હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીત. આ સાથે જ આકાશવાણીની DTH સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપીએ છીએ. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે શુક્રવાર, વૈશાખ દિનાંક 13, વિક્રમ સંવત 2082, તદનુસાર 15 મે 2026. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. અમારી આજની પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સભાની શરૂઆત કરીએ મંગલધ્વની સાથે.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે જોઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. થોડીવાર પછી એટલે કે અત્યારે સવારે 6:05 સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 અમૃતધારા. આજનો વિષય છે પથ. વક્તા છે લતા હિરાણી. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 ગાંધી વંદના. બરાબર 7:00 સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો સાંભળશો અને 7:20 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો સાંભળી શકશો. 8:30 પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ.

મારી રજૂ થશે. 10:02 સિંધી કાર્યક્રમ સુરહાણ સાંભળશો. 10:45 સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળશો. અમારી બપોરની સભામાં 12 વાર્તાલાપ રજૂ થશે. આ અંતર્ગત આકાશવાણીના 90 વર્ષના ઉપલક્ષમાં ડોક્ટર મહેશ દેસાઈ સાથે મુલાકાત રજૂ થશે. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર હંમેશની જેમ 12:30 આ કાર્યક્રમ અંતર્ગત સાંભળશો વિશ્વ પરિવાર દિવસ વિશે વાતચીત અને હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર ભૈરવી પરેખની મુલાકાત. સુગમ સંગીત રજૂ થશે 1:10 કલાકાર છે ભાવના પરમાર. ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:15. સાંજની સભામાં 5:10 ફિલ્મ ગીતો સાંભળશો ગુલમહોર કાર્યક્રમ અંતર્ગત. લોકસંગીતનો કાર્યક્રમ રજૂ થશે 5:55. સાંજે 6:30 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રે 8:00 કાર્યક્રમ સુર માધુરી અને રાત્રે 10:30 હિન્દી ફિલ્મ સંગીત. તો આ હતા અમારા આજે દિવસ પર પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો. હવે જોઈએ આજના હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 43.7 નોંધાયું, જે સામાન્ય કરતાં 2 વધુ છે, તથા લઘુત્તમ તાપમાન 29.7 નોંધાયું, જે સામાન્ય કરતાં ઓછું છે. આજે અમદાવાદ શહેરનું આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. આવતા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 44 રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે પથ. વક્તા છે લતા હિરાણી.
1: ફૂલ પત્તી ડાળી પર્ણના દ્વારો વટાવી પવન પાલખી પર સવાર થઈ કેટલી મૃદુતાથી પંખીઓના ઢવકા આપણા કાનોમાં પ્રવેશી જાય છે, અને પછી રોમાંચનો એક આખો દરિયો અસ્તિત્વમાં પથરાઈ જાય છે. કુદરત અને માનવને ઈશ્વરે એક આનંદ માર્ગથી જોડ્યા છે. કુદરતનું પ્રત્યેક તત્વ, કહો કે ઈશ્વરનું તમામ અણમોલ સર્જન, પર્વત, સાગર, નદી, ઝરણા, વૃક્ષ, વેલી, ફળ, ફૂલ, ઢવકા કે પુષ્પોની સુગંધ, આ બધા તત્વો સત્ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે. ઈશ્વર નિર્મિત આ યાત્રા પથનું આરંભ બિંદુ છે કુદરત, અને એનું અંતિમ બિંદુ છે માનવ. આ સમૂળી યાત્રા એ જીવ અને જગત, પ્રકૃતિ અને માનવના આનંદની ઉત્સવ લીલા છે. ક્યારેક સવારના પોરમાં બાલ્કનીમાં ઊભા ઊભા શાંત સડકોને ચૂપચાપ જોઈ રહેતા હોઈએ ત્યારે એમ થાય કે આ સડકને, પથને હૃદય જેવું જરૂર હશે. મૌન સડક ઉપરથી પસાર થતા પગલાઓ કે એની છાતી પર પુરપાટ દોડી જતા વાહનો સડકના જડત્વને કાપે છે અને એનું હૃદય ખોલે છે, ને ત્યારે લાગે છે કે જાણે પથ સૌને પળવાર થોભી જવા વિનવે છે. કહે છે, તમારી આ પુરપાટ દોડ, દિવસ રાત થંભ્યા વગરની દોટમાં તમે ક્યાં પહોંચવાના છો ખબર છે? ખરેખર ક્યાંય પહોંચવાનું છે કે પછી આંખો મીંચીને દોડીએ જવું, એ જ તમારો જીવન મંત્ર બની ગયો છે? પથ પર પગલાં માંડતો માનવી એના કશા

0: જ અનુભવ વિના પસાર થઈ જાય ત્યારે જડ કોને ગણવું, પથ કે માનવીને? માનવી ધારે તો પથની હૂંફ કે ઠંડક, પથનું ખરબચડાપણું માણી શકે છે. એના તળિયા પથ સાથે દોસ્તી માંડે તો એને કેટલીય રોમાંચક કથાઓ સાંભળવા મળે ખરી. એ ધારે તો માથા પર છવાયેલા આકાશની પરમતા અનુભવી શકે અને એ રીતે પોતાની હયાતીનો મહિમા પણ. પથની ચારે બાજુ પ્રસરેલું વાતાવરણ, એ લીલું હોય કે સૂકું, શહેરી હોય કે ગ્રામ્ય, પણ એને અનુભવવાનું ચૂકવા જેવું નથી. પથ નિર્જીવ નથી, એ જીવંત છે. શહેરની ચકાચક સડકો કે પછી રજોટાયેલા પથરાળ વાંકા ચૂકા ગ્રામ્ય રસ્તાઓ, અથવા અડાબીડની વચ્ચે અચાનક ઉગી જતી કે એમ જ ખોવાઈ જતી અરણ્ય કેડીઓ માનો સ્પર્શ ઝંખે છે. કોઈ રમતિયાળ બાળક, ઉછળતો યુવાન કે ધીર ગંભીર પ્રૌઢ એની સાથે દોસ્તી માંડે એની વાટ જુએ છે. કવિતાનો પથ વહે છે હૃદયથી હૃદય તરફ. કાગળ પર શબ્દોનો માર્ગ એકબીજાની અડોઅડ અને એકબીજાને જોડતો અજવાળતો જાય છે. ગૃહિણીનો પથ ક્યાંયથી આવતો નથી અને ક્યાંય જતો નથી. એ ઘરના ખૂણે ખૂણે સતત ફરિયાદ કરે છે. માઇલોના માઇલો એ સતત કાપીએ જ જાય છે, પણ એના થકી જ ઘર ઘર જેવું બને છે. પથ દ્રશ્ય હોય એવું ક્યાં જરૂરી છે? ગાઢ જંગલમાં હવાનો પંથ બહુ વિસ્મયજનક અને સંગીતમય હોય છે. સુગંધ ક્યારે સરનામાની રાહ જુએ છે? જેવું ફૂલ ખીલે કે હવાની પાંખે ચારે બાજુ પ્રસરી જ જાય છે. ખુશ્બુનો પંથ હવા જેટલો જ નાજુક અને સુંવાળો હોય છે અને એમ જ વેરાય છે ટવકો. ફૂલ પર ઝાકળ કેવા મધુર પ્રદેશો પાર કરતી ચૂપચાપ બેસી જાય છે એ બાજુની ડાળીની ખબર નથી પડતી. વૃક્ષનો પથ ઉર્ધ્વ છે, એનું આસપાસમાં વધવું, ડાળીઓનું ફેલાવું એ તો પેટા ક્રિયાઓ છે. એની મૂળ ક્રિયા, મૂળ ગતિ ઉપર અંબર સાથે દોસ્તી કરવાની છે, એના તરફ લંબાવવાની છે. આકાશનો પથ ઉતરી આવે છે ધરતી તરફ અને ધરતીનો પથ લંબાય છે અસીમ આકાશ તરફ, અને આ બંનેનો યોગ આખી સૃષ્ટિને ચેતન પૂરું પાડે છે અને એમાં માનવ જીવન વિકસી જાય છે. આજના આ શુભ પ્રભાતે આપ સૌનો જીવન પથ પર એટલો જ રળિયામણો હો એવી શુભેચ્છાઓ સાથે.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા. વિષય હતો પથ. વક્તા હતા લતા હિરાણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના.
1: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. મણિલાલ અને સુશીલાબહેન ગાંધીને પત્ર. દિલ્હી, જાન્યુઆરી 2, 1935. ચિરંજીવ મણિલાલ અને સુશીલા, તમારા કાગળો મળ્યા છે. રામદાસ નીમુ બાબતનો તાર પણ મળ્યો છે. મારે એવું જ કંઈ જોઈતું હતું, પણ મેં તાર નહોતો માગ્યો. રામદાસ આવશે કે નહીં એ કહેવાય નહીં. હમણાં તો મુંબઈમાં કંઈક ધંધાની શોધખોળ કરી રહ્યો છે. પણ મણિલાલે વહેલું મોડું કરજ ફીટાડ્યું. હરિલાલ રાજકોટમાં હમણાં તો સ્થિર થયો છે, કાયાપલટી છે એમ લાગે છે. સીતા વિશે સુશીલાના ઉદ્ગાર વાંચ્યા. સીતાની કેળવણી જેમ મેં ચાર ભાઈને આપી તેમ અપાય તો બસ છે, મને તેનો પશ્ચાતાપ નથી. ભલે તેઓ નિશાળની ન પામ્યા, તેથી કંઈ ખોયું નથી. હરિલાલ હટ કરીને નિશાળમાં ભાગ્યો ખરો, તેથી તેણે ખોયું. મા બાપના ખોળામાં બાળકો જે પામે છે તે ક્યાંય ન પામે. સીતાને અહીં મોકલવાની જરૂર નથી. તમારું બંનેનું જેમ બીજું કર્તવ્ય છે તેમ જ સીતાને વિશે સમજો. એ કર્તવ્ય સમજતા તમે શુદ્ધ બ્રહ્મચર્યનો પાઠ શીખશો. સીતા તમારો ધંધો શીખતા તૈયાર થઈ જશે. એ તમારી સભ્ય કે અસભ્ય ભાષા શીખશે. તમને વ્યાકરણ આવડતું હશે તો તે વ્યાકરણ શીખશે. તમને હિસાબ આવડતો હશે તો તે ગણિત શીખશે. વાળશે, રાંધશે.

પાણી ભરશે, ફૂલઝાડ સમારશે, પ્રેસનું શીખશે. આમ શીખતાં શીખતાં તમે બધા ઉત્તર ઉત્તર ચડશો. મોટી થશે ત્યારે વધારે શીખવા મોકલવી હોય ત્યાં મોકલી શકશો. આ વર્ણાશ્રમનો અર્થ છે ને એમાં અર્થશાસ્ત્ર છે. આ ખરી વિદ્યા છે. નિશાળનો મોહ છોડજો. નિશાળોમાં બુદ્ધિના વિલાસો ભલે મળે પણ ત્યાં ચારિત્રનું ઘડતર નથી થતું એ મારો નિશ્ચય છે. ત્યાં ઘણા તે ખોઈ બેઠા છે એનો હું સાક્ષી છું. કેટલા જણ નિશાળમાં જઈને પોતાનું ચારિત્ર હતું તેના કરતાં સારું બનાવી શક્યા છે તે હું નથી જાણતો. પોતાના છોકરાઓને નિશાળમાં મોકલનાર મા બાપ પોતાનો ધર્મ નથી પાળતા એમ હું તો માનું છું. હા, જ્યારે છોકરા મોટા થાય એટલે ધારો 16 વર્ષના, ત્યારે તે જે કરવું હોય તે કરી શકે છે. એટલે સીતાને 16 વર્ષ લગી તમારી સોળમાં રાખતા એને એવી પાવરધી કરો કે તેથી તે અપંગ ન રહે. આમ કરવાને સારું એ તમારા બધામાં ભાગ લેતી થાય ને તે સમજપૂર્વક કરે એટલે તમારો ધર્મ તમે પાળ્યો ગણાય. આ બધાનું તાત્પર્ય આટલું જ. સીતાને સારું ત્યાં કે અહીં નિશાળનો મોહ હમણાંને સારું ભૂલી જવો. તમે બે જણ તેને આપી શકો તેટલું અંગ્રેજી હિન્દી ગુજરાતી આપો. તમારો ધંધો શીખવો. એની સાથે વાતચીતથી ઘણું જ્ઞાન અપાય. આમ કરતાં ખૂબ આગળ વધ્યા કરશે. એ ત્યાં જ રહે એ બરોબર છે. એને પ્રાર્થના ભજનો વગેરે શીખવવા, રામાયણાદિ જાણે, ગીતા ઇત્યાદિ શું છે તે સમજે. તું પોતે સુશીલા સીતાને ખાતર જ કેટલાક પુસ્તકો વાંચી નાખ. તમારામાંથી કોઈએ હમણાં દેશનો ખ્યાલ કરવાની આવશ્યકતા નથી. જ્યારે આવશો ત્યારે બધા સાથે આવશો. આ બધું વિચાર્યા પછી યથેચ્છસી તથા કુરુ. બાપુના આશીર્વાદ. હીરાલાલ શર્માને પત્ર, January 2, 1935. ચિરંજીવ શર્મા, તમારો કાગળ મળ્યો. હા, હું જોખમદાર તો છું પણ હું એવું સમજ્યો હતો કે હવે તમારી પાસે કશું છુપાવવાનું નથી. જે પત્રો આવતા રહે છે તે ન વાંચવા અથવા તેની લગારે અસર ન થવા દેવી. અમતુ સલ્લામ હજી સુધી અહીં આવી નથી. ગણે ભાગે ઇન્દોર છે. કૃષ્ણા બચી ગઈ એ બહુ મોટી વાત છે. હવે તમે શું ખાઓ છો? બાપુના આશીર્વાદ. હરિજન સેવક સંઘના મધ્યવર્તી મંડળ સાથે ચર્ચા, January 2, 1935. કેટલાક પૂછવા લાગ્યા, આ વસ્તુને પ્રતિજ્ઞામાં શા સારું મૂકવી જોઈએ? આ પ્રતિજ્ઞામાં તો દયાધર્મ કરતાં સમાજશાસ્ત્રની જ વાત વધારે લાગે છે. અસ્પૃશ્યતા નાબૂદ કરવી એ એક વાત અને આ સૌને સરખે દરજ્જે આણી મૂકવા એ વાત સાવ જુદી. શું અમારે નોકરોને પણ અમારા જેટલા જ દરજ્જાના ગણવા? તમે તો અમને ધીમે ધીમે સામાજિક ને આર્થિક ક્રાંતિ તરફ ઘસડતા જાઓ છો. ગાંધીજી, આ વાત તમને આટલી મોડી સૂજે છે એનું મને આશ્ચર્ય થાય છે. હરિજનો તમારી પાસે આથી જરાય ઓછાની આશા રાખે છે એમ તમે માનતા હો તો તમે ભીંત ભૂલો છો. થોડાક હરિજન સાથે તમે સમાનતાના નાતે વર્તવા તૈયાર હો પણ જ્યાં સુધી તમે સૌની સાથે કેવળ હરિજન ન્યાયાધીશ સાથે જ નહીં પણ ઢેડ ભંગી ચમાર સૌની સાથે સમાનતાના ભાવથી વર્તવાને તૈયાર ન હો ત્યાં સુધી તમારા હૃદયમાંથી અસ્પૃશ્યતાની જળ ગઈ એમ ન કહેવાય. અમુક માણસ બીજાથી ઊંચો એ વિચાર જ અતિશય આકરો લાગે છે. જગતમાં જાતિ જાતિ વચ્ચે જે સંગ્રામો ચાલી રહેલા છે તેના મૂળમાં એ ભાવ જ રહેલો છે. એ ભાવ આખા જગતમાં ફેલાયેલો છે પણ એનું સૌથી નિર્દય રૂપ આપણે ત્યાં છે, કેમ કે આપણે ત્યાં તો એને ધર્મનું રૂપ અપાયેલું છે. એક સભ્ય બોલી ઉઠ્યો, આપ કહો છો એ સાચું છે મહાત્માજી, આપણા મંડળમાં કેટલાક સભ્યો એમ માનનારા પણ છે કે વૈશ્ય કરતા બ્રાહ્મણ ઊંચા છે. તેઓ આપણા મંડળમાં રહે જ શા માટે? તેમણે નીકળી જવું જોઈએ. અસ્પૃશ્યતા નિવારણનો હરિજનને માટે એક અર્થ છે, સવર્ણ હિન્દુને માટે બીજો છે અને હરિજન સેવકને માટે એનો ત્રીજો જ અર્થ છે. શ્રીમતી રામેશ્વરી નહેરુ સહેજ નિસાસો નાખીને બોલ્યા, હું એ બરાબર સમજી શકું છું પણ હું જાણતી હોઉં કે હું મારા નોકરને સમાન દરજ્જાનો ગણીને તેની જોડે વર્તતી નથી તો મારાથી આ પ્રતિજ્ઞા પર સહી શી રીતે થઈ શકે? મને તો જરાય ચેન જ ન પડે.

0: શા માટે ચેન ન પડે? તમે એને કુટુંબીજન માનો. મહાત્માજી, એ કહેવું સહેલું છે પણ કરવું કઠણ છે. હું પલંગ કે સોફા પર સૂતી હોઉં ને એ બારણે ઊભો હોય તો હું એને કુટુંબીજન ગણું છું એવો દાવો કેમ કરી શકું? કરી શકો, એટલા માટે કે તમે પીંછાની સુંવાળી સેજ પર સૂતા હશો તો એટલા માટે નહીં કે તમે એના કરતા ઊંચા છો, પણ તમને એના વિના ન ચાલે એવી તમને ટેવ પડી ગઈ છે. ના ના, તમે નકામા ડરો છો. આમાં તો શરીરની ટેવ કરતા મનની ભાવનાને બદલવાની વાત વધારે છે. તમને એના એક બે દ્રષ્ટાંત આપું. હું વિલાયતમાં લેડી એસ્ટરને મળવા ગયો ત્યારે એમણે એમના બધા નોકરોને મારી સાથે હાથ મિલાવવા બોલાવ્યા. એમને તો સંકોચ થતો હતો, પણ એમણે જોયું કે સંકોચની કશી જરૂર નહોતી. લોઇડ જ્યોર્જને ત્યાં હું થોડા કલાક ગયો હતો. તેમણે તેમના બધા નોકરોને પોતાના બાળકો હોય એવી રીતે મારી સહી લેવાને એમની ઓટોગ્રાફની ચોપડીઓ મને આપવાનું ઉત્તેજન આપેલું. મને ખબર છે મહાત્માજી, બન્ટ્રેડ રસેલ પણ એના નોકરો જોડે સમાન ભાવથી વર્તે છે. તો તમે પછી બન્ટ્રેડ રસેલથી શા સારું ઉતરો? તમારા પિતા તો આમાં જરાય વિઘ્ન ન નાખે એવા છે, ને તમારા પતિ તો આવી વાતમાં તમે કરો એટલું બધું કરવા તૈયાર થાય. ના ના, ગાંધીજીએ ઉપસંહાર કરતા કહ્યું, આ પ્રતિજ્ઞા તો આવવી જ જોઈએ. એ ન રાખો તો તમે આ હિલચાલના મૂળ ઉપર ઘા કરો છો અને તમે સનાતનીઓનું વલણ સાચું છે એમ તમે સાબિત કરશો. તમારે હરિજનોને એકલી પૈસાની મદદ જ નથી કરી છૂટવાનું, એથી વિશેષ ધર્મ પણ એમની પ્રત્યે અદા કરવાનો છે. અને જો પૈસા ખોટી રીતે ખર્ચાય તો હું કહું કે મેં એ પૈસા ઉઘરાવ્યા, એ ખોટું કર્યું. તેમ જો બીજા ધર્મનું ઋણ છે તે ન અદા થાય તો પણ મને લાગે કે મેં ગુનો કર્યો. તમે ભાઈ બહેનો જ્યારે આ પ્રવૃત્તિમાં જોડાયા ત્યારે જ તમારે એનો પૂરો અર્થ સમજી લેવો જોઈતો હતો. ભેદ માત્ર ભૂંસી નાખવા એવું મારું ધ્યેય નથી. કુદરતે જે ભેદ પેદા કર્યા હોય તેને કોણ ભૂંસી શકે? બ્રાહ્મણ કૂતરો અને કૂતરાનું માંસ રાધીને ખાનાર સ્વપાક, એમાં શું કંઈ જ ભેદ નથી? અને છતાં ગીતાએ કહ્યું છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. એમની વચ્ચે ભેદ તો છે, પણ જે માણસ જ્ઞાની છે તે તો કહેશે કે જેમ હાથી અને કીડીના, જંગલી અને વિદ્વાન મનુષ્યના દરજ્જામાં ભેદ નથી, તેમ આમના દરજ્જામાં પણ ભેદ નથી.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગાંધી વંદના. થોડી ક્ષણોમાં સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.
2: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક ડોક્ટર ગણેશ હેગડે. अथ वार्ताः. प्रधानमंत्री श्री नरेन्द्र मोदी अद्यारभ्य यूएई नेदरलैंड स्वीडन नॉर्वे इटली देशानां षड् दिवसीय यात्रायां भविष्यति. पञ्चदेश यात्रायाः प्रथमपदे अद्य श्री मोदी यूएई देशं गमिष्यति, यत्र सः राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नह्यान इत्यनेन सह मिलिष्यति. द्विपक्षीय विषयेषु विशेषतः ऊर्जा सहकार्ये तथैव परस्पर हितस्य क्षेत्रीय अन्ताराष्ट्रिय विषयेषु च द्वौ नेतारौ विचाराणाम् आदान प्रदानं करिष्यतः. मेलनमिदं ऊर्जा सुरक्षा विषये केन्द्रीकृतं भविष्यति इत्यपेक्षा वर्तते. प्रधानमन्त्रिणा श्रीमोदिना प्रोक्तं यत् अस्मिन् वर्षे भारतस्य अध्यक्षतायां ब्रिक्स इति बहुदेशीय संघः बहुपक्षीयतां सुदृढं कर्तुं, सततविकासं प्रवर्धयितुं, आर्थिक शक्तिं प्रवर्धयितुं, अधिक समावेशीय विश्वव्यवस्थायाः निर्माणार्थं च मिलित्वा कार्यं करिष्यति. ह्यः नवदिल्ल्यां ब्रिक्स देशानां विदेशमन्त्रिभिः प्रतिनिधिमण्डल प्रमुखैः सह संवादं कुर्वन् श्रीमोदी अवदत् यत् उदयमानानां अर्थव्यवस्थानां मध्ये सहकार्यं प्रवर्तयितुं वैश्विक दक्षिणस्य आकांक्षाणां विकासाय च ब्रिक्स संघः महत्वपूर्ण मञ्चरूपेण उद्भूतः वर्तते. केन्द्र सर्वकारेण उक्तं यत् देशे पर्याप्तं असंस्कृत तैलस्य एलपीजी इति द्रवीकृत अनिल ईंधनस्य प्राकृतिक अनिल ईंधनस्य च उपलब्धतां सुनिश्चेतुं प्रभाविपदानि गृहीतानि सन्ति. ह्यः नवदिल्ल्यां अन्तर्मन्त्रालयस्य वृत्तान्तस्य समये पेट्रोलियम प्राकृतिक अनिल मन्त्रालयस्य संयुक्त सचिव पदासीना सुजाता।

ક્રાંતિ ફિલ્મના આ ગીત સાથે સદાભાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ વડોદરા, થોડી જ વારમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ પર ચર્ચા થશે. કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા માટે લખેલા પત્ર બાબતે પણ ચર્ચા થવાની શક્યતા છે. બેઠક દરમિયાન સરકારી કચેરીઓમાં વપરાતી ઉર્જા, વાહનોના અંકુશ બાબતે પણ ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત ગરમીને પગલે આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગ દ્વારા થયેલા આયોજન પર પણ ચર્ચા થશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. સાસણગીર ખાતે સિંહ પ્રજાતિઓ પર સ્પોટલાઇટ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરતાં શ્રી યાદવે જણાવ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે, ત્યારે ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં 32% વધારો થયો છે.
1: ભારત ચૂંકિ બિગ કેટ મેં કન્ઝર્વેશન કે લીએ કામ કર રહા હૈ તો હમ એક નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ બનાએ. ભારત સરકાર કે અંતર્ગત યે એક બડી મહત્વાકાંક્ષી યોજના હૈ ઓર ઇસકે નિર્માણ કાર્ય કો ભી જૂનાગઢ મેં પ્રારંભ કર દિયા હૈ. કાર્ય પ્રગતિ પર હૈ ઓર નિશ્ચિત રૂપ સે આને વાલે સમય મેં દુનિયા કા સબસે બહોત બઢિયા નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ યે ગુજરાત મેં હી પ્રારંભ હોગા.
0: આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધનના મહાનિદેશક એસપી યાદવે જણાવ્યું કે માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

0: કરવામાં આવી રહ્યો છે.
1: हम कैपेसिटी बिल्डिंग प्रोग्राम रेंज कंट्रीज के लिए लॉन्च कर रहे हैं, उनके हेल्थ मैनेजमेंट के लिए प्रोग्राम लॉन्च कर रहे हैं. इन प्रोग्राम्स के अलावा यूथ को इन्वॉल्व करने के लिए एक यूथ एम्बेसडर का प्रोग्राम, साथ में इंटर्नशिप, ताकि दूसरे देश के लोग के जो स्टूडेंट्स हैं, वेट्स हैं, वो आके यहाँ पे इंटर्नशिप करें, जो बिग कैट हेल्थ मैनेजमेंट पे या जो हमारे रिलोकेशन में एक्सपर्टाइज है, टाइगर रिलोकेशन की बात करें या चीता ट्रांसलोकेशन की बात करें, तो इसमें भी हम इंटर्नशिप प्रोग्राम लॉन्च कर रहे हैं.
0: ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા વધારીને 15 જૂન કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો લાભ મહત્તમ ખેડૂતોને મળી રહે તે ઉદ્દેશથી ખરીદીની સમયમર્યાદા વધારવામાં આવી છે. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંદાજે 5,000 ચોરસ ફૂટ જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈએ જણાવ્યું હતું.
2: કોર્પોરેશન કે દ્વારા વોર્ડ નંબર 16 મેં જડેશ્વર પાર્ક સોસાયટી મેઇન રોડ કે પર જો અતિક્રમણ હુઆ થા વો અતિક્રમણ કો દૂર કિયા ગયા હૈ. યે અતિક્રમણ જો હૈ વો કરીબન 5,000 સ્ક્વેર ફીટ से ज्यादा भूमि पर हुआ अधिग्रहण जामनगर म्युनिसिपल कॉर्पोरेशन ने पुलिस डिपार्टमेंट और अन्य संलग्न डिपार्टमेंट को साथ में रख के दूर करने की कार्यवाही की. उसकी कीमत अंदाजित करोड़ों में गिन सकते हैं, क्योंकि वो एक पॉश एरिया है.
0: સુરત પોલીસ અને ઉદયપુર માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં પૂણા વિસ્તારમાં ગેરકાયદેસર કેદ અને બાળમજૂરીમાંથી 86 સગીરો સહિત 93 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિક પોલીસ કમિશનર બલરામ મીનાએ જણાવ્યું કે બાળકોને રાજસ્થાનથી લાવવામાં આવ્યા હતા અને અમાનવીય પરિસ્થિતિઓમાં સાડી ફોલ્ડિંગ અને પેકિંગ યુનિટમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે 4 શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
3: कुछ बच्चों को लाया गया है उधर से, वहां से, और उनके साथ में यहाँ इलीगली काम करवाया जा रहा है, उनको बंधक बनाया हुआ है. उस इन्फॉर्मेशन के बेसिस पे हमारी जो पूना पुलिस स्टेशन सूरत शहर पुलिस की टीम है, उसने कार्रवाई को अंजाम दिया. उनमें चेक करने से हम लोगों को वहां से 93 इस तरह के बच्चों का पता चला, और उसके बेसिस पे 4 लोगों की डिटेल्स हम लोगों के पास में आई है. उनके खिलाफ BNS कलम 146 एंड जुवेनाइल जस्टिस एक्ट की कलम 69 के बेसिस पे केस रजिस्टर किया गया है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામની નદીમાં ડૂબી જવાથી 2 કિશોરોના મોત થયા છે. ગરમીથી રાહત મેળવવા ધાતરવડી નદીમાં આ કિશોરો નાહવા પડ્યા હતા, જો કે પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતા બંને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તરવૈયાઓની ટીમ દોડી આવી હતી. દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠિયાવાડમાં દિવાલ ધરાશાયી થતાં પિતા અને 4 વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ દિવાલ તોડવાની કામગીરી દરમિયાન અચાનક આખી દિવાલ ધસી પડતા આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જો કે આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગરમીની આગાહી કરવામાં આવી છે.
4: ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. इसके साथ जो विंड्स की है तो लोअर लेवल्स पे अभी पश्चिमी से उत्तर पश्चिमी हवाएं चल रही हैं. सबसे ज्यादा जो तापमान आया है अहमदाबाद में 44.1 डिग्री सेल्सियस दर्ज किया गया है. 43.8 राजकोट में आया है.
0: ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા છે. સ્પર્ધાના 4થા દિવસે અજિત નારાયણે નોંધપાત્ર પ્રદર્શન કરતા ક્લીન એન્ડ જર્ક અને ઓવરઓલ ટોટલ એમ બંને સ્પર્ધામાં પુરૂષોની 71 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. એશિયાના શ્રેષ્ઠ વેઇટલિફ્ટરો

0: સામે સ્પર્ધા કરતા અજીતે અસાધારણ શક્તિ અને સંયમનું પ્રદર્શન કરીને કુલ 314 કિલોગ્રામ વજન ઉપાડ્યું, જેમાં ક્લીન એન્ડ જર્કમાં 174 કિલોગ્રામ વજન ઉપાડવાના ઉત્કૃષ્ટ પ્રયાસોનો સમાવેશ થાય છે. પોરબંદરના બરડા પંથકની કેસર કેરી સમગ્ર દેશની સાથે છેલ્લા 2 વર્ષથી વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. બરડા પંથકના હનુમાનગઢ અને આદિત્યાણા સહિતના ગામની 2000 બોક્સ કેસર કેરી અમદાવાદથી કાર્ગો મારફતે યુકે મોકલવામાં આવી છે. યુકેના લેસ્ટર ખાતે આ કેરીની વધુ માંગ હોવાથી કેરીની નિકાસ કરી હોવાનું પોરબંદરના વેપારી નીતિન દાસાણીએ જણાવ્યું હતું.
1: પોરબંદરમાં આશરે 4-5 હજાર બોક્સની આવક હતી. ક્લીનનો ભાવ થયો છે 500 રૂપિયાથી કરીને 1000 રૂપિયા અને બૈડા ડુંગર ખેસરનો ભાવ થયો છે 700 થી કરીને 1200 રૂપિયા. આપણી બૈડા ડુંગરની ખેસર જે આખતર માલ હતો એના પૈસા સારા બન્યા છે. ભાવે પછી જે માલ છે બધો પાત્તર છે. પાત્તર હોવાને કારણે 25 તારીખ આસપાસ પાછો બધાનો માલ પુષ્કળ પ્રમાણમાં આવશે. વિદેશમાં આ બૈડાની ખેસરની ડિમાન્ડ બહુ સારી છે. એની સ્વાદ ને શોરૂમ બધાને ગમી છે. અમે હમણાં જ પણ એક કન્સાઇનમેન્ટ મોકલાવ્યું છે યુકે. એનું રિઝલ્ટ બી સારું છે ને અમે એક્સપોર્ટ કર્યું.
0: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હી દ્વારા 5 વર્ષીય અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 5 વર્ષીય પૂર્ણકાલીન બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ માટે 40 સીટોની પ્રવેશ ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી યુનિવર્સિટીના શૈક્ષણિક માળખું, ગુણવત્તાસભર શિક્ષણ, લાયકાત ધરાવતા ફેકલ્ટી સ્ટાફ તેમજ આધુનિક સુવિધાઓ પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીની અપીલના પગલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રશાસન દ્વારા સપ્રમાણ ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર અપીલ કરવામાં આવી છે, જે અંતર્ગત દમણમાં દેવકા સ્થિત નમો પથ અને જમપુરના રામસેતુ વિસ્તારમાં હવે માત્ર ઇલેક્ટ્રિક વાહનો, સાયકલ અને પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. આ નવી વ્યવસ્થા આગામી 18 મેથી અમલમાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રજૂ કરી છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળી મનર ઉદાસના સ્વરમાં આ ગીત.

0: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલી કાપડિયાનો સ્વર, શબ્દરચના પ્રેમશંકર ભટ્ટની.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
4: કાર્યક્રમના અંતે સાંભળીએ હેમંત ચૌહાણનો સ્વર, રચના છે અખા ભગતની.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત અને 200 લોકો ઘાયલ. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી અને ભારતીય વુશુ ખેલાડી અર્પણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. 5 દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયમાં પશ્ચિમી બાબતોના સચિવ અઝીમ મહાજને જણાવ્યું કે ઉર્જા બંને દેશોના સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે નોંધ્યું હતું કે ગયા વર્ષે યુએઈ ભારતનો ક્રૂડ ઓઇલનો સૌથી ચોથો મોટો સ્ત્રોત હતો, જે ભારતની તેલ જરૂરિયાતના લગભગ 11% પૂર્ણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય કંપનીઓએ અબુધાબી નેશનલ ઓઇલ કંપની સાથે દર વર્ષે આશરે 45 લાખ મેટ્રિક ટન માટે લાંબા ગાળાના એલએનજી કરારો મેળવ્યા છે. ભારત એલપીજીનો લગભગ 40% હિસ્સો યુએઈમાંથી આયાત કરે છે. ભારતીય કંપનીઓએ યુએઈ તેલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીની સંયુક્ત આરબ અમીરાતની 8મી મુલાકાત પ્રસંગે

0: કે યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ અભૂતપૂર્વ વિકાસ અને પડકારોનો સામનો કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ બહુપક્ષીયતાને મજબૂત કરવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા, આર્થિક સ્થિતિસ્થાપકતા વધારવા અને વધુ સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરશે. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ વધારવા અને વૈશ્વિક દક્ષિણની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અગાઉ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના કેન્દ્રમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર, ટેકનોલોજી અને આબોહવા સંબંધિત પડકારો વૈશ્વિક પરિદર્શનને અસર કરી રહ્યા છે.
1: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में સહાયતા કરી શકતા
0: હૈ. આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન પ્રદાન કરશે. આગામી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે સાંજે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. નીટ પરીક્ષાને સુચારૂ અને અસરકારક રીતે યોજવા માટેના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અનિલ ધીરુભાઈ અંબાણી એડીએ ગ્રુપની કંપનીઓમાંથી એક રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં મુંબઈ, ગુરુગ્રામ અને બેંગલુરૂમાં 7 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. એક નિવેદન અનુસાર કંપનીના તાત્કાલિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને ડિરેક્ટરોના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેઓ 2015-2017 દરમિયાન કંપનીમાં કાર્યરત હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ જાહેર ક્ષેત્રોની બેન્કો અને એલઆઈસી દ્વારા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે હજારો કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના 7 કેસ નોંધાયા છે. આ કેસમાં કુલ કથિત નુકસાન 27,337 કરોડ રૂપિયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પુટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એરોનોટિકલ્સ ડેવલપમેન્ટ એજન્સીના એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન અને ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવશે. એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન, પરીક્ષણ, ચકાસણી અને પ્રમાણપત્ર માટેની આ સુવિધા એડવાન્સ મીડિયમ કોમ્પેક્ટ એરક્રાફ્ટ પ્રોગ્રામના વિકાસને વેગ આપશે. સંરક્ષણ મંત્રી આનાકાપલ્લી જિલ્લાના ટી સિરાસાપલ્લી ગામમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડની નવી અત્યાધુનિક નૌકાદળ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ સુવિધાનો પણ શિલાન્યાસ કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aianews_abadને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વળતર અંગેની માહિતી દર 3 કલાકે પૂરી પાડવામાં આવે. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી છે. આ યોજના ઝવેરાત નિકાસકારોને શૂન્ય ડ્યુટી પર કાચા માલની આયાત કરવાની મંજૂરી આપે છે. વિદેશ વેપાર મહાનિદેશાલયે જાહેર નોટિસમાં જણાવ્યું કે નિકાસકારો આ યોજના હેઠળ એક સમયે મહત્વ

0: ગ્રામ 100 કિલોગ્રામ સોનું ડ્યુટી ફ્રી આયાત કરી શકશે. એક અહેવાલ.
1: ये योजना आभूषण निर्यातकों को शून्य शुल्क पर कच्चे माल का आयात करने की अनुमति देती है. विदेश व्यापार महानिदेशालय ने एक सार्वजनिक सूचना में कहा है कि इस योजना के अंतर्गत निर्यातक एक बार में अधिकतम 100 किलोग्राम सोना ही बिना किसी शुल्क के मंगा सकते हैं. महानिदेशालय ने पहली बार आवेदन करने वालों के लिए विनिर्माण संयंत्रों का भौतिक निरीक्षण अनिवार्य कर दिया है ताकि उसकी परिचालन स्थिति और क्षमता का पता लगाया जा सके. इसमें यह भी कहा गया है कि दोबारा बिना शुल्क सोने के आयात के लिए कंपनी को अपने पिछले टारगेट का कम से कम 50% निर्यात पूरा करना होगा. समाचार कक्ष से जया भारती.
0: वैश्विक स्तरे ऊर्जाना भावमां वधारा वच्चे तेल કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લિટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લિટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106.68 રૂપિયા પ્રતિ લિટર થયો છે અને ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ મકાઉમાં યોજાયેલ 11મી સાન્ડા વિશ્વકપ મહિલાના 52 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. અપર્ણાએ ગઈકાલે ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન વિયેતનામની થી ફ્યુંગ ન્યાંગ ન્યોંગને સીધા સેટથી પરાજય આપ્યો હતો. 12 મેથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ભારતનો આ પ્રથમ સુવર્ણચંદ્રક છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં વિવિધ સમાચારોને પ્રાધાન્ય અપાયું છે. સંદેશ અને ગુજરાત સમાચાર લખે છે કે યુપીમાં આંધી તોફાનનો કાળો કેર, 100થી વધુના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે સીએમનું ચાર્ટર્ડ માત્ર ઇમરજન્સીમાં જ ઉડશે, કોર્પોરેટ જેટ બુકિંગમાં 90% સુધી ઘટાડો. ફૂલછાબ લખે છે કે મોંઘવારીમાં જથ્થાબંધ વધારો, જથ્થાબંધ ફુગાવો બમણો. અને નવ ગુજરાત સમય લખે છે કે તાઇવાન મુદ્દે ટ્રમ્પને જિનપિંગની ચેતવણી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના પુટપર્તિમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111ના મોત અને 200 લોકો ઘાયલ. અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાન્ડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: હવે સાંભળીએ કર્મા ફિલ્મનું ગીત મોહમ્મદ અઝીઝ તથા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અત્યારે સવારના 9 થયા છે. પ્રસ્તુત છે માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમ સવારે સવારે.
1: સવારે સવારે.

0: सवारे सवारे।
1: नमस्कार श्रोता मित्रों, सवारे सवारे कार्यक्रममां आप सौनું સ્વાગત છે। મિત્રો, આજે એક ખૂબ જ ખાસ દિવસ છે। જી હા, આજે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ। 15 મેના રોજ આ દિવસ ઉજવાય છે। દોસ્તો, આજના ફાસ્ટ યુગમાં પરિવારનું મહત્વ આપણને સૌને સમજાય છે। પરિવાર એ જીવનની સૌથી મોટી તાકાત છે। આપણા કોઈપણ મુશ્કેલ સમયમાં પરિવાર જ સહારો આપે છે। પરિવાર વિશે ઘણી બધી વાતો કરીશું, પરંતુ તે પહેલાં સાંભળીએ આ ગીત, જે હમ ફિલ્મમાંથી લેવામાં આવ્યું છે। ગાયક કલાકારો છે સુદેશ ભોસલે, મોહમ્મદ અઝીઝ તથા ઉદિત નારાયણ।

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: મિત્રો, આજે દરેક વ્યક્તિ પાસે સમયનો અભાવ છે. આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે ટાઈમ મળશે ત્યારે આમ કરીશું, ટાઈમ મળશે ત્યારે તેમ કરીશું, પણ ટાઈમ ક્યારેય કોઈને મળતો જ નથી, તેને કાઢવો પડે છે. એટલે જ પરિવાર સાથે સમય વિતાવવાનો ચોક્કસ સમય કાઢી લેજો, પછી ક્યારેય પાછો નહીં આવે. કારણ કે પરિવાર સાથે સમય વિતાવવો એ જ તો સૌથી મોટી ઉજવણી છે.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: 10 લાખ ની લોટરી મને? વાવ,
2: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: હમણાં આપે સાંભળ્યું ક્યાં કહેના ફિલ્મનું ગીત, હરિહરન તથા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. સંગીત હતું રાજેશ રોશનનું. કાર્યક્રમમાં હવે સાંભળી હમ હે રાહી પ્યાર કે, આ ફિલ્મનું ગીત. ગાયક કલાકારો છે કુમાર શાહનું તથા અલકા યાજ્ઞિક.

મિત્રો, આજે 15મી મે એટલે કે આચાર્ય મહાવીર પ્રસાદ દ્વિવેદીની જન્મજયંતિ છે. તેમનો જન્મ દોલતપુર ગામ ઉત્તર પ્રદેશમાં થયો હતો. આપ જાણો છો કોણ હતા આચાર્ય મહાવીર પ્રસાદ? તેઓ હિન્દી સાહિત્યના આધુનિક યુગના પ્રમુખ સ્તંભ હતા. તેમને આધુનિક હિન્દી ગદ્યના શિલ્પકાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સરળ, સ્પષ્ટ અને તાર્કિક કડી બનેલી હિન્દી સાહિત્યની ભાષા બનાવી. કુમાર સંભવ, રઘુવંશ, મહાભારત જેવા સંસ્કૃત ગ્રંથોનો હિન્દીમાં અનુવાદ પણ કર્યો. 1966માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

આજે દેવેન્દ્રનાથ ટાગોરની પણ જન્મજયંતિ છે. તેઓ બ્રહ્મ સમાજના પ્રમુખ સદસ્ય હતા. તત્વબોધિ સભાની સ્થાપના કરી અને તેમણે તત્વબોધિની પ્રતીક પત્રિકાનો પણ આરંભ કર્યો. શિક્ષિત ભારતીયોના પ્રમુખ રહીને તેમણે આધુનિક ભારતની આધારશિલા સ્થાપી. તેમની જયંતિ પર આદર તથા નમન. સાંભળીએ ખૂન ભરી માંગ, આ ફિલ્મનું ગીત નીતિન મુકેશ તથા સાધના સરગમના સ્વરમાં.

શ્રોતા મિત્રો, વીતેલા વર્ષોના મશહૂર અભિનેતા મહિપાલ, તેમની આજે પુણ્યતિથિ છે. તેમના ઘણા બધા ગીતો આજે પણ લોકપ્રિય છે. તેઓ ધાર્મિક ફિલ્મોમાં દેવતાઓના પાત્ર નિભાવવા માટે ખાસ મશહૂર હતા. તેમની પુણ્યતિથિ પર સાદર નમન કરીએ અને સાંભળીએ તેમનું જ એક ખૂબ જ સુંદર સુપરહિટ ગીત.

આ સાથે જ સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. નમસ્કાર. સવારે સવારે.

0: سواری سواری. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: આપવા.
1: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
2: અને હું છું રોઝી. શ્રોતાઓ, છેલ્લા એપિસોડમાં આપણે વાત કરી હતી પારસી સમુદાયના ગૌરવશાળી વારસાની, તેમના દેશ પ્રત્યેના યોગદાનની અને એ શાંત સંકટની જે આ સમુદાયની ઘટતી વસ્તીના રૂપમાં સામે છે. તે એપિસોડને આપ સૌનો ઘણો પ્રેમ મળ્યો.
1: અને આજે આપણે એ જ સફરને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છીએ. આજનો આખો એપિસોડ એક એવા વિષયને સમર્પિત છે જેના વિશે લોકો જાણવા તો માંગે છે પણ પૂછતા ખચકાય છે. આજના આ એપિસોડમાં ત્રણ ખાસ વસ્તુઓ છે. પહેલું, એક વિશેષ ઇન્ટરવ્યુ સેશન જેમાં સામાન્ય લોકો પોતાના દિલની વાત ડોક્ટરને કહેશે. બીજું, એક રોચક અને જરૂરી સેગમેન્ટ સવાલ તમારો જવાબ અમારો. અને ત્રીજું, ભાવપૂર્ણ ફિક્શન ડ્રામા.
2: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ સાંભળવા માટે દિલની વાત ડોક્ટરની સાથે.
0: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: શ્રોતાઓ, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે ડોક્ટર હિના, જે ફર્ટિલિટી અને મહિલા સ્વાસ્થ્યના નિષ્ણાત છે અને જીઓ પારસી યોજના સાથે જોડાયેલા છે. તેમની સાથે બેઠા છે અમારા ત્રણ ખાસ મહેમાન જે સીધા પોતાના દિલની વાત લઈને આવ્યા છે. ડોક્ટર હિના, આપનું સ્વાગત છે.
3: શુક્રિયા અનમોલજી, મને ખુશી છે કે આજે આપણે આ વિષય પર ખુલીને વાત કરી રહ્યા છે. એ જ તો સૌથી જરૂરી છે, વાત કરવી.
2: બિલકુલ ડોક્ટર સાહિબા, તો શરૂ કરીએ છીએ. આપણા પહેલા મહેમાન છે રુસ્તમ. રુસ્તમજી, તમે શું જાણવા માંગો છો?
4: ડોક્ટર સાહિબા, મારી ઉંમર 38

0: વર્ષ છે, લગ્નને 5 વર્ષ થઈ ગયા, બાળક નથી થયું. લોકો કહે છે હવે બહુ મોડું થઈ ગયું છે. શું ખરેખર મોડું થઈ જાય છે?
1: રુસ્તમજી, આ સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ છે અને મારો જવાબ છે ના, મોડું નથી થયું. 40ની ઉંમર સુધી અને ઘણા કિસ્સાઓમાં ત્યાર પછી પણ સફળ ઈલાજ થઈ ચુક્યા છે. જે લોકો કહે છે મોડું થઈ ગયું તે જાણકારીના અભાવે કહે છે. સાચો સમય એ છે જયારે તમે આગળ આવો અને તમે આવ્યા એ સૌથી મોટું ડગલું છે.
0: ઓ, શુક્રિયા ડોક્ટર.
2: આપણા બીજા મહેમાન છે દિનાઝ. દિનાઝજી, તમારો સવાલ.
3: ડોક્ટર, હું 3 વાર IUI કરાવી ચૂકી છું, દર વખતે નિષ્ફળ રહી. હવે મન થાય છે કે બસ છોડી દઉં. શું માનસિક થાક પણ ઈલાજ પર અસર કરે છે?
1: દિનાજી, તમે બહુ જરૂરી વાત કહી. હા, માનસિક થાક સીધી શરીર પર અસર કરે છે. જ્યારે મન તૂટેલું હોય ત્યારે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. એટલા માટે જ જીઓ પારસી યોજનામાં માત્ર શારીરિક ઈલાજ નહીં પણ મનોવૈજ્ઞાનિક પરામર્શ પણ એટલો જ જરૂરી હિસ્સો છે. તમારો થાક સાચો છે, પણ આ થાક અંત નથી, આ માત્ર એક પડાવ છે.
3: ડોક્ટર, કાશ આ વાત પહેલા કોઈએ કહી હોત.
1: એટલે જ તો આજે આપણે અહીંયા છીએ.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
5: મિત્રો, હવે આવીએ છીએ આજના કાર્યક્રમના અમારા સૌથી રોજક સેગમેન્ટ પર. સવાલ તમારો, જવાબ અમારો. આ એ સવાલો છે જે લોકો પૂછવા માંગે છે પણ અવારનવાર ખચકાય છે, એટલે જ આજે તેમના સવાલો અમે તમને પૂછીશું. ડોક્ટર હિના, તૈયાર છો?
1: હા, બિલકુલ તૈયાર છું.
2: તો પહેલો સવાલ, IUI અને IVF માં શું તફાવત છે અને કયું શ્રેષ્ઠ છે?
1: બહુ સારો સવાલ. IUI એટલે ઇન્ટરયુટેરિન ઇન્સિમિનેશન. આ એક સરળ પ્રક્રિયા છે જેમાં શુક્રાણુને સીધા ગર્ભાશયમાં પહોંચાડવામાં આવે છે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેમાં અંડકોષ અને શુક્રાણુને શરીરની બહાર મેળવીને ભ્રૂણ બનાવવામાં આવે છે અને પછી ગર્ભાશયમાં રાખવામાં આવે છે. અને કયું શ્રેષ્ઠ છે તે દરેક વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે છે, એટલા માટે પહેલા ડોક્ટરને મળવું જરૂરી છે.
5: બીજો સવાલ, ડોક્ટર, શું થાઇરોઇડ હોવા પર માતા બનવું મુશ્કેલ છે?
1: હા, થાઇરોઇડ એક પડકાર જરૂરી છે પણ દિવાલ નથી. યોગ્ય દવાઓ અને દેખરેખથી થાઇરોઇડને નિયંત્રિત કરી શકાય છે અને સફળ ગર્ભધારણ શક્ય છે. અમારી પાસે આવા ઘણા સફળ કિસ્સાઓ પણ છે.
2: જી જી જી. તો હવે આ ત્રીજો સવાલ છે, જીઓ પારસી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
1: અરે, એ તો અત્યંત સરળ છે. પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રાથમિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ દરેક ડગલે તમારી સાથે રહે છે અને જેમની આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: ભાઈ, ડોક્ટર હિનાએ તો મનમાં દબાયેલા તમામ સવાલોના જવાબ બહુ જ બેબાકીથી આપી દીધા. ચાલો હવે તમને સીધા લઈ જઈએ ઝરીનના ઓરડામાં, જે પોતાના માટે ચા બનાવી રહી છે અને તેના પતિ સાથે વાતચીત કરી રહી છે.
3: ફેરોઝ, આજે ડોક્ટર પાસે ચાલશો?
6: શા માટે? 2 વર્ષથી જઈ રહ્યા છીએ, શું ફરક પડ્યો?
3: ફરક એટલે નથી પડ્યો કારણ કે આપણે સાચી જગ્યાએ નહોતા ગયા. શિરીને જણાવ્યું કે જીઓ પારસી યોજના હેઠળ એક કાઉન્સેલિંગ સેન્ટર ખુલ્યું છે, ત્યાં ડોક્ટર પણ છે અને કાઉન્સેલર પણ.
6: શરીન, હવે કેટલી આશા રાખીએ?
3: જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી. બહેરોઝ, યાદ છે દાદી કહેતા હતા, અગ્નિ ક્યારે હાર નથી માનતી, આપણે પણ નહીં માનીએ.
7: આપ બંનેનું આવવું બહુ જરૂરી હતું. જણાવો, ક્યારથી પ્રયત્ન કરી રહ્યા છો?
6: 3 વર્ષથી, 2 IUI થઈ ચુક્યા, બંને ફેલ.
7: બહેરોઝજી, તમારા અવાજમાં જે થાક છે તે મને સંભળાઈ રહ્યો છે, પણ હું તમને એક વાત પૂછું. જયારે તમારા પરદાદાએ આ દેશ બનાવવામાં હાથ મેચ્યો, જયારે હોમી ભાભાએ પરમાણુ વિજ્ઞાનમાં દેશનું નામ રોશન કર્યું, શું તેમણે પહેલા પ્રયત્નમાં હાર માની લીધી હતી? તમે એ જ સમુદાયના છો, એ જ જીદ, એ જ હિંમત તમારા લોહીમાં છે અને આ વખતે તમે એકલા નથી. સરકાર છે, આ યોજના છે, અમે છીએ.
1: અને જરીનજી
3: જી,
1: તમે 3 વર્ષ સુધી જે હિંમત રાખી તે અસાધારણ છે. તમારું મન થાક્યું છે એટલા માટે આજથી આપણે માનસિક પરામર્શ પણ સાથે સાથે શરૂ કરીશું.

0: શરીર અને મન બંને સાથે ઠીક થવાનું છે.
1: શુક્રિયા ફરીદાજી, પહેલી વાર લાગ્યું કે કોઈ ખરેખર સમજી રહ્યું છે.
2: ઝરીન, શું થયું?
1: વાંચો
2: ઝરીન.
1: આપણું આંગણું હવે સૂનું નહીં રહે.
2: એક નવી સવાર.
3: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
4: શ્રોતાઓ, આ હતી એક નવી સવાર, એક કાલ્પનિક વાર્તા જે અસલી ઘરોમાંથી લેવામાં આવી છે.
5: શ્રોતાઓ, આજે ડોક્ટર હિનાએ જે વાત કહી તે યાદ રાખજો, તમારું દર્દ સાચું છે પણ તમે એકલા નથી. જીઓ પારસી યોજના માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, આ એક આખા સમુદાયને જીવંત રાખવાનો સંકલ્પ છે.
4: જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો આજે જ જીઓ પારસી પરિયોજનાનો સંપર્ક કરો, કાઉન્સેલિંગ લો, ડોક્ટરને મળો, કારણ કે દરેક સવાલનો જવાબ છે અને દરેક અંધારા પછી એક નવી સવાર જરૂર આવે છે.
5: તો સાંભળતા રહો તમારો પોતાનો કાર્યક્રમ,
4: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા હતા મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળી લઈએ આ સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
3: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: કાર્યક્રમમાં હવે સાંભળીએ ઉદય મજમુદાર તથા રેખા ત્રિવેદીના સ્વરમાં એક ગીત, શબ્દરચના રમેશ પારેખની.

0: આ ગીત સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 10 વાગે સાંભળી અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જવા રવાના થયા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેર બજાર સ્થિર. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત અને 200 લોકો ઇજાગ્રસ્ત. ઇઝરાયેલ અને લેબનોનના અધિકારીઓએ વોશિંગ્ટનમાં શાંતિ મંત્રણાનો 3જો તબક્કો યોજ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. જામનગરના જડેશ્વર વિસ્તારમાં અંદાજે 5000 ચોરસ ફૂટ જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરાયા. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હી દ્વારા 5 વર્ષીય અભ્યાસક્રમને મંજૂરી. પંચમહાલના ગોધરામાં દિવાલ ધરાશાયી થતાં પિતા પુત્રનું મોત, જ્યારે અમરેલીમાં ખાખબાઈ ગામે નદીમાં ડૂબી જવાથી 2 કિશોરના મોત. રાજ્યના લોકોને આજથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. આંદામાન અને નિકોબાર ટાપુ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરલમ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણને 2 ચંદ્રક જીત્યા અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા સિંધી કાર્યક્રમ સુરહાણ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ ચિત્તચોર ફિલ્મનું ગીત યશુદાસના સ્વરમાં, ગીત તથા સંગીત રવિન્દ્ર જૈન.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીત. મોર મુકુટવાલા ઓ ગિરધર, આવો આ પ્રથમ રચના સાંભળીએ સુખદેવ પંડ્યાની. નિશા શાહે સ્વર આપ્યો છે.

અંતમાં સાંભળીએ અવિનાશ વ્યાસની આ રચના, મારા લાલ રે લોચનિયામાં. સ્વર નિશા શાહ.

આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુગમ સંગીત. આજે આપણે નિશાશાના સ્વરમાં સુખદેવ પંડ્યા કલાપી તથા વિનાશ વ્યાસની રચના પ્રસારણ આકાશવાણી અમદાવાદ દ્વારા કરવામાં

0: આ સાથે જ સુગમ સંગીત કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાતે જવા રવાના થયા. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના યુએઈ, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. પ્રવર્તન નિદેશાલયે કોલકાતા પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર શાંતનુ સિંહા બિશ્વાસની ખંડણીના આરોપસર ધરપકડ કરી. આયુષ મંત્રાલયે બહુભાષી આયુષ ડિજિટલ સેવાઓને મજબૂત કરવા માટે ડિજિટલ ઇન્ડિયા ભાષિણી વિભાગ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી કેન્દ્ર રાયપુર દ્વારા આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા પ્રસંગે વોકેથોનનું આયોજન. મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ અને શ્રોતાઓ જોડાયા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. અરિજિત સિંઘ અને નીતિ મોહનને સાંભળશો. ફિલ્મ છે યોદ્ધા.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ,
1: વસાણો. અજાણ્યા એપ થી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: વેલકમ. આ ફિલ્મમાં સાંભળીએ આનંદરાજ આનંદ અને કલ્પના પટવારીએ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. તેરા ક્યા હોગા લવલી, આ ફિલ્મમાં સાંભળીએ રાજ બર્મન અને મધુબંતી બાગચીને.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ સોહમ નાયકને, ગીત છે સોનુ સગ્ગુની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મૃણાલ શંકરને સાંભળીએ. બે મહિને ગીત મૃણાલ શંકર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: રતિકા જોહરીને સાંભળીએ, રચના અર્ચના જોહરી.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો બિનફિલ્મી ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: વિશાલ મિશ્રાને સાંભળશો. ગીત છે વિશાલ મિશ્રાનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ટ્રિંગ ટ્રિંગ કનિકા કપૂર અને વિકી ચંદેલને સાંભળીએ, ગીત વિકી ચંદેલનું.

0: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થયા છે, સમય થયો છે મુખ્ય સમાચારનો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે સંયુક્ત આરબ અમીરાત યુએઈ પહોંચશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું.

0: કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે નીટ યુજી પરીક્ષા આગામી વર્ષથી હાલના ઓએમઆર આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં લેવામાં આવશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તેની પ્રાદેશિક અસરો તેમજ પરસ્પર હિતના દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. લેહમાં તથાગત બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રદર્શન સંપન્ન. 14 દિવસ દરમિયાન 1,00,000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિએ વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો. યુરોપિયન યુનિયને મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદનોની નિકાસ ચાલુ રાખવા સુધારેલી મુસદ્દા યાદીમાં ભારતનો સમાવેશ કર્યો. યુક્રેનના કીવ પર રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 3 બાળકો સહિત 21 લોકોના મોત અને 45 અન્ય લોકો ઇજાગ્રસ્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવતીકાલથી 300 નવી એસટી બસ શરૂ કરવાની જાહેરાત કરી. કોઈપણ સમારોહ વિના ડાયરેક્ટ સેન્ટર ઉપરથી એસટી બસ શરૂ કરાશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં આજે ગરમીની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં અમારા નિયમિત શ્રોતા, વર્ષોથી રેડિયો સાંભળતા, આકાશવાણી સાંભળતા, આણંદના ડોક્ટર મહેશ ટી દેસાઈ સાથેની વાતચીત સાંભળીશું.
2: નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આજે આપણે આગળ પધાર્યા છે અમારા આકાશવાણીના ખૂબ જ જૂના અને નિયમિત શ્રોતા ડોક્ટર મહેશ ટી દેસાઈ. ડોક્ટર મહેશ દેસાઈ, આકાશવાણીમાં આપનું સ્વાગત છે.
3: આભાર આપનો.
2: મહેશભાઈ, આપને આકાશવાણીનો શોખ ક્યારથી શરૂ થયો?
3: એટલે હું 11 વર્ષનો હોઈશ ત્યારે પપ્પા સાથે રહેતા હતા અને 5 ને 52 ને તમને ગમે કે ના ગમે, તે જમાનામાં પપ્પાઓનું વર્ચસ્વ હતું, આજના જેવું નથી. એટલે રેડિયો ચાલુ કરી જ દે અને ઉત્તર ગુજરાતમાં ઠંડી બહુ પડે પણ હા, નો અપીલ. અને પહેલાં અમને થોડુંક નહોતું ગમતું કે ઉઠવું પડે, પરંતુ કાળક્રમે એવું સમજાયું કે, અને આમ પણ સાચું છે કે મા બાપ જે કરે એમાંનું મોટાભાગનું સાચું જ હોય છે, આપણને એવું લાગે કે એ બરાબર નથી. અને પછી તો પપ્પા નવરંગ ધોળકિયા, જે ગુજરાતી સમાચાર આવતા એ સાંભળે, લેમ્યો લહેરી, પ્રાદેશિક સમાચાર, અને પછી લલિત કુમાર શાસ્ત્રીનું 5 મિનિટનું આવતું, એમની જે રજૂઆત હતી આજે પણ મને એમ થાય કે એ મને સાંભળવા મળે તો સારું. અને એ જમાનામાં તે વખતે કોમેન્ટ્રી આવતી બરાબર, હવે એમ થાય કે 5-5 દિવસ ટેસ્ટ મેચમાં, એટલે હવે મને એ બધું બહુ ગમતું નથી. પણ એ વખતે પણ એનો થોડો ઉપયોગ સ્કોર જોવા માટે, સ્કોર સાંભળવા માટે થતો હતો. અને પછી જેમ જેમ ઉંમર મોટી થઈને પછી જ્યારે હું વ્યવસાયમાં એ થયો ત્યારે રેડિયો વસાવ્યો. અને પછી ટ્રાયલ એન્ડ એરર મેથડ નથી કહેતા, આ ગમે ના ના ગમે. અને પછી ખબર નહીં કઈ રીતે અને ક્યારે એ પણ ખબર નથી, પણ મને ગુજરાતી સુગમ ગીતો છે ને, હિન્દી ગીતો પણ સારા જ છે, હિન્દી ગીતો સાંભળવાથી આપણને જુસ્તજુ ને ઘણા બધા શબ્દો, મેં અહેસાન ફરામોશ ને બધા સાંભળવા મળ્યા. પણ કુદરતી મારી મોટી દીકરીએ મધ્યમાં પૂર્ણ સુધી સંગીતમાં કર્યું છે, એટલે થોડું વાતાવરણ તો ઘરમાં હતું જ. અને પછી મેં આ સાંભળવાનું શરૂ કર્યું. અને એ જે સ્લોટ આવે છે તમારે 9:30, બપોરે 2:40, રાત્રે 8:30, એ બધું, એટલે મારી પછી દિનચર્યા છે ને એ રીતે ગોઠવી કરું. દર્દી હોય ત્યારે જાય, પણ કેમ કે તો વ્યવસાય

જરૂરી છે. અને પછી હું એનું બધું ડાયરીમાં લખી લઉં, એક એક લીટી. દાખલા તરીકે આપણે તુષાર શુક્લની રચનાઓ છે, હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યા સંગાથ માટે આપણે, અથવા તો ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દે તાલી, એવી ઘણી બધી રચનાઓ પછી હું લખી લઉં અને પછી સાંભળું. અને પછી કોઈ જગ્યાએથી મળી જાય, અખબારમાં આવે છે ઘણા લોકો આખી રચના

0: અને પછી કોઈ જગ્યાએથી મળી જાય, અખબારમાં આવે છે ઘણા લોકો, આખી રચના બાકી જગદીશ જોશીની છે એ રચના આખી આવે, એ પછી એને ફોટોકોપી કરીને મારી ડાયરીમાં ચોંટાડી દઉં
1: બરાબર,
0: અને દીકરીઓને સાંભળવાનું કહું અથવા તો લખેલું વંચાવી દઉં, અને અને પન્ના મારા પત્ની છે એમને પણ ગીતોનો શોખ છે.
1: બરાબર છે. તો આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ, આપનો જન્મ ક્યાં થયો હતો, આપનું શિક્ષણ ક્યાં થયું, અને પછી આપે કયો વ્યવસાય અપનાવ્યો, અને વ્યવસાય કરતા કરતા શિક્ષણની સાથે સાથે આપણને રેડિયોનો, આકાશવાણીનો રંગ કેવી રીતે લાગ્યો?
0: 1991 જન્મ થયો અને પહેલા 10-11 વર્ષ અમે પપ્પા વકીલાત કરતા એટલે સુરત રહ્યા, અને પછી 1960 એ ન્યાયાધીશ થયા એટલે એમને જ્યાં પોસ્ટિંગ મળ્યું ત્યાં જવાનું થયું, અને ત્યાંની શાળાઓમાં 3 વર્ષ અહીંયા, 3 વર્ષ ત્યાં, 3 વર્ષ બીજે એવું એવી રીતે. અને પછી એમને એવું થયું કે દીકરાને કોઈ હોસ્ટેલમાં મૂકી દઉં એટલે એમણે મને 15 વર્ષની ઉંમરે હોસ્ટેલમાં મૂક્યો. અને સાહેબ, હોસ્ટેલ છે ને બેધારી તલવાર છે, તમે હોસ્ટેલમાં તમે તમારું ભવિષ્ય બનાવી પણ શકો અને બગાડી પણ શકો, તમને કેવું મિત્ર વર્તુળ મળે છે અને તમારા જોગ કેવા છે જીવન પ્રત્યેના એના પર આધાર છે. પણ મને નસીબ જો કે ખ્રિસ્તી પાદરીઓની શાળા હતી અને શિસ્ત અને જે કંઈ હતું અને મિત્રો સારા મળ્યા, અને વાંચવાનું તો હતું જ આગળ નંબર લાવવા માટે, સ્પર્ધામાં રહેવા માટે મેડિકલમાં એડમિશન મળ્યું.
1: તો હવે આપ જ્યારે યુવા હતા ત્યારે તો એકમાત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમ આકાશવાણી હતું, રેડિયો હતું, તો એ વખતે રેડિયોનો કેવો પ્રભાવ હતો સમાજમાં, આપની આજુબાજુ તમે બીજાને જોઈને કે રુચિ કેળવી, કે પછી તમારું સાંભળીને બીજા મિત્રોએ રુચિ કેળવી, એ વખતે કેવા પ્રકારના કાર્યક્રમો આવતા હતા?
0: શકરાભાઈ શાણાભાઈ કરીને એક કાર્યક્રમ આવતો,
1: બરાબર છે,
0: અને ગુજરાતી સમાચાર તો પપ્પા જ્યારે સાંભળતા ત્યારે સ્વાભાવિક સાંભળવાના થાય જ આમ, અને હિન્દી ગીતો હું સાંભળતો હતો કેમકે શાળાએ જવો ને 11-5
1: બરાબર,
0: એટલે એવો તો કંઈ બહુ માહોલ એવો તો કંઈ પ્રસંગ પડતો નહોતો. અને પછી જે આ મેં તમને કહ્યું તેમ 5 દિવસની ટેસ્ટ મેચ આવતી ને એમાં સ્કોર સાંભળવા થોડું એ હું ઉપયોગ કરતો. પણ આપને એક વાત કરું કે અત્યારે જે કંઈ બધા જાત જાતના ટીવીની ચેનલો કે એ બધું એ હોવા છતાં મને એનું લગાવ નહીં કે મારે ત્યાં છે દીકરાએ સારામાં સારું મોટું ટીવી વસાવ્યું છે. તમે દાઢી કરતા કરતા રેડિયો સાંભળી શકો પણ દાઢી કરતા કરતા ટીવી ના જોવાય,
1: બરાબર,
0: એટલે પણ એ તો એક વાત થઈ.
1: બરાબર.
0: પણ આ જે વૈવિધ્ય છે ને આનું સ્તર છે ને આની વિશ્વસનીયતા છે કે મને કોઈ 1 લાખ રૂપિયાનો ટીવી ભેટ આપે તો હું એની પાછળ પડી ના રહું, મારો આ જે રેડિયો છે આકાશવાણી એને હું વળગી રહું, અને કોઈ કમ્પલ્શન થી નહીં, મારી ઈચ્છા છે, મને કોઈ કોઈ એ નથી, અને હું મારા મિત્રોને આ બધી યાદી બનાવીને આપું કે તમે તમને સારું લાગે તો સાંભળજો. અને એક બે આપને દાખલા આપું, મેં તમને કહ્યું તેમ તમે કહો તે સાચું વાલમ, તમે કહો તો હાર્યા. હવે પતિઓ છે ને હારતા શીખ્યા જ નથી, એ મૂછો વાળા નથી હારતા, મૂછ વગર ના હારતા નથી, અને હારતા નથી એટલે પછી કોર્ટના પગથિયાં ચડવા પડે છે, અને પછી કેટલાક લોકોનું છે ને જીવન બધું રફે, પણ પછી વટના માર્યા એમાં ને એમાં જ ચાલુ રાખે છે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે, આરતી મુનશી આરતીબેન મુનશીએ ગાયેલું છે, સુરેશ દલાલની રચના છે, એવી હમણાં મેં નિશા ઉપાધ્યાયની એક સાંભળી હતી, તું દરિયાનું મોજું ને હું કાંઠાની રેલ કે વેલ, મને બહુ સંભળાતું નથી, વારંવાર મેં સાંભળ્યું, એ બતાવે છે કે પુરુષ અને સ્ત્રી જુદા છે, એકબીજાની કોપી કરવાની જ. બહેનો બહેનો શોર્ટ્સ પહેરે તો થોડું બરાબર, એમાં આપણે નક્કી નહીં કરી શકીએ, પણ પેન્ટ પહેરે તો જ સારું, તો પુરુષ એટલે બંને વસ્તુ જ જુદી છે. એ આ નિશાબેનના ગીતમાં આ મેં કે તું આ ને હું આ.
1: તો આપના સમયમાં જ્યારે આપ યુવાન હતા, કોલેજમાં હતા, ત્યારે આકાશવાણીના કાર્યક્રમોની સમાજ ઉપર શું અસર થતી હતી? ખાસ તો તમારા બીજા મિત્રો હશે, એમને કેવા કાર્યક્રમો ગમતા હતા?
0: આમ મારે વાંચવાનું વધારે હોય અને પિતાજીને એક ચોક્કસ એના એમાં રહેવું પડે શિસ્તમાં, એટલે બહુ મિત્રો આમ તેમ એટલા કંઈ અવર જવર બહુ આજે પણ એટલી રહેવા નથી, કારણ કે મને એવું આમ પ્રતીતિ થાય છે કે સંબંધોનો કોઈ અંત જ નથી, ને કેટલાક તો ક્ષણિક હોય છે અને કેટલાક ક્ષણજીવી હોય છે, એટલે હવે તો કુટુંબ સાથે રહેવું અને ખાસ તો વાંચન

0: ને શ્રવણ, વાચન શ્રવણ અને મનન
1: મનન
0: અને ચિંતન. કે ચિંતન તો શબ્દ મારા જેવા સામાન્ય માણસ માટે બહુ મોટો કહેવાય.
1: પણ આપના પત્રો જે સવિને વિનંતી કે એમાં જોઈએ છે તો આપને લેખન પણ ખૂબ પ્રિય લાગે.
0: હા હા, અને એમાં એવું છે સાહેબ, હું તમને કેવું લાગશે એવું વિચારતો નથી, મને જે સ્ફુરે. હા, શિષ્ટ ભાષામાં બિનજરૂરી વાંધા વચકા નહીં કાઢવાના, ભૂલો શોધવાની એ બધું એ નહીં કરવાનું, પણ મને જે ખૂબ એ લાગે તો હું તરત પત્ર. અને આ પત્ર લખવાની જે ટેવ છૂટી ને એ ખરેખર બહુ સારી નથી.
1: બરાબર છે.
0: મારે હોસ્ટેલમાં તો ત્યારે પિતાનો પત્ર આવતો એનો મુદ્દાવાર જવાબ લખવો પડે.
1: બરાબર બરાબર છે.
0: અને એ નહીં લખું તો મને ઠપકો પણ કડક શબ્દોમાં આપતા.
1: તો એ વખતે તમે આકાશવાણીને પત્રો લખતા?
0: ના, ત્યારે હું અંગ્રેજી અખબારમાં લેટર્સ ટુ એડિટર આવતું.
1: બરાબર બરાબર.
0: એવું મને જેવું અંગ્રેજી સમજણ પડે એવું લખતું, કોક ફરજ છપાતા પણ ખરા. પણ હવે તો આની એક પાર્ટ એન્ડ પાર્સલ ઓફ માય બીઈંગ કે છે, બીઈંગ મારા અસ્તિત્વનો એક ભાગ બની ગયો ને એવું જ લાગે આમ.
1: તો એ સમયે જે રાજકીય નેતાઓ હતા, દેશના મોટા મોટા નેતાઓ હતા, એમના ભાષણો દાખલા તરીકે 15 ઓગસ્ટનું જે કંઈ હોય, પછી 26 જાન્યુઆરી, તો એ બધું રેડિયો પર આવતું હતું, તો એનાથી આપને કંઈક રાષ્ટ્ર પ્રત્યે કે એવી કંઈ જાગૃતિ આપના મનમાં આવી એવું કહી શકાય?
0: એ સાંભળીને તો નહીં, પણ એમને જ આટલા આટલા સરસ વૈવિધ્ય સભર દેશમાં જન્મ મળ્યો એવું સૌથી મોટી વાત છે. બીજું આ એવો દેશ કે જ્યાં લગભગ નિયમિત સૂર્ય ઉગે જ, કેટલીક ચાર ચાર મહિના સુધી સૂર્ય ઉગતો જ નથી, એટલે પેલું સાંભળીને કઈ બને બહુ નવું. અને એ વખતે નાદેનિયત પણ હતી અને ભણવાનો બહુ જ
1: ક્રેઝ,
0: એમાં સમય બહુ
1: ગાળ્યો હતો. બરાબર. તો આપના વ્યવસાયમાં આપ દાખલ થયા પછી આપની રેડિયો પ્રત્યેની રુચિ કેવી રહી?
0: એ ઉલટી વધી
1: વધી,
0: ક્રમશઃ વધતી ચાલી, નિરંતર વધતી ચાલી. અને એમાં હું મારા દર્દીને કોઈને અન્યાય નથી કરતો, કેમ કે હું સવારે 7:30 જઉં હોસ્પિટલ, અને એ તહેવાર હોય કે ના હોય સમયસર પહોંચી જ જવાનું, અને રાત્રે 8 વાગે પાછો. એ દરમિયાન મારા ગામમાં મારા કરતા નાની ઉંમરના પણ કૌશલ્ય સભર તબીબો ઘણા છે, એટલે દર્દી ત્યાં જાય, એટલે હું રાજી થઉં કે ચલો ભાઈ આવતો તો પૈસા મળતો, ને નથી આવતો તો આ રેડિયો
1: સાંભળવા મળશે. બરાબર. એટલે સવારના 8 થી રાતના 8 સુધી આપના ડિસ્પેન્સરીમાં આકાશવાણી ચાલુ જ હોય?
0: હા, જયારે વચ્ચે 1-3 વાગે બંધ થાય, 5 વાગે ચાલુ થાય.
1: બરાબર.
0: અને વચ્ચે પેલું મને આવડતું નથી કે એમાં એવું આવે છે કે 3 પછી પણ તમે
1: ડાયરેક્ટ ટુ હોમ, એના માટે દૂરદર્શનનું DTH પ્લેટફોર્મ આપની પાસે હોવું જોઈએ. બરાબર છે. તો આપને કયા કયા કાર્યક્રમો વધારે ગમે? આપે કહ્યું સુગમ સંગીત સિવાય કેવા પ્રકારના કાર્યક્રમો બીજા? દાખલા તરીકે આકાશવાણી પર તો નાટકો છે, પછી શાસ્ત્રીય સંગીત છે, વિશેષ કાર્યક્રમો દાખલા તરીકે પ્રોગ્રામ ફોર વિમેન, પ્રોગ્રામ ફોર ચિલ્ડ્રન,
0: સહિયર.
1: સહિયર?
0: સહિયર આમ હું મારું કામ કરતા કરતા, આમ દાખલા તરીકે મારે અમે કોઈને ગમે કે ના ગમે, હું આજે પણ હોસ્ટેલમાં હતો 1900 જે સાલ હતી SSC માં, આજ સુધી મારા કપડા જાતે જ ધોઉં છું. આ શર્ટ જે પહેર્યું છે મારી જાતે ધોયેલું છે. જો હું કાટલા પથારી વસો ને કોઈને ધોવા આપું તો, એટલે હું શું કરું, રેડિયો મૂકી દઉં અને હિન્દી સમાચાર અંગ્રેજી સમાચાર બધું સાંભળતો મારું કામ કરતો જાઉં, અને એમાં આપણું શબ્દ ભંડોળ વધે અને ઉચ્ચાર અંગ્રેજી શબ્દોના જે ઉચ્ચાર છે બધા આપણે જે ત્યાંથી આવે છે રિલે થાય છે ને.
1: તો આપે આપના યુવા કાળમાં ને ત્યારબાદ ગુજરાતી સાહિત્યના મોટા કવિઓ કે કોઈ એમની મુલાકાતો સાંભળી અને આપણના જીવનમાં કોઈ પ્રેરણા મળી હોય એવો કોઈ પ્રસંગ ખરો આકાશવાણી પર?
0: આકાશવાણી પર એવું ચોક્કસ આમ બરાબર યાદ નથી, પરંતુ આ દાખલા તરીકે આપના શહેરમાં છે ને રતિલાલ બોરીસાગર કરીને બહુ વડીલ, બહુ હવે એમને હું મળેલો તો મને કે ડોક્ટર તમે આ લેખ છે ને એમની સરસ ચોપડી છે બાલ વંદના કરીને, એ મેં એમને ઉત્સાહથી કહ્યું કે આની હું કોપી કરીને અમારી મિટિંગમાં બધાને આપું, તો કે એ નહીં, તમે એનું વેચાણ ઘટાડી દીધું, કોપી કરીને બધાને આપો અને બધા પુસ્તકો જ વેચવાનું કરો. તો મારે ભગવાનની મહેરબાની ખાસ માંદગી આવી નથી, એટલે હું એમ માનું કે મારા બચ્યા છે. અને આજે પણ આપને કહું તો મારા આંખના મોતિયાના 2 લાખ બચ્યા છે, હૃદયના બાયપાસના 3-1 લાખ બચ્યા છે, 2 ઘૂંટણના 3 લાખ, અને પ્રોસ્ટેટના 1.5 લાખ, એટલે 10 લાખ નું વ્યાજ વાપરું તો બહુ છે.
1: બરાબર.

0: છે,
1: એટલે હવે પુસ્તકો વેચું
0: વાંચું. તેમાં આકાશવાણીનો ફાળો ખરો
1: ઘણો બધો. કેમ કે
0: હા,
1: આજે મને હ્યુમેનિટીઝ કે છે, હ્યુમેનિટીઝ તરફ જે વળ્યો, આમ હું વિદ્યાર્થી વિજ્ઞાનનો,
0: વિજ્ઞાનનો હા,
1: પણ હ્યુમેનિટીઝ પર વળ્યો, એમાં આકાશવાણી. મેં આપને શું કહ્યું કે મારા બીઈંગનો, મારા હોવાનો એક ભાગ જ બની ગયું છે, એટલે મારે પ્રયત્ન નથી કરવો પડતો.
0: તો આકાશવાણી પર સૌથી વધારે પ્રસારિત થતા, જે કહેવાય ને કે યુવા વર્ગને સૌથી વધારે રુચિ પડે એવા હિન્દી ફિલ્મી ગીતો, તો આપને આકાશવાણીમાં હિન્દી ફિલ્મી ગીતો સાંભળીને કે હિન્દી ફિલ્મોમાં રુચિ, એ વખતે જૂના જમાનાના બહુ મોટા કલાકારો અને સારા સારા ગાયકો, એમાં સંગીતનો શોખ ડેવલપ થયો હતો.
1: એ વખતે મુકેશના ગીતોને થોડા આમ દુખી થયા હોય ને એવું તેવું બધું સાંભળતા,
0: દુખી થયા અમે, ખાસ કરીને પ્રેમ પ્રેમ ભગ્ન,
1: પ્રેમ ભગ્ન.
0: આપના પત્રો પરથી ક્યારેક લાગે કે આપને પણ ક્યાંક પ્રેમ ભગ્ન થયો હશે.
1: પ્રેમ ભગ્ન થયું, પણ જે છોકરી મળેલી ને એ પરિપક્વ હતી, એટલે એમ કેઝ્યુઅલ મીટિંગમાં આમ એક જગ્યાએ એનું સ્માઇલ. અને ઘણી વખતે એવું થાય કે કેટલીક વખત પુરુષ જાત એવી છે કે ગાલમાં ખંજન જોઈને આમ દિલ ફેંકી દે, દિલ ફેંક, પણ પછી ખંજનમાંથી ખાડો ક્યારે થઈ જશે એને ખબર ના હોય. એટલે એ છોકરી સારી જ હતી, એને મેં બેંકમાં જઈને ચિઠ્ઠી પ્રેમપત્ર જેને કે લખી દીધું. પછી મારા રૂમ પર આવીને મળી, મેં એને ભાખરવડીને ક્રીમ બિસ્કિટ મૂકી, પણ મને સંતોષ છે કે હું અડ્યો પણ નથી. અને પછી એણે એના મા બાપને વાત કરી કે આ તો હાઉ સસ્તામાં MBBS થયેલો છોકરો મળે છે. પછી મને ઘરે બોલાયો, બને એના પપ્પાએ લવ જિહાદ જેવું કર્યું. અને લવ જિહાદમાં બીજું કંઈ નહીં, હું પણ બ્રાહ્મણ હતો, એ પણ મારી જ્ઞાતિ નહીં જ હતી. અને પછી એમણે કહ્યું કે એમણે એવો કાયદો કાઢ્યો કે લવ મેરેજમાં 1 રૂપિયાનો હું ખર્ચો ના કરું. એટલે મેં છોકરીને એવું નામ નથી દેતો, નકામું એનું, એનું સંસાર બગડે. એટલે મેં એવું કહ્યું કે જો હું એકનો એક દીકરો છું, સૌથી મોટો છું, ડોક્ટર મારો બાપ થનગની રહ્યો છે પરણાવવા માટે, અને તારા પપ્પા 1 રૂપિયો ના ખર્ચે, આપણે શરૂઆતથી દુઃખી થયું. એટલે આપણે એક કામ કરીએ, વી રિમેન ગુડ ફ્રેન્ડ્સ. અને પછી મારા વિવાહમાં પણ આવી, લગ્નમાં પણ આવી.
0: બરાબર.
1: અને અમે જે ફ્લેટ લીધો ત્યાં એના ભાઈ બહેન ને લઈને મળવા પણ આવી. એટલે આઈ મસ્ટ સેલ્યુટ હર કે કોઈ, મેં દાઢી નહીં વધારી, મેં ગઝલો નહીં લખી, અને એને પણ રડારડ કરીને મને બદનામ ના કર્યો. અત્યારે અમેરિકા છે. એટલે
0: આપનો ગુજરાતી સુગમ સંગીત, ગુજરાતી સંગીત સાંભળીને ગુજરાતના કવિઓ તરફની રુચિ જાગી, કે ગુજરાતના કવિઓને કવિતાઓ વાંચીને સુગમ સંગીત?
1: જે ગુજરાતી સંગીત, ગુજરાતી ગીતો સાંભળ્યા ને, અને પછી વારંવાર સાંભળ્યા, એટલે એમાંથી કેટલું બધું, મેં તમને ઘણા દાખલા આપ્યા. એવું ટહુકે ટહુકે ઓગળવું, એ પ્રેમ સખી દેતાલી, એ પણ મેં પહેલા કહ્યું ને. એવું જ એક બીજું પણ છે, એવા એવા ઘણા બધા ગીતો છે. ઇવન બીજી વાત જોવા દો, મરીઝની ગઝલ, બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, તારો એકલાનો વિચાર નહીં.
0: બરાબર છે.
1: એટલે એ બધું આમાંથી મળ્યું મને. આ જે કવિતાઓ કે પાઠ્યપુસ્તકમાં આપણા અભ્યાસક્રમમાં વાંચીને નહીં, આકાશવાણીને લીધે. હવે એક તો એક એક કવિતા એવી હતી, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન. એટલે મારે પરીક્ષામાં પ્રશ્ન આવ્યો કે આને સ્નેહઘન કેમ કહેવાય? મેં કહ્યું એ તો કહીને ગુજરી ગયા, પણ આમાં મુસીબત મારે થઈ, માર્ક મારા ઓછા આવશે.
0: એટલે ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર, ગુજરાતી વારસાને જાળવવામાં આકાશવાણીનો કેટલો ફાળો કહી શકાય?
1: લોકો લાભ નથી લેતા, એ વસ્તુ જુદી છે. પણ તો સાહેબ સાવ સસ્તું શબ્દ બરાબર નથી.
0: સુગમતાથી જે પ્રાપ્ય છે.
1: હા, અને બીજું, મારું આ મારું ત્યાં આખો ચાલ્યા જ કરતું હોય આમ રેડિયો, અને હું બહાર જાઉં ને કંઈક આમ ટપાલ નાખવા કે કંઈક આમ બેંકમાં ચેક ભરવા, ત્યારે પણ મારો વચ્ચે જાળીએ તાળું હોય, આમ ચોરી ના થાય એટલે, પણ રેડિયો ચાલુ હોય. અને હું એવું માનું કે દર્દી જાણે કે હજુ સાહેબ જીવે છે, રેડિયો ચાલુ છે એટલે વાંધો નહીં.
0: બરાબર.
1: સાહેબ હજુ જીવે છે
0: એટલે આપણી આપની પહેચાન થઈ ગઈ રેડિયો તો.
1: હા, અને બીજું કેવું સાહેબ, આટલું હોય છે તો કંઈ વધારે પડતું બિલ આવતું જ નથી, પ્રજા સમજતી નથી. આ તો સાવ સાવ ઓછા કરજો, તમને કેટલું બધું એ મળે છે,
0: ભરપૂર મનોરંજન આપે.
1: બીજું મારી જે સમજો છે, તબીબ તરીકે તમે કૂદકો મારતો જુઓ હીરોને, એક હીરો 6 જણને ડીસુમ ડીસું કરીને પાડી દે, જે આમ તો શક્ય નથી. બરાબર. તો એ ના હોય ને, હોય તો તમારું ધ્યાન એમાં જાય.

0: તમારું કાન પર ઓછું સાંભળો.
1: જરા
0: આ મને કેમ ગમે છે કે આપણું એક્સક્લુઝિવ ધ્યાન પૂરેપૂરું ધ્યાન આ શબ્દો પર જ હોય.
1: બરાબર છે.
0: એવી કઈ કેટલી રચનાઓ છે, રમેશ પારેખની કેટલી રચનાઓ.
1: બરાબર,
0: રમેશ પારેખ.
1: તો શબ્દની, આપ તો ડોક્ટર છો, તો તમે શું કહી શકો કે આ જે શબ્દની, જે આકાશવાણી પરથી ફેલાતા પ્રસારિત થતા શબ્દની સમાજ ઉપર શું અસર થાય છે?
0: આમ તો મેં તમને કહ્યું તેમ, જેટલું રેડિયોમાંથી મળી શકે અને જેટલું પ્રજા લઈ શકે એના કરતાં દસમા ભાગનું જ કદાચ લેતી હશે, કમનસીબે આપણું. બાકી ઘણું બધું, ભાષા શુદ્ધિ, બીજું તમને,
1: ભાષા શુદ્ધિ ખૂબ
0: ખૂબ ખૂબ, બીજું તમને કહું, આ દેવાંગભાઈ છે ને, દેવાંગભાઈ ભટ્ટ, એ ઘેર તમારી કોઈ રાહ જોવે છે, બીજું કોઈ ના બોલી, હું ના બોલી શકું. એ જે છે ને એનું, એને શું કે છે ખબર નહીં, એ જે છે ને પેલું એક્સિડન્ટ વિશે જે બોલે છે, ઘેર તમારી કોઈ રાહ જોવે છે, એ એ ઇનઇમિટેબલ, એ તમે એને એનું એના. એટલે આ બધી જે ફાઇનર આસ્પેક્ટ ઓફ લેંગ્વેજ છે, એ હું કહું છું 100% આપણામાં ના આવે, કે અમારો વિષય નથી, પણ તમે સાંભળી તો સાંભળી શકો ને.
1: તો એ જમાનાના જૂના કોઈ દિગ્ગજ પ્રસારણ કર્મીઓ અને એમની ભાષા સાંભળવાની આપને ખૂબ મજા આવી હશે.
0: હમણાં પ્રવીણભાઈ દવે અને એક બીનાબેન દવે, એ જમાના મંજુલાબેન શાહ, કમનસીબે તો ગુજરી ગયા છે.
1: બરાબર.
0: અને પારુલબેન વ્યાસ, મને આમ બરાબર પાકું હોય છે ખબર નહીં, પણ મને ખબર પડી કે આ પારુલબેન બોલે છે.
1: બરાબર.
0: અને એ વખતે એ લોકો રેકોર્ડિંગ માટે આવેલા, આપણા મરહુમ પરેશભાઈ માકડ આખી ટીમ આવેલી મારા ફ્લેટ પર, ત્યારે મેં ફોટા પણ પડ્યા હતા. એટલે પારુલબેન નો તે વખતનો એ, અને એ અને એમના જેવા ઘણા લોકો છે ને, એટલું બધું સાંભળવું આપણને ગમે એમ. ઇવન યુવા વર્ગ પણ બહુ સરસ બોલે છે.
1: તો આપ આખો દિવસ આકાશવાણી સાંભળો છો, એમાં કયા કાર્યક્રમો આજની તારીખે આપણને વધારે પ્રિય લાગે?
0: સમાચાર અને પેલા 2-2 મિનિટ ના આવે છે ને, 10-11
1: મુખ્ય સમાચાર.
0: એમાં થાય કેવું કે તમે વ્યસ્ત હો કોઈ પણ કારણે, પણ એ 2 મિનિટ તમે ત્યાં ઉભા રહો એટલે તમને જે અગત્યના જે ગમે તે બનાવ હોય એનો ખ્યાલ આવી જાય. અને બાળકોના કાર્યક્રમ આવે ને, એ પણ કોક ફેર તક મળે, રવિવારે રંગ રંગ વાદળિયા કે સાંભળું, કે આપણને શું શું થાય છે બાળકોનું, અને આનંદ પણ થાય કે હજુ ગુજરાતીમાં કાર્યક્રમો આવે છે. અત્યારે કેવું થયું છે કે અંગ્રેજી માધ્યમનો હું વિરોધી નથી, પણ પરવડે નહીં એટલી ભાષા, એટલી ફી છે, અને એનાથી પછી આ ગુજરાતી ભાષા, મેં તમને કહ્યું તેમ હું દર્દીને કહું 69, તો કે ના મને અંગ્રેજીમાં કહો, 69 અથવા 79 ના ચાલે, અને આખી વિષયાંતર થયું. પણ આજે તબલાએ શીખવાડે, કરાટે પણ શીખવાડે, એ બધાનું ટોટલ તમારે વર્ષે 1.5 લાખ ભરવા પડે.
1: બરાબર.
0: એ જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન જેવું થઈ જાય છે.
1: તો ગુજરાતી ભાષા, કલા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં આકાશવાણી ખૂબ ઉપયોગી થઈ શકે એવું માનવું છે?
0: બહુ મોડું થઈ ગયું છે પ્રજા માટે, થઈ શકતું હતું જ પહેલેથી, પણ આપણે લાભ નથી લેતા એનું શું. આપણે એમ માનો કે પિતા અને માતા, તમે રાહ જોઈને બેઠા હોય અને તમે ઓટલે બેસીને ટાઈલા માર્યા કરો કે સુવેન્દ્ર અધિકારીએ આમ કરવું જોઈતું, તેણે મોદી એમ કે પેલું નતું પહેરવું જોઈતું, બંગાળી જબ્બો, એમાં તમારે શું લેવા દેવા વગર જોઈતી. એટલે કે તમે ઘરે આવો ને, એટલે જેમ આપણે ઘરે નથી જતા એવી રીતે આ પ્રજા લાભ વધુ ને વધુ લે. એટલે હું ઘણાને આ સૂચન કરું છું આમ કે સરસ ગીતો આવે, અને યાદી મેં આપને કહ્યું તો યાદી પણ લખીને મોકલું.
1: બરાબર બરાબર. તો આપણા જે, તમે તો ડૉક્ટર છો એટલે તમને વધુ ખ્યાલ હશે કે આપણું જે જીવન છે, જે ડેઇલી લાઈફ છે, એમાં આકાશવાણીના ગીતો, આકાશવાણીના કાર્યક્રમો શું અસર કરી શકે? પતિ પત્નીના સંબંધો,
0: પતિ પત્નીના બરાબર,
1: પિતા બાળકનો સંબંધ, ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી કુટુંબો.
0: એક પેલું મેં તમને નહીં કહ્યું કે સખી દે તાળી, તો પત્નીને સખી સમજો ને, એ તમારી દાસી નથી.
1: બરાબર.
0: ગોટા બનાવી લાવ ને, આમ લાવ ને. અને અંગ્રેજીમાં એક વાક્ય છે કે વી ઈટ ટુ લીવ, વી ડોન્ટ લીવ ટુ ઈટ.
1: બરાબર.
0: પણ આપણે થયું છે કેવું કે જમવાનું પેટ ભરેલું હોય ને, મોટા ભાગે તો સારી શ્રમ આપણે લોકો કરતા નથી, એને માટે સેડેન્ટરી ગુજરાતી છે, સેડેન્ટરી બેઠાડું જીવન હોય છે.
1: બરાબર.
0: અને તે છતાં પણ તમે કહો કે અહીંયા દાલ બાટી વખણાય છે, એટલે હું લાગુ પડે.

0: જ જાઉં, ના પાડું જ નહીં. એટલે એ બધામાં સમય વ્યય કરીએ અને પછી આપ નહીં માનો, આ આપણી જીવનની શૈલીને જે હૃદયના લોકોની આવક 10-15 ગણી થઈ ગઈ.
1: બરાબર.
0: એટલે પ્રજાએ જે, મને એવું લાગે છે કે મહારાષ્ટ્રીયન અને બંગાળી એ લોકો આપણા કરતા આ બાબતમાં આગળ છે. મને
1: આમ બરાબર,
0: મેં કોઈ અભ્યાસ નથી કર્યો પણ.
1: તો આપ પત્રો લખો છો એના પરથી લાગે છે કે આપને લખવાનો પણ શોખ છે. તો આજની પેઢી આકાશવાણી સાંભળી, આકાશવાણી ગુજરાતી ભાષા અને ગુજરાતીમાં લખવાનું રૂચિ કેળવે એવું પ્રેરણા મળી શકે,
0: હોવું જ જોઈએ. એટલા માટે કે તમે આઈપીએલની મેચમાં કેટલીક વાર તો સ્વામી કૃષ્ણાનંદ ભાદરણમાં થઈ ગયા, એના પુસ્તકો પણ મારી પાસે, હું આપને મોકલી શકું, આપી શકું વાંચવા માટે, કે અનઉત્પાદક ક્રિકેટ મેચ, એમણે શબ્દ વાપર્યો છે, અનઉત્પાદક ક્રિકેટ મેચ પાછળ પ્રજા બહુ એ થાય છે. હવે તમે માનો કે આરસીબી ચેમ્પિયન બને કે પંજાબ ચેમ્પિયન બને, મને તમને શું ફેર પડે છે? અને જે આરસીબી ચેમ્પિયન બન્યું તે વખતે જે ધીંગામસ, જે પેલું ધીંગાણું થયું, એમાં 7 જણ ગુજરી
1: ગયા ધક્કામુક્કી થઈ,
0: ધક્કામુક્કીમાં, અને એમાં એ 7 કુટુંબને તો તકલીફ જ થઈ ને. હવે આ લોકો એક પ્રતિકાત્મક ટોકન તરીકે એ 7 સીટ ખાલી રાખે છે, એનો શું અર્થ? અને એને આટલું બધું વેઇટેજ આપવાની જરૂર જ નથી. એના કરતા આ જે કલા કલા સાહિત્ય ને આ જે છે એના પર વધારે. પણ આમાં કેટલીક વાર એવું છે કે કુવામાં હોય તો હવાડામાં આવે ને. પપ્પાને શોખ ના જાગ્યો હોય તો મારા બાપે આ મને આવી
1: માહિતી અને મનોરંજનના ઉત્તમ સાધન તરીકે તમે આકાશવાણીને મૂલવી શકો રેડિયો. તો આજની પેઢીને આપ શું સંદેશ આપશો?
0: કે સમયની ખોટ નથી. આપણે ઘણી વખત મોડે સુધી જાગીએ છીએ, પૂરતી ઊંઘ લેતા નથી, અને મોડા શું એટલે મોડા ઉઠીએ છીએ, બરાબર. તેને બદલે સમયનું યોગ્ય સંચાલન કરી અને જે ગમે તે સાંભળવું જોઈએ. મેં આપને કહ્યું તેમ રેડિયાનું ખર્ચ બહુ ઓછો છે, એટલે ચાલુ અને એનું દ્વિમાસિક બિલ બહુ ઓછું આવે છે, અને લોકો પોતાના બ્રાન્ડેડ કપડામાં એટલા બધા પૈસા બગડે છે. આ પૈસા તો એમને માટે કંઈ ના કહેવાય. સવાલ છે રસ અને રુચિ કેળવવાનો, કલ્ટિવેટ કરવાનો.
1: બરાબર. તો મહેશભાઈ, આપ આકાશવાણી આવ્યા, અમારી આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આકાશવાણીના સ્ટુડિયોમાં આવી અને આપે જે જે કાર્યક્રમો માણ્યા એ વિશે ખૂબ સુંદર વાત કરી. હજુ પણ આપની હેલ્થ ખૂબ સારી લાગે છે અને જે રીતે આપ વાત કરો છો એમ હજુ પણ ઘણા વર્ષો સુધી આકાશવાણીની પ્રસારણ યાત્રામાં આપ શ્રોતા તરીકે જોડાયેલા રહેશો એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છા, અને આકાશવાણી આવ્યા એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ.
0: એક જ વાક્ય હું બોલી દઉં કે કોઈ રીતે હું આપને ઉપયોગી થઈ શકું એમ હો તો ચાલુ દિવસે પણ મને બોલાવતો હું તૈયાર છું. કેમ? મને જે મળ્યું છે આપના આકાશવાણી તરફથી એને માટે મારે એક વખત સોમવારની ઓપીડી જતી કરવી પડે તો કઈ વાંધો નહીં. આપ અથવા આપના જે વર્તુળ છે અહીંયાના કર્મચારી, હું આપને નંબર આપી જઈશ કોઈ પણ સમયે. મને કોઈ પણ કર્મચારી કે ફોન કરીને કે સાહેબ આ T3 T4 કેટલી વખત કરાવવું જોઈએ, અથવા વિટામિન ડી કે વિટામિન B12 એસ્ટિમેશન એ કેટલી વખત કરાવવું જોઈએ, તો હું મારા દર્દીને તો કહું છું કે જે દેશમાં લગભગ રોજ સૂર્ય ઉગતો એમાં વિટામિન ડી ની હું તારે જરૂર છે આ રોડ પર ચાલવા માટે, એટલે વિટામિન ડી જ છે ને.
1: ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર મહેશ ટી દેસાઈ.
0: આપનો આભાર, કેમ કે MBBS ને MS એક એક વખત નિષ્ફળ થયા પછી પાસ થયેલા આવા સામાન્ય માણસને પણ આપે બોલાવ્યો એ બદલ ખૂબ આભાર.
1: આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમારા નિયમિત શ્રોતા ડૉક્ટર મહેશ ટી દેસાઈ સાથેની વાતચીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર.

0: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: એટલું સારું લાગે ને કે જયારે આપણે રિસાયા હોઈએ ને પરિવારમાંથી કોઈ આવીને આપણને મનાવે.
3: કેટલું સારું લાગે ને કે સારા માઠા પ્રસંગે આખો પરિવાર એક સાથે હોય.
2: ખુશીનો પ્રસંગ હોય તો પરિવાર સાથે ખુશી અનેક ગણી વધી જાય.
3: દુઃખનો પ્રસંગ હોય તો પરિવારના બધા સભ્યોમાં વહેંચાઈને દુઃખ અડધું થઈ જાય.
2: મિત્રો, આજ તો તાકાત છે પરિવારની. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની શુભેચ્છાઓ સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ. આપને આવકારવા ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
3: આજે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, જેની આ વર્ષની એટલે કે 2026ની થીમ છે ફેમિલીઝ ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબીઈંગ.
2: કોઈ કારણસર જ્યારે પરિવારમાં અસંતુલન સર્જાય છે ત્યારે બાળકોના ભવિષ્ય ઉપર એની ખૂબ મોટી અસર પડે છે.
3: વર્તમાન સ્થિતિ એવી છે કે સંયુક્ત કુટુંબની ભાવના ભૂલાતી જાય છે અને સૌ વિભક્ત કુટુંબને પ્રાધાન્ય આપવા લાગ્યા છે.
2: પરંતુ આપણે યાદ રાખવું જોઈએ, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. ગુજરાતીમાં પણ કહેવત છે ને, સંપ ત્યાં જમ્પ. જ્યારે કુટુંબમાં સંપ નથી રહેતો ને, કે કોઈ કારણસર પરિવારના સભ્યો સાથે નથી રહેતા, ત્યારે વ્યક્તિને એકલતાનો સામનો કરવો ખૂબ આકરો લાગે છે.
3: આજકાલ વસ્તુઓ ઓનલાઈન કે ફોન પર ઓર્ડર કરીને મંગાવવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. એટલે શહેરના રસ્તાઓ ઉપર ઘણા બધા ડિલિવરી બોયઝ આપણે જોઈએ છીએ કે જેઓ ફટાફટ ઓર્ડર પ્રમાણે ડિલિવરી કરતા હોય છે.
2: આવા જ એક ડિલિવરી બોયે પોતાનો અનુભવ શેર કર્યો છે, જે પરિવાર માટે, સંબંધો માટે ઘણું બધું કહી જાય છે. ચાલો સાંભળીએ. હું એક ડિલિવરી બોય છું. મોટા ભાગે સાંજની શિફ્ટ કરું છું. તે દિવસે રાત્રે લગભગ 9 વાગ્યે છેલ્લો ઓર્ડર ઉપાડ્યો. રેસ્ટોરન્ટમાંથી પેકેટ લીધું. જોયું તો ઓર્ડર નાનો હતો, બસ એક સાદી ખીચડી, દહીં અને 2 કેળા. સરનામું શહેરના જૂના વિસ્તારનું હતું. એક જર્જરિત એ વિંગ ઉપર 3જો માળ.
3: ડોરબેલ દબાવી. દરવાજો એક વૃદ્ધ અમ્માએ ખોલ્યો. સફેદ વાળ, કાંપતા હાથ, આંખે જાડા ચશ્મા. ચહેરા પર થાક હતો પણ અવાજમાં મીઠાશ. બેટા, જરા અંદર મૂકી દે, હાથ કાંપે છે. હું ખાવાનું ટેબલ પર મૂકીને પાછો ફર્યો જ હતો કે એમણે પૂછ્યું,
2: 2 મિનિટ બેસીશ? એકલા ખાવું ગમતું નથી. મેં ઘડિયાળ જોઈ, શિફ્ટ પૂરી થઈ ગઈ હતી. થોડો થાક્યો હતો પણ ખબર નહીં કેમ હું બેસી ગયો. રૂમમાં સન્નાટો હતો. દિવાલ પર જૂની ઘડિયાળ ટક ટક કરતી હતી. એક ખૂણામાં ભગવાનની નાની તસવીર અને સામે દિવાલ પર ડઝન બંધ ફોટા. તેમણે થાળી ખોલી.
3: ધીરે ધીરે ખીચડી ખાવા લાગ્યા. દર 2 કોળિયા પછી મારી તરફ જોઈને હસી દેતા. પછી બોલ્યા, ખબર છે બેટા, હું રોજ બહારથી ખાવાનું નથી મંગાવતી. આજે બસ મન થયું કોઈ માણસનો અવાજ સાંભળવાનું. હું ચૂપ રહ્યો. એમણે સામે લગાવેલી તસવીર તરફ ઇશારો કર્યો.
2: આ મારા પતિ છે. રેલવેમાં હતા. 5 વર્ષ પહેલાં ચાલ્યા ગયા. પછી બીજી તસવીર બતાવી. આ દીકરો છે. કેનેડામાં રહે છે. ઘણો સારો છે. દર મહિને પૈસા મોકલે છે. પછી થોડી વાર ચૂપ રહ્યા. હસ્યા. પણ આ વખતે આંખો ભીની થઈ ગઈ. બસ સમય મોકલી શકતો નથી. રૂમમાં અચાનક ઘડિયાળની ટકટક બહુ જોરથી સંભળાવા લાગી.
3: એમણે 1 કોળિયો વધુ ખાધો. આ દીકરી છે. બેંગ્લોરમાં પોતાની દુનિયામાં ખુશ છે. હોવી પણ જોઈએ. બાળકો જો ઉડે નહીં તો મા બાપે ઉછેર્યા જ શું? બોલતા બોલતા તેમનો અવાજ ભરાઈ આવ્યો. ચહેરા પર ફરિયાદ નહોતી, બસ ખાલીપો હતો. એમણે મને પૂછ્યું, તારી માં છે?
2: મેં કહ્યું હા. ફરી પૂછ્યું, રોજ ફોન કરે છે? હું ચૂપ થઈ ગયો. શું જવાબ આપું? હું પણ કેટલાય દિવસો સુધી ઘરે ફોન નહોતો કરતો. થાક, કામ, દોડધામ, દર વખતે એમ વિચારીને ટાળી દેતો કે કાલે કરી લઈશ. તેમણે મારી ચુપ્પી વાંચી લીધી. હળવેથી બોલ્યા, મા બાપ બાળકોનો સમયરૂપી સધિયારો ઈચ્છે છે.
3: મારી અંદર કંઈક ચૂપચાપ તૂટી રહ્યું હતું. ખાવાનું પૂરું થયું. એમણે પાણી પીધું. પછી પર્સમાંથી 500 રૂપિયા કાઢીને મારી તરફ ધર્યા. કીધું, આ ટીપ નથી. આ એ અડધા કલાકની કિંમત છે જેમાં તે મને એકલા ખાવા ન દીધી. મેં તરત જ

0: આ પાડી. નહીં અમ્મા, આ ન લઈ શકું. એ હસ્યા, લઈ લે, તે ખાવાનું નથી પહોંચાડ્યું આજે. આજે તે સાથ પહોંચાડ્યો છે.
1: તે રાત્રે મેં બિલ્ડિંગની નીચે બાઇક સ્ટાર્ટ ન કરી પહેલા માને ફોન લગાડ્યો. સામેથી અવાજ આવ્યો, આજે અચાનક બધું ઠીક છે ને? બસ એટલું સાંભળતા જ ગળું ભરાઈ આવ્યું. મેં કહ્યું, હા માં, બસ તમારો અવાજ સાંભળવો હતો. સામે થોડી સેકન્ડ ખામોશી રહી, પછી માં બોલી, જમી લીધું? અને હું રસ્તાની બાજુમાં ઊભો ઊભો રડી પડ્યો.
0: એ રાત પછી હું રોજ માને ફોન કરવા લાગ્યો, અને હવે દરેક ડિલિવરી મારા માટે માત્ર ઓર્ડર નથી રહી. મેં જોયું કે કોઈ ઘરમાં બીમારી છે, કોઈ ઘરમાં એકલતા, કોઈ ઘરમાં બસ એક અવાજની જરૂર હોય છે. આપણે બધા પોતપોતાની ભૂખ લઈને જીવી રહ્યા છે.
1: કોઈને રોટી જોઈએ, કોઈને દવા, અને કોઈને બસ બે મિનિટ સાથ. માણસને હંમેશા પૈસાની નહીં, ક્યારેક બસ હાજરીની ડિલિવરી જોઈએ છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આજકાલ ઘણાય પરિવારો વિખૂટા પડી રહ્યા છે, ક્યાંક ઈચ્છાથી, ક્યાંક મજબૂરીથી, ક્યાંક સમય અને સંજોગથી.
0: આજના દિવસે એટલું ચોક્કસથી નક્કી કરીએ શ્રોતા મિત્રો, જ્યારે પણ જરૂર પડે પરિવારને સાથ અને સમય ચોક્કસ આપીએ.

0: અને આ સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં.
1: સાંભળીએ કાયમી રોગો, આ વિશે હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર ભૈરવી પરીખ સાથેની વાતચીત.
0: શ્રોતા મિત્રો નમસ્કાર, આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ભૈરવી પરીખ, જેઓ હોમિયોપેથીના નિષ્ણાત છે અને આકાશવાણીના માધ્યમ થકી આપ સૌ અગાઉ પણ ડોક્ટર ભૈરવી પરીખને મળી ચૂક્યા છો, એમને સાંભળી ચૂક્યા છો. ડોક્ટર ભૈરવી પરીખનું આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત કરીએ, તમારું સ્વાગત છે.
2: નમસ્કાર શ્રોતા મિત્રો.
1: તો ભૈરવીબેન, આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છીએ?
2: આજે આપણે ખૂબ જાણીતા વિષય ઉપર વાત કરીશું, કાયમી રોગો. જેમ કે કોઈ પણ તકલીફ તમને વારંવાર થયા કરે છે, ટ્રીટમેન્ટ કરો છો થોડા સમય માટે સારું રહે છે, ફરીને ફરી થયા કરે છે. જેમ કહેવાય ને ગુજરાતીમાં કે શરીરમાં અમુક રોગ ઘર કરી ગયા છે, એવા કાયમી રોગોમાં હોમિયોપેથી કેવી રીતે રાહત આપે છે, કેટલી રાહત આપે છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું.
0: જી જી. તો ડોક્ટર ભૈરવી, અમે સાંભળ્યું છે કે કાયમી રોગોમાં હોમિયોપેથી ખૂબ અસરકારક છે અને એવું આપણે સાંભળતા પણ હોઈએ છીએ, તો તેના વિશે જણાવો કે હોમિયોપેથી કાયમી રોગોમાં કેવી રીતે હેલ્પફુલ થાય છે.
2: કાયમી રોગમાં જ્યારે તમે બહુ જ વારંવાર એક જ તકલીફથી પરેશાન થતા હો છો, ત્યારે હોમિયોપેથિક ડોક્ટર પાસે તમે જાઓ તો એ તમારી પ્રકૃતિ પકડી અને એના ઉપર કામ કરે છે, જેનાથી રોગને પૂરેપૂરો મટાડી શકાય છે. પ્રકૃતિ એટલે માણસનું માનસિક, શારીરિક, જૈવિક બંધારણ કે જે ઓવરઓલ માણસના શરીરની, માણસની હેલ્થ ઉપર અસર કરે છે. જ્યારે કોઈ પણ દર્દી દવા લેવા આવે તો હોમિયોપેથિક ડોક્ટર એની તકલીફની વિશે, એના સ્વભાવ વિશે, તકલીફ કેવી રીતે ક્યારે ઉદ્ભવી, કેટલી તીવ્ર છે, એનાથી એના માનસિકતામાં શું બદલાવ આવે છે, એનું વાતાવરણ, જન્મથી લઈ અને અત્યાર સુધી એના જીવનમાં શું શું બન્યું છે, જેની કેવી અસર રહી છે એના જીવનમાં, એની શારીરિક સ્વાસ્થ્ય કેવું રહ્યું છે, એ બધું જ આવરી લેવામાં આવે છે. એ સાથે સાથે ફેમિલી મેમ્બર્સની હેલ્થ વિશે પણ પૂછપરછ કરવામાં આવે છે, એની આનુવંશિકતાનું પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. આ બધું કમ્પ્લીટ એના વિશે અભ્યાસ કરી અને પછી

0: પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જેનાથી એના કમ્પ્લીટ હેલ્થ ઉપર અસર કરી શકાય. હવે હોમિયોપેથિક એવું માને છે કે બોડીમાં એક વાઇટલ ફોર્સ છે, એક એનર્જી છે, એમાં ક્યાંક કંઈક ડિસ્ટર્બન્સ આવે છે, અસંતુલન આવે છે, ત્યારે એના સિમ્ટમ સ્વરૂપે તમને બહાર કોઈક રોગ દેખાતો હોય છે. તો એને ટ્રીટ કરવા માટે આપણે પ્રકૃતિ સમજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને દવા કરીએ તો એનાથી એ રોગની ઉપર ખૂબ સારી રીતે કાબુ મેળવી શકાય છે.
1: જી ભૈરવીબેન, આપે પ્રકૃતિની વાત કરી, તો શું વાત પિત્ત અને કફ આ પ્રકૃતિ પ્રમાણે દવા આપવામાં આવે છે?
0: આમ તો આપણું મૂળ જે આયુર્વેદિક શાસ્ત્ર છે એમાં પ્રકૃતિનું વર્ગીકરણ વાત પિત્ત અને કફની રીતે થયું છે. હોમિયોપેથિક સાયન્સમાં એને થોડું ડિફરન્ટ રીતે લીધું છે. હોમિયોપેથિક મેડિકલ સાયન્સમાં એને ત્રણ મયાઝમ તરીકે ઓળખીએ છીએ, સોરા, સિફિલિસ, સાયકોટિક. હવે એ મિયાઝમમાં જેમ વાત અને કફ પ્રકૃતિ સાથે આવે એવી રીતે એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન પણ હોય પ્રકૃતિમાં, અને એનું પેટા વર્ગીકરણ પણ કરેલું હોય છે, જેમ કે ટ્યુબરક્યુલર માયાઝમ છે, કેન્સર માયાઝમ છે, રિંગવોર્મ માયાઝમ છે એવી રીતે. અને એનું ડીપ સ્ટડી કરવામાં આવે છે કે માણસનું શરીર એની જે પ્રકૃતિ છે એ સેમાં સૂટ થાય છે અને એ પ્રમાણે પણ મેડિસિન સિલેક્ટ કરવામાં આવે છે.
1: અચ્છા, એટલે કોમ્બિનેશન મતલબ કે કોઈનામાં વાત અને કફનું કોમ્બિનેશન હોય?
0: યસ, એવી રીતે અલગ અલગ પ્રકૃતિના કોમ્બિનેશન્સ પણ હોય છે.
1: અને એટલે જ હોમિયોપેથી દવા એક વ્યક્તિ માટે અગર આપી હોય તો બીજી વ્યક્તિને એ જ તકલીફ હોય તો એ દવા કામ નથી લાગતી, એના માટે પાછી બીજી દવા હોય છે.
0: હા, ખૂબ સાચી વાત છે. હોમિયોપેથિક ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન ઉપર કામ કરે છે, એટલે કે દરેકે દરેક વ્યક્તિ અલગ છે, દરેકે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ છે, શરીર અલગ છે. તો જેમ મેં પહેલા કીધું કે ડિટેલ હિસ્ટ્રી લઈ અને દર્દીની એની પોતાની શું પ્રકૃતિ છે, એને કઈ દવા સૂટ થાય છે એ એના ઉપર કામ કરશે. એક જ રોગમાં અલગ અલગ સિમ્ટમ્સ હોય, અલગ અલગ કારણો હોય ઉદ્ભવવાના, તો પણ હોમિયોપેથિકમાં ખૂબ ઊંડો અભ્યાસ કરીને અલગ અલગ દવાઓ આપવામાં આવી છે કે તમે એની અલગ અલગ વ્યક્તિઓને એની નીડ પ્રમાણે દવા આપીને ટ્રીટ કરી શકો છો. જેમ કે માથું દુખતું હોય તો તમને માથું શેનાથી દુખી રહ્યું છે, કઈ બાજુ દુખી રહ્યું છે, કેટલી કેવી તીવ્રતાથી દુખી રહ્યું છે, એ બધા જ માટે અલગ અલગ દવાઓ છે. આમ એવું કહેવાય સામાન્ય ભાષામાં કે હોમિયોપેથિકમાં એક દર્દ માટે અનેક દવાઓ હોય છે, અને એટલે જ હોમિયોપેથિક ડોક્ટરનો રોલ ખૂબ મહત્વનો છે કે ક્યારે કઈ દવા કોને આપવી એ નક્કી કરવું હોય છે.
1: જી, તો ડોક્ટર ભૈરવી, આજે આપણે કાયમી રોગો વિશે વાત કરી રહ્યા છે, તો ખાસ એ જણાવશો કે કાયમી તકલીફોમાં કયા કયા રોગ જોવા મળે છે, અમુક ઉદાહરણ આપીને અગર આપ વાત કરી શકો તો?
0: આમ તો કાયમી તકલીફોનું કે વ્યક્તિની તકલીફોનું લિસ્ટ કહેવા જઈએ તો ખૂબ લાંબુ બની જાય, પણ રોજિંદી પ્રેક્ટિસમાં મેક્સિમમ હોમિયોપેથિકને સમજીને આવવાવાળા લોકોમાં મોટાભાગે કાયમી શરદી, ખાંસી, એલર્જી, દમ, અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત, જૂનો મરડો, મોઢામાં વારંવાર ચાંદા પડી જવા, આ બધી તકલીફો માટે વધારે આવતા હોય છે. સ્કિનમાં ખાસ કરીને શીળસ, બાળકોને પથારીમાં પેશાબ થઈ જતો હોય, વહેલી ઉંમરે સફેદ વાળ આવતા હોય, છોકરીઓને માસિકની અનિયમિતતા રહેતી હોય, લેડીઝમાં વારંવાર કસુવાવડ થતી હોય, આવું જે વારંવાર થતી તકલીફો હોય છે એના માટે હોમિયોપેથિકમાં દવાઓ લેવા માટે આવતા હોય છે.
1: જી, તો આ દવાઓ ડોક્ટર ભૈરવી કેટલા સમય માટે લેવી પડતી હોય છે?
0: કોઈ પણ રોગને મટાડવા કે કાબૂમાં આવતા કેટલો સમય લાગશે એનો આધાર તો વ્યક્તિને કેટલા સમયથી તકલીફ છે, કેટલી તીવ્ર તકલીફ છે, દર્દીનું શરીર ખાસ કરીને દવા ચાલુ કર્યા પછી દવાને કેવું રિસ્પોન્ડ કરે છે એના ઉપર કહી શકાય કે દવા કેટલો સમય માટે લેવી પડશે. એવી કોઈ ચોક્કસ માપદંડ કે ચોક્કસ સમય નથી હોતો કે તમને આટલા જ સમયમાં રોગ મટી શકે છે. જેમ કે મેં તમને કીધું એ બધા જ ફેક્ટર એમાં કામ કરતા હોય છે, અને જેમ દવાની અસર હોય છે તે વ્યક્તિની એક સસેપ્ટેબિલિટી હોય છે, એટલે કે કોઈ પણ વસ્તુ એને એક્સપોઝ કરવામાં આવે તો એની અસર એના મન પર, એના શરીર ઉપર કેવી રીતે થાય છે એનો કોઈ સમય કે માપદંડ હોતો નથી. એટલે દરેક વ્યક્તિમાં, દરેક રોગમાં અલગ અલગ સમય લાગે છે એને સારું થવામાં અને રોગને કમ્પ્લીટલી મટાડવામાં.
1: ડોક્ટર ભૈરવી, હવે હોમિયોપેથી વિશે ઘણી બધી માન્યતાઓ કે વાતો લોકો વચ્ચે પ્રવર્તી હોય છે, એમાં એવું પણ સાંભળ્યું છે કે હોમિયોપેથી દવાથી ઓપરેશન પણ ટાળી શકાય છે, તો આ વિશે તમે શું કહેશો?
0: ઘણી બધી કન્ડિશન એવી છે કે જેનું સોલ્યુશન ઓપરેશન હોય છે કે કોઈક માઇનોર સર્જરી હોય છે, પણ એ જ તકલીફ વારેઘડીએ પણ થતી રહેતી હોય છે, અને એ કન્ડિશનમાં આપણે વાત કરી

0: પહેલા એ પ્રમાણે હોમિયોપેથિક દવાઓ કરવાથી વારે ઘડીએ થવાનું, એનું રીઅકરન્સ થવાનું આપણે ટાળી શકીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે કિડની સ્ટોન છે, પથરી થતી હોય છે, પગમાં કણીઓ થતી હોય છે, સ્કિન ઉપર મસા થતા હોય છે, ગર્ભાશયમાં ગાંઠ હોય છે. આ બધી પરિસ્થિતિઓ છે કે જેમાં લગભગ કોઈક પ્રોસીઝર અથવા તો ઓપરેશનની સલાહ આપવામાં આવતી હોય છે. પણ ક્યારેક નાની પથરી હોય અથવા તો પગમાં મલ્ટીપલ કણીઓ હોય તો એ બધું હોમિયોપેથિક દવાથી આપણે ક્યોર કરી શકીએ છીએ અને પ્રોસીઝરને ટાળી શકીએ છીએ. બીજી એક વાત કહું તો, ઓપરેશન કરવું કે ન કરવું એ નક્કી કરવા માટે એક ડોક્ટર તરીકે સૌથી પહેલા તો અમે પેશન્ટના રિપોર્ટ, એના ઇન્વેસ્ટિગેશન શું શું થયેલા છે, એક્સપર્ટ ડોક્ટર્સનો શું ઓપિનિયન છે એને પણ ધ્યાનમાં લઈએ છીએ. કારણ કે ઓપરેટિવ કન્ડિશનમાં જો આવી ગયું હોય, એટલું રોગ ખૂબ વધી ગયો હોય કે જેનું સોલ્યુશન ફક્ત ઓપરેશન જ હોય કે નિકાલ જ હોય, એવી કન્ડિશનમાં વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ ન આપીએ. પણ ક્યારેક એવું હોય કે એક્સપર્ટ પણ એવું કહેતા હોય કે આપણે થોડા સમય માટે રાહ જોઈ શકીએ છીએ, ત્યારે હોમિયોપેથિક દવા આપી અને એની અસરને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. અને ઘણી બધી વાર પ્રેક્ટિકલી એવું જોયું છે કે આવી કન્ડિશનમાં નાની નાની પથરી હોય જેમ કે, તો દવાથી નીકળી જતી હોય છે, પગમાં કણીઓ હોય તો પણ એ દવાથી મટી જતી હોય છે, ચહેરા ઉપર કે સ્કિન ઉપર મસા હોય તો એ ખરી પડતા હોય છે. તો એવી કન્ડિશનમાં પછી આપણે ફરી રિપીટ પ્રોસીઝર્સને આપણે ટાળી શકીએ છીએ.
1: જી ડોક્ટર ભૈરવી, થોડુંક એ જણાવશો કે અસાધ્ય રોગો એટલે શું અને અસાધ્ય રોગોમાં હોમિયોપેથી કેવી રીતે મદદ કરે છે?
0: અસાધ્ય રોગો એટલે કે મેડિકલ સાયન્સ એવું કહે છે કે આ રોગ મટી શકે એમ નથી, ઇનક્યોરેબલ ડિસીઝ છે. અમુક ઓટોઇમ્યુન ડિસીઝ પણ હોય છે કે જે પ્રોગ્રેસિવ હોય છે, જેમાં ધીમે ધીમે બોડીની અલગ અલગ સિસ્ટમ્સ ઇન્વોલ્વ થતી હોય છે, ફેલ્યોર આવતા હોય છે, કેન્સર જેવા રોગો છે કે જે આજના સાયન્સમાં કેન્સર મટાડી શકાય છે, કંટ્રોલ પણ કરી શકાય છે, પણ અમુક લેવલ પર કે અમુક સ્ટેજમાં પહોંચી ગયું હોય પછી એ નથી કરી શકાતું. તો એવા રોગોને આપણે અસાધ્ય રોગો કહીએ છીએ કે જે ગમે તે ટ્રીટમેન્ટ કરવા છતાં પણ એને આપણે કમ્પ્લીટલી મટાડી નથી શકવાના.
2: જી ડૉક્ટર ભૈરવી, હવે કાયમી રોગો માટે અને એને ટાળી શકાય એના માટે અથવા એમાં હોમિયોપેથી કેવી રીતે ઉપયોગી થાય છે તે વિશે અને એક આપનો અમારા શ્રોતા મિત્રો માટેનો કોઈ મેસેજ આપશો.
0: હા, હોમિયોપેથિક અલગ અલગ રોગોમાં ખૂબ અલગ અલગ રીતે કામ કરતી હોય છે. આપણે કાયમી તકલીફની વાત કરી, એવી જ રીતે એક હોમિયોપેથિક માટે એક મિથ છે કે બહુ ધીમે કામ કરે છે. એટલે જ્યારે પેશન્ટને કોઈક એવી તકલીફ થઈ કે પેટમાં દુખાવો થયો કે શરદી ખાંસી થયા, તો ત્યારે એમ કે હોમિયોપેથિક પાસે જઈશું તો બહુ લાંબા ટાઈમે મળશે. પણ એકચ્યુઅલી એ એક મિથ છે. હોમિયોપેથિકમાં જેમ કાયમી રોગને મટાડવા માટે તકલીફ છે, એવી જ રીતે તાત્કાલિક સારવાર માટે પણ ખૂબ સારી દવાઓ છે. શરદી ખાંસી થઈ, પેટમાં દુખાવો થયો, ઉનાળામાં લૂ લાગવી, આ બધી જ કન્ડિશનમાં હોમિયોપેથિક દવાઓ રિપીટેડ ડોઝ આપવાથી એ કન્ડિશનને ખૂબ સરસ રીતે ને ઝડપી કંટ્રોલ લાવી શકાય છે. એમાં હોમિયોપેથિક દવાઓ બીજી રીતે પણ કામ કરે છે, જેમ કે મટાડવાની સાથે સાથે અમુક કન્ડિશન્સ પ્રિવેન્ટ પણ કરે છે. અને જેમ આપણે અસાધ્ય રોગની વાત કરી, તો એવા રોગ છે કે જે એવા સ્ટેજમાં પહોંચી ગયા છે જે મટી શકવું મુશ્કેલ છે કે અશક્ય છે, તો એવી કન્ડિશનમાં પેશન્ટ જ્યારે રીબાતું હોય તો પેલિએટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે કે જે એને રાહત આપે છે, એની જે તકલીફો છે એની તીવ્રતા ઘટાડે છે અને પેશન્ટ શાંતિથી રહી શકે છે, એનું રોજિંદું જીવન શાંતિથી જીવી શકે, એના માટે આપણે એવી ટ્રીટમેન્ટ પણ આપતા હોઈએ છીએ.
1: તો અંતમાં હવે ડોક્ટર ભૈરવી, અમારા શ્રોતા મિત્રોને કંઈક ઉપયોગી થાય એવો એક સંદેશ આપના તરફથી.
0: શ્રોતા મિત્રો, હું એક વાત કહીશ જે હંમેશા કહેતી આવી છું કે તમે તમારા સ્વાસ્થ્ય માટે સજાગ રહો. ક્યારેય પણ કોઈ પણ તકલીફ થાય તો તમે મેડિકલ હેલ્પ લો, ડૉક્ટર પાસે જાઓ, તમારી તકલીફને સમજો અને એની દવાઓ કરાવો કે જેથી કરીને એ તમારા શરીરમાં ઘર ન કરી જાય, વારે ઘડીએ તમે એનાથી હેરાન ન થાઓ. અને તમારા લાઇફસ્ટાઇલ ઉપર ખાસ ફોકસ કરો. સ્વસ્થ જીવન માટે ઉત્તમ છે સારો આહાર, સારી ઊંઘ, પ્રોપર હાઇડ્રેશન, એટલે કે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખો, પાણી પીતા રહો. ગરમીની સિઝન છે એટલે ખાસ તમને સૂચન કરીશ કે તડકામાં બહાર નીકળવાનું ટાળો, શક્ય એટલું વધારે પાણી અને લિક્વિડ લો અને ઘરની અંદર રહી અથવા તો ઓફિસની અંદર રહી અને કામ કરો. જે મિત્રોને બહાર જવું જ પડે એવા કામ છે એ કામ છોડી નથી શકવાના, પણ પાણીની બોટલ સાથે રાખો, થોડા થોડા સમય ક્યાંક વિસામો લઈ લો અને તમારું કામ આગળ વધારો.
2: હંમેશની જેમ ડોક્ટર ભૈરવી પરેખ આપે અમારા શ્રોતા મિત્રોને ખૂબ ઉપયોગ

0: માહિતી આપી. આપ સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: થેન્ક યુ લિપિ, થેન્ક યુ અલ્પાબેન.
2: મિત્રો, સહિયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા કાયમી રોગો, આ વિશે હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર ભૈરવી પરીખ સાથેની વાતચીત. આશા છે કે આ મુલાકાત આપને ઉપયોગી અને માહિતીપ્રદ લાગી હશે. અને હવે સમય થયો છે કાર્યક્રમના આગળના પડાવ તરફ જવાનો, એટલે કે આપના ફરમાઈશી ગીતો સાંભળવાનો. ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી પરમાર અમિત કમલેશભાઈએ એમની ફરમાઈશ મોકલી છે. તો એમની ફરમાઈશ મુજબ ચાલો સાંભળીએ સોલી કાપડિયાને.

0: અને આ ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
2: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
4: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
5: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 1 થવા આવ્યા છે. હવે થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો. ત્યારબાદ 1:05 અંગ્રેજીમાં સમાચાર.
6: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. प्रधानमंत्री नरेंद्र मोदी 5 देशों की यात्रा के पहले चरण में संयुक्त अरब अमीरात यूएई पहुंच गए हैं. वहां पहुंचने पर प्रधानमंत्री का भव्य स्वागत किया गया और उन्हें गार्ड ऑफ ऑनर दिया गया. प्रधानमंत्री ने आज संयुक्त अरब अमीरात के राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नहयान से मुलाकात की. बैठक में ऊर्जा सहयोग और द्विपक्षीय व्यापार पर विशेष ध्यान दिया गया. पश्चिम एशिया में चल रहे संघर्ष के कारण वैश्विक आपूर्ति में आई बाधाओं

ભાવના પરમારના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા સુરેશ દલાલની રચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થવા આવી છે. હવે ગુજરાતીમાં સમાચાર થોડી જ વારમાં આપ સાંભળશો.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર. હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: ઇન્ડિયા ઓર યુએ કી ઉર્જ સુરક્ષા સાજેદારી અબ સિર્ફ ક્રૂડ ઓઇલ તક સીમિત નહીં રહી. યુએઈ અભી ભી ઇન્ડિયા કા એક મહત્વપૂર્ણ ક્રૂડ ઓઇલ આપૂર્તિ કરતા હૈ, લેકિન યે સંબંધ અબ નેચરલ ગેસ તક ભી વિકસિત હો ચુકા હૈ. ઇસ વર્ષ કે આરંભ મેં હિન્દુસ્તાન પેટ્રોલિયમ ને

0: अबू धाबी नेशनल ऑयल कंपनी के साथ एक 10 वर्षीय समझौता किया, जिसके अंतर्गत 2028 से प्रतिवर्ष 5 लाख टन एलएनजी की आपूर्ति होगी, जिससे इंडिया को अस्थिर बाजार मूल्यों से कुछ राहत मिलने की संभावना है। रिन्यूएबल एनर्जी और सिविल न्यूक्लियर क्षेत्र में भी सहयोग तेजी से बढ़ रहा है। विनोद कुमार, आकाशवाणी समाचार, अबुधाबी।
1: મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નેધરલેન્ડ જશે અને રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરશે. તેઓ પ્રધાનમંત્રી રોબ જેટન સાથે પણ વાતચીત કરશે. રવિવારે શ્રી મોદી સ્વીડનના ગોથેનબર્ગ જશે અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે વાતચીત કરશે. 18 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલન અને દ્વિપક્ષીય બેઠકો માટે નોર્વે જશે. મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ 19 મેના રોજ ઇટાલી જશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે. શ્રી પ્રધાને ઉમેર્યું હતું કે નીટ યુજી પરીક્ષા આગામી વર્ષથી હાલના ઓએમઆર આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટથી લેવાશે.
2: પરીક્ષા મેં થોડા હમકો જો ઉનકી ફોર્મેલિટી છે ઓએમઆર શીટ કો દસ્તખત કરના આરંભ મેં એક બાર કરના અંત મેં ભી એક બાર કરના ઉસમે હમારી વિદ્યાર્થીઓ કોર ટાઈમ મેં કટોતી હુઈ થી જો 2 થી 5 એક્ઝામિનેશન ટાઈમ થા ઉસકો ધ્યાન મેં રખતે એનટીએ ને થોડી એક નિષ્પતિ ક્યા હૈ કે ઉસકો ઓર 15 મિનિટ બઢાએ 2 થી શરૂ હોગા 5-15 તક યે પરીક્ષા કી સમય બઢાયા જાયેગા. એડમિટ કાર્ડ ઇસ બાર કે એડમિટ કાર્ડ 14 જૂન તક સભી કો પહોંચ જાયેગા.
1: શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું કે એનટીએને ચોક્કસ સુધારાની જરૂર છે અને કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. શ્રી પ્રધાને નોંધ્યું કે સરકાર ઇચ્છતી નથી કે છેતરપિંડી કરનારા અથવા શિક્ષણ માફીઓના ષડયંત્રના કારણે કોઈપણ લાયક વિદ્યાર્થી તેમના અધિકારોથી વંચિત રહે.
3: सीबीआई तह तक जाएगी. कहां वो कमांड चेन पे ब्रीच हुई है, राधाकृष्ण कमेटी को पूरा पालन करने के उपरांत भी कहां वो ब्रीच हुई है, उस ब्रीच को मेरा पूरा विश्वास है सीबीआई के ऊपर, सरकार की पूरा नेतृत्व सभी विभाग उसमें से गंभीरता से इसको लेते हुए शीर्ष तो नेतृत्व उसके लिए खूब दायित्व लिया है, चिंता कर रहा है. हम इस बार माल प्रैक्टिस होने नहीं देंगे.
1: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર 106.68 રૂપિયા થશે, જ્યારે ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થશે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ વધારીને 108.74 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ હવે 95.13 રૂપિયા પ્રતિ લીટર થશે. દરમિયાન ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ વધારીને 103.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ વધારીને 95.35 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવ વધારા પછી દિલ્હીમાં 1 કિલોગ્રામ સીએનજીનો નવો ભાવ 79.9 રૂપિયા, ગાઝિયાબાદ અને નોઈડામાં 87.70 રૂપિયા કરાયો છે. ગુરૂગ્રામમાં 1 કિલોગ્રામ સીએનજીનો નવો ભાવ દર 84.12 રૂપિયા કરાયો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત સુધારેલા અને અસરકારક બહુપક્ષીયતાના ધ્યેયને આગળ વધારવા માટે તમામ ભાગીદારો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકના બીજા દિવસે ખુલ્લા સત્રમાં સંબોધતા ડોક્ટર જયશંકરે આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારાની તાત્કાલિક જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશે માત્ર વૈશ્વિક પડકારોના સામના માટે જ નહીં, પરંતુ વધુ લોકશાહી, પ્રતિનિધિત્વ અને સમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ તેમ કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે છત્તીસગઢના રાયપુરમાં આકાશવાણી કેન્દ્ર દ્વારા વોકેથોનનું આયોજન કરાયું હતું. આજે સવારે સિવિલ લાઇન્સ સ્થિત આકાશવાણી ઇમારતથી

0: શરૂ થયેલી આ વોકેથોન શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયા બાદ આકાશવાણી પરિસરમાં સમાપ્ત થઈ હતી, જેમાં આકાશવાણીના કર્મચારીઓ, નિવૃત્ત અધિકારીઓ, સમાચાર વાચકો, શ્રોતાઓ અને શહેરના અગ્રણી નાગરિકોએ ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની ભવ્ય યાત્રાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જૂન 1936 દિવસે બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્ર સાથે સ્થાપિત ઓલ ઇન્ડિયા રેડિયો દેશનું સૌથી વિશ્વસનીય પ્રસારણ માધ્યમ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ઇંધણનો વપરાશ ઘટાડવા અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક સંકલિત હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. આ પહેલ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે DMRCને 2 અત્યાધુનિક હાઇડ્રોજન ઇંધણવાળી બસ પૂરી પાડી છે, જેમાં 35 મુસાફરોની બેઠક ક્ષમતા છે. આ બસ રીઅલ ટાઇમ મોનિટરિંગ, સલામતી, સમયસરતા અને રૂટ પાલન માટે GPS આધારિત ટ્રેકિંગ અને CCTVથી સજ્જ છે. પંજાબના લુધિયાણામાં આજે એર ઇન્ડિયાના પહેલા વિમાને હલવારા વિમાન મથક પર ઉતરાણ કર્યું. દિલ્હીથી લુધિયાણાની પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરનારા રેલ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ વિમાન મથકના સંચાલનને આ પ્રદેશમાં ઉદ્યોગ, વેપાર અને આર્થિક વિકાસ માટે આ પગલાંને એક મોટું પ્રોત્સાહન ગણાવ્યું હતું. એર ઇન્ડિયાએ લુધિયાણાને દિલ્હી સાથે જોડતી દૈનિક સેવાઓનું શેડ્યુલ બનાવ્યું છે, જે દ્વારા રોમ, મિલાન અને પેરિસ સહિત યુનાઇટેડ કિંગડમ અને યુરોપના દેશો સાથે એક જ દિવસે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શક્ય બનશે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળમ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના હિમાલયની તળેટીમાં પણ આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ વીજળી અને ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના છે. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ લખનૌના ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 શરૂ થશે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં વાતચીત કરી હતી અને વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો હતો. ગઈકાલે થયેલી આ મુલાકાત ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના બીજા કાર્યકાળ દરમિયાન ચીનની પ્રથમ મુલાકાત હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયજા વાંચે છે. રાજ્યમાં આવતીકાલથી 300 નવી એસટી બસ દોડાવાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી આ જાહેરાત કરતાં કહ્યું કે કોઈપણ સમારોહ વગર સીધા જ બસ ડેપો પરથી આ એસટી બસનો પ્રારંભ કરાશે. રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલ બચાવવા કટિબદ્ધ હોવાનું જણાવતા શ્રી સંઘવીએ કહ્યું કે ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે.
1: कल गुजरात के नागरिकों के लिए 300 नई बसों को लोकार्पण किया जाएगा. कोई भी प्रकार का फिजिकल कार्यक्रम उसमें नहीं रखा गया है. सीधा ही विभाग को ये सूचना दी गई है कि आपको ना कोई कार्यक्रम करना है ना ही वर्चुअल कार्यक्रम. कल सुबह 10 बजे से मास ट्रांसपोर्टेशन में उपयोग में आने वाली ये बसेस कल 10 बजे से लोगों की सेवा में खुली रखी जाएगी. ना ही कोई कार्यक्रम ना बसेस कोई एक जगह पे इकट्ठी की जाएगी. सीधा सेंटर्स पे भेजा जाएगा. फिर अपने आप में ईंधन का भी बचाव होगा, समय का भी होगा और रुपये का भी होगा.
0: શ્રી સંઘવીએ વધુમાં કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય. તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા સૂચના અપાઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગે ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે તમામ મંત્રીઓ અને વિભાગોને બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા સૂચના અપાઈ છે. આ સાથે તમામ વિભાગોને વિકાસના અને દરરોજના કામમાં અસર ન થાય તે રીતે પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ એટલે કે કેટલાક દિવસ ઘરેથી કામ કરવા અંગે વિચારણા માટે સમીક્ષા કરવા તેમજ અધિકારીઓને કારપુલિંગ એટલે કે એક જ વાહનનો સંયુક્ત ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કર્યો. તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે પ્રવીણ માળી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, સંજયસિંહ મહેડા સહિતના મંત્રીઓ પણ ઇલેક્ટ્રિક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે ઇંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ યાત્રા શરૂ કરી. તેઓ ઘરેથી ઓફિસ જવા સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે.

0: તેમણે વૈશ્વિક ઇંધણ સંકટનો સામનો કરવા દરેક નાગરિકને યોગદાન આપવા અનુરોધ કર્યો. કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ આ મહિનાનો તેમનો અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રીએ ઇંધણ બચાવવા અને વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કરેલી અપીલને ધ્યાનમાં રાખી શ્રી વાઘાણીએ તેમનો પ્રવાસ રદ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. શ્રી વાઘાણી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક ખાતે સહકારી નાણાકીય સંસ્થાઓ પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા. દેશભરમાં નીટની ફરી પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ નવી તારીખની જાહેરાત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. અગાઉ 3 મે લેવાયેલી નીટ પરીક્ષા કથિત ગેરરીતિના કારણોસર રદ કરવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન હવામાન વિભાગે આજે કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગરમીનો યલો એલર્ટ જાહેર કર્યું. બીજી તરફ અરવલ્લીમાં સરેરાશ તાપમાન 42-44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમારે જણાવ્યું.
1: લૂ લાગવાના કિસ્સા અને ગરમીનો સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે જેટલા શક્ય હોય અને ટાળી શકાય હોય તેવા પગલાં ભરવા માટે નાગરિકોને વિનંતી છે. બપોરે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ તથા ઉપલબ્ધ પ્રવાહી અને પાણીનું પ્રવાહ સતત વધારે વધારે પીવાની સલાહ આપવામાં આવે છે. બજારમાં મળતા વાસી અને બિનખાદ પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ તથા તાજા ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.
0: મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. તેમાં ચોમાસા પૂર્વે જળ સંચયના મહત્તમ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય, તળાવો ઊંડા કરવા, ચેકડેમનું સમારકામ અને સફાઈ, નહેરોની સફાઈ તેમજ ખેત તલાવડી જેવા જળ સંગ્રહના પ્રકલ્પોને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા સૂચના અપાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં ઉનાળાની ગરમીની અસર દેખાઈ રહી છે. જોકે બોટાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ પ્રેમીઓએ શરૂ કરેલ મિશન ગ્રીન અભિયાનથી વાવવામાં આવેલા વૃક્ષો વાતાવરણને સુધારવામાં મદદરૂપ થઈ રહ્યા છે. બોટાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપની જીતને લઈને કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળ્યો હતો. જિલ્લામાં બોટાદ અને બરવાળા નગરપાલિકા, બોટાદ જિલ્લા પંચાયત તેમજ બોટાદ ગઢડા બરવાળા રાણપુર તાલુકા પંચાયત મળી કુલ 7 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી યોજાઈ હતી. આ તમામ પર બહોળા જનમત સાથે ભાજપનું શાસન યથાવત રહ્યું છે. કોંગ્રેસના પરાજયને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્વૈચ્છિક ત્યાગપત્ર આપ્યું હતું, પરંતુ ગુજરાત કોંગ્રેસ દ્વારા તેનો અસ્વીકાર કરાયો હતો. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથિક દિનની ઉજવણી નિમિત્તે નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા આયુર્વેદ શાખા તથા સરકારી હોમિયોપેથિક હોસ્પિટલ બોટાદ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ દર્દીઓનું નિદાન અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા સમાધાન સમારોહ 2026 વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજનના ભાગરૂપે બોટાદ જિલ્લાના જે પક્ષકારોના કેસો સર્વોચ્ચ અદાલતમાં પડતર હોય તેમને આ પ્રક્રિયામાં સામેલ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આવા કેસો માટે પ્રી લોક અદાલત કન્સિલિએશન બેઠકનું આયોજન કરવામાં આવશે.

0: બોટાદ જિલ્લાના તમામ હિતધારકો અને અરજદારોને આ તકનો મહત્તમ લાભ લઈ વર્ષો જૂના કાયદાકીય વિવાદોમાંથી મુક્તિ મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણનો બચાવ કરવાની અપીલને ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગઢડામાં ગોપીનાથજી મંદિરે ધાર્મિક મેળાવડા, ધાર્મિક ઉત્સવો સહિતના આયોજન નહીં કરવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત પ્રાઇવેટ વાહનોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ જ્યાં સુધી જાહેર વાહનોથી કામ ચાલે ત્યાં સુધી પોતાના પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ ન કરવા ગોપીનાથજી મંદિરના ચેરમેને સૂચના આપી છે. પીએમશ્રીની પેટ્રોલ ડીઝલ વપરાશ ઘટાડાની વાતને લઈ જિલ્લામાં સ્થાનિક તંત્ર દ્વારા વિવિધ અપીલ કરવામાં આવી છે. તે મુજબ બોટાદ જિલ્લા વડા દ્વારા કોઈપણ રજૂઆત કે મુલાકાતે આવતા લોકો માટે શક્ય હોય તો રૂબરૂ મુલાકાતના બદલે ટેલિફોનિક સંપર્ક સુવિધા શરૂ કરવામાં આવી છે. તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. 1 મે ગુજરાત સ્થાપના દિનના અવસરે બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન આપવા વિશેષ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશ અંતર્ગત બોટાદ જિલ્લામાં અનધિકૃત એલઈડી લાઇટ ધરાવતા વાહનો, એચએસઆરપી નંબર વિના પ્લેટ વિના ચાલતા વાહનો, રોંગ સાઇડ ભયજનક રીતે વાહન ચલાવવાના કિસ્સાઓ, વાહનની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવાના તેમજ નો પાર્કિંગના ભંગ જેવા ગુનાઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સ્થાપના દિન જેવા ગૌરવશાળી પ્રસંગે તમામ નાગરિકો ટ્રાફિક નિયમોનું સ્વૈચ્છિક રીતે પાલન કરે તે અંગે અપીલ કરાઈ હતી. માર્ગ સલામતીના હિતમાં આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 10નું બોટાદ જિલ્લાનું 87.59% જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. બોટાદ જિલ્લાની કુલ 13 સરકારી શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. જિલ્લામાં આવેલ અલમપુર, સીતાપર, શિરવાણિયા, નભોઈ, નાની વાવડી, ચારણકી, જૂના નાવડા, લીંબોડા, નાગલપર, જનડા, લાખણકા સહિતના ગામની સરકારી માધ્યમિક શાળાઓ તેમજ બોટાદની મોડેલ સ્કૂલ, ભીમડાદ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું 100% પરિણામ આવ્યું છે. ધોરણ 12ના પરિણામમાં પણ બોટાદ જિલ્લાનો દેખાવ સરસ રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું 96.18% પરિણામ આવ્યું છે. જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી શાળાઓ રહી છે. સાથોસાથ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોટાદ જિલ્લાનું પરિણામ 90.99% આવ્યું છે, જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની 2 શાળાઓ પૈકી 1 શાળા ગઢડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાએ વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનું સમાચારપત્ર, લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં હરીન્દ્ર દવેની રચના.

0: પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથીઓને સાંભળશો. ગીત છે અવિનાશ વ્યાસનું.
1: સાંજને સમેર જાર સૂરજ નમે હે નર નાર લગ તાર સંગ રંગ રમે. કોઈ રૂપ ની કટોરી કોઈ રૂપ નો કઠોર કોઈ શામ કોઈ ગોર.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. સમય બપોરના 3 થયા છે. અમારી બપોરની આ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની DTH સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીતો આપ માણી શકશો. અમારી સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

पर होए खामोशी, जबान नहीं शब्द एक कहती। छताए आँख तो दिल ना हजारों

मले जा आंख की आंखों जीवन गुलजार रहे मैं की मले जा आंख की आंखों।

आशीरे अमर ज्योति पति संतत बने दिन प्रकाशीरे अमर ज्योति।

हम तू भर के क्या क्या

ये गुलजार प्यार गुलशन नो मीठा बहार तन मन नो सुख करार जीवन नो

હમણે સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો શિવરામ શિમાળી અને નીતા કાચા, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, સાંજે 7 ગીતો સાંભળશો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે રાત્રે 9:30 વાગ્યાનો. 10 ગુજરાતી ગીતો અને રાત્રે 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે પૂજાબેન ભાવેશભાઈ સોલંકી, જેઓ તારીખ 28/4/2026 રોજ માધવ દર્શન કોમ્પ્લેક્સની સામે સન કોર્પોરેટ બિલ્ડિંગની નીચે પાર્કિંગમાં ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. શરીરે મધ્યમ બાંધાના છે, રંગે ઘઉંવાળા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ છે, ઊંચાઈ આશરે 5 ફૂટ, ઉંમર 26 વર્ષ. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ગીતાબેન ભરતભાઈ મકવાણા, જેઓ તારીખ 28/4/2026 રોજ રેલવે સ્ટેશન કોળીવાડ રાજ ટ્રાન્સપોર્ટની સામે ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 30 વર્ષ, બાંધો મધ્યમ, રંગે ઘઉંવાળા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ છે, ઊંચાઈ આશરે 5 ફૂટ 3 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે હૈદરભાઈ ગનીભાઈ ચૌહાણ, જેઓ તારીખ 29/4/2026

2026 ના રોજ ગામ દેવળિયા તાલુકો રાણપુર જિલ્લો બોટાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 69 વર્ષ, શરીરે પાતળા બાંધાના છે, રંગે ઘઉંવર્ણા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે સફેદ કલરનું શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલું છે.

mob-spdav@gujarat.gov. ઇન ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું કિશોર કુમારે ગાયેલા પાપ કી દુનિયા ફિલ્મના ગીતથી.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: હવે સાંભળશો આશા ભોસલે અને કિશોર કુમારે ગાયેલું બસેરા ફિલ્મ ગેટ.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ફિલ્મ છે ઘર, કલાકાર લતા મંગેશકર.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા

0: જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયેલું બરસાત કી રાત ફિલ્મનું ગીત.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી લોકસંગીતનો કાર્યક્રમ થોડી ક્ષણોમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું શિવરામ શિમાળીએ ગાયેલી દાસી જીવણની રચનાથી. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો શિવરામ શ્રીમણીના કંઠમાં મીરાબાઈની રચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 6:15 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: में पहुती आहे। होडा महिनाल सिंगल्स क्वार्टर फाइनल में पीवी सिद्धू के जापान जी अकाने यामगुची खां हर हार जो सामनो करणो पयो। मुख्य समाचार एक भेरो बेहर बुधंदा। प्रधानमंत्री नरेंद्र मोदी ए मुतहद अरब अमीरात के राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नाहयान अबूधाबी में।
1: आकाशवाणी अमदावाद वडोदरा। हवे जोईए स्थानिक हवामान समाचार। अमदावाद शहेरनो आजनो महत्तम उष्णतामान 41.7 डिग्री सेल्सियस नोंधायुं, जे सामान्य करता 0.1 डिग्री सेल्सियस वधु रह्युं। ज्यारे लघुत्तम उष्णतामान 27.6 डिग्री सेल्सियस नोंधायुं, जे सामान्य करता 0.5 डिग्री सेल्सियस वधु रह्युं। सांजे 5:30 वागे वातावरणमां भेजनुं प्रमाण 20% नोंधायुं। आगाही छे के आकाश मुख्यत्वे स्वच्छ रहेशे। महत्तम उष्णतामान 42 डिग्री सेल्सियसनी आसपास रहेवानी संभावना छे। तो आ हता स्थानिक हवामान समाचार।
2: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
4: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપ થી? વાહ,
5: ફસાણો! અજાણ્યા એપ થી બચો,
6: RBI કહે છે
5: જાણકાર બનો, સતર્ક રહો।
3: ફોન નંબર 0792 32 58 490।
4: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપ થી? વાહ,
5: ફસાણો! અજાણ્યા એપ થી બચો,
6: RBI કહે છે
5: જાણકાર બનો, સતર્ક રહો।
7: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
8: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
8: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ

નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

આકાશવાણી. દોસ્તો, આપણા જીવનમાં જ્યારે આજના યુગની આપણે વાત કરીએ તો આજનો યુગ ખૂબ જ સ્પર્ધાત્મક પરીક્ષાઓથી માંડીને સ્પર્ધાત્મક જીવન જીવવાનો આખો યુગ બની ગયો છે. દોસ્તો, એકબીજાની સાથે સ્પર્ધા કરતા કરતા ક્યારે જીવન સમાપ્તિ તરફ જતું રહે છે આપણને ખબર નથી પડતી દોસ્તો. અને આપણી લાઈફને વધારે ને વધારે બેટર કરવા માટે થઈને, વધારે ને વધારે સુખરૂપ બનાવવા માટે થઈને આપણે આ જીવન મહેનત મજૂરી કરતા રહીએ છીએ દોસ્તો. ત્યારે એટલું જ કહેવાય કે અત્યારનો જે અભિગમ છે, અત્યારનો જે માહોલ છે તે સ્પર્ધાત્મક છે દોસ્તો. કે આ જીવનની, આ દુનિયાની સ્પર્ધામાં જો ટકી રહેવું હોય ને તો આપણે સતત ને સતત અપડેટ રહેવું પડશે. બધી જ સ્કિલથી આપણે અપડેટ રહેવું પડશે. આ દુનિયાથી, ડિજિટલ વર્લ્ડથી આપણે અપડેટ રહેવું પડશે. ક્ષણે ક્ષણની, પળે પળની માહિતી આપણી પાસે હોવી જોઈશે. ત્યારે જ આપણે આ સ્પર્ધાત્મક યુગની અંદર આરામથી જીવી શકીશું. અધરવાઇઝ આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જઈશું દોસ્તો. અને આજે આ જ તમામ બાબતો ઉપર આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. સ્પર્ધાત્મક અભિગમનું જીવનમાં કેટલું મહત્વ છે તેની ઉપરનો આજે એક મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ આપણી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે. અને જે ઇન્ટરવ્યૂ આપણે લઈ રહ્યા છીએ તેઓ છે પ્રોફેસર SR રોયનું, અને ઇન્ટરવ્યૂ લીધું છે સુધીર દત્તાએ. પરંતુ દોસ્તો, આ ઇન્ટરવ્યૂ માણીએ, સાંભળીએ અને જાણીએ અવનવી બાબતો, એની પહેલાં સાંભળીએ આ મસ્ત મજાનું ગીત. શ્રીકાલ હસ્તી ફિલ્મ છે કનપ્પા, ગીત ગાયું છે અનન્યા વાડકરે, સંગીત આપ્યું છે સ્ટેફન દેવસીએ અને લિરિક્સ લખ્યા છે ગિરીશ નાકોડે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે શ્રીકાલ હસ્તી.

એક વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું દોસ્તો અહીં સ્વાગત છે. આપણે શરૂ કરી રહ્યા હતા એક મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ કે જેનું નામ છે જીવનમાં સ્પર્ધાત્મક અભિગમનું મહત્વ. અને આ ઇન્ટરવ્યૂ આપણે આજે લઈ રહ્યા છીએ પ્રોફેસર એસ આર રાવનું. તો પ્રસ્તુત છે આ ઇન્ટરવ્યૂ, સાંભળીએ, માણીએ અને ઘણું બધું જાણીએ.

0: તો મિત્રો, જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ બહુ જરૂરી છે, કારણ કે સ્પર્ધા દ્વારા વ્યક્તિનું એક મનોબળ નક્કી થાય છે, એક એનું વિશિષ્ટ ઘડતર થાય છે, અને વ્યક્તિત્વ વિકાસ માટે થોડા ઘણા અંશે સ્પર્ધાત્મક વાતાવરણ હોવું જરૂરી છે. તો આ વિશે સાંભળીએ પ્રાધ્યાપક એસઆર રોય પાસેથી કેટલીક માહિતી.
1: એક માણસ મેળામાં ફુગ્ગા વેચતો હતો. એક બાળકે પૂછ્યું, બધા રંગના ફુગ્ગા આકાશમાં ઉડી શકે? ફુગ્ગા વેચનારે કહ્યું, ફુગ્ગા સ્વયં ઉડતા નથી, તેમાં રહેલો ગેસ તેને ઉડાડવામાં મદદ કરે છે અને તે ફુગ્ગાને આકાશ તરફ પહોંચાડે છે. ફુગ્ગામાં રહેલો ગેસ એટલે જીવન પ્રત્યેનો તમારો અભિગમ. મનોચિકિત્સક વિલિયમ જેમ્સ કહે છે કે તમે તમારા મનના અભિગમને બદલીને તમારા જીવનમાં પલટો લાવી શકો છો. સ્પર્ધાત્મક અભિગમ એટલે કોઈપણ લક્ષ્યને પહોંચી વળવા માટેની મનોશારીરિક, સામાજિક, કૌટુંબિક, આર્થિક, ભાવાત્મક, મનોશારીરિક તત્પરતા. સરળ શબ્દોમાં કહું તો એક પ્રકારની ભાવાત્મક ચટપટી. કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવાની શરૂઆત એક સામાન્ય ક્રિયાથી થાય છે. કોઈપણ કળા એક નાનકડા બિંદુથી થાય છે. કોઈપણ ધ્યેય કે લક્ષ્યને પ્રાપ્ત કરવું સરળ નથી. જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને સરળ ન બનાવો ત્યાં સુધી તે કઠિન હોય છે. પરંતુ જે સરળ લાગે છે તે સહેલું પણ નથી, અલબત્ત અશક્ય પણ નથી. સરળ લાગતા ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નો કરીએ છીએ ત્યારે કઠિનતાનો અનુભવ થાય છે અને કેટલીક વાર આપણે ધ્યેયને છોડી દઈએ છીએ. સ્પર્ધાત્મક અભિગમ અપનાવતી વખતે એટલું તો ચોક્કસ વિચારવું કે જે ધ્યેય કે લક્ષ્યને પ્રાપ્ત કરવા ઈચ્છો છો તેની ઉત્પત્તિ તમારા દિલ અને દિમાગમાંથી થઈ છે કે કેમ, બીજાની દેખાદેખીમાંથી થઈ છે. જો તમારા હૃદયની ભાવનાઓમાંથી આકાર પામી હશે તો તમારા અભિગમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે. શા માટે તમે લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો છો? શું મેળવવા ઈચ્છો છો? તમે કેટલો સંતોષ મળશે? તમારા સમગ્ર જીવન પર કેવી અસર થશે? લક્ષ્ય પ્રાપ્તિ માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે? આ બાબત વિચારી લેવી જોઈએ. અંગ્રેજીમાં કહું તો પેઇન એન્ડ ગેઇનનો સિદ્ધાંત, કેટલું ગુમાવવું છે અને કેટલું પ્રાપ્ત થવાનું છે. જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ એટલે લડી લેવાનું નથી, પરંતુ આવનાર ઘટનાઓની સાથેનો મનમેળ બેસાડવો. સ્પર્ધાત્મક અભિગમ એક પ્રકારની પોતાના મન સાથેની સમજૂતી છે. આ તાલીમ પ્રક્રિયા છે જે વ્યક્તિની જીવનશૈલી સાથે જોડાયેલી છે. અબ્રાહમ લિંકન કહે છે કે એકવાર તમારું લક્ષ્ય નક્કી કરી લીધું એટલે અડધું કામ તો ત્યાં જ થઈ ગયું. લક્ષ્ય પ્રાપ્તિ માટે સંપૂર્ણ પ્રયત્નોની સાથે પ્રયત્નોની દિશા કઈ તરફ જાય છે તે જાણવું મહત્વનું છે. લક્ષ્ય પ્રાપ્તિ માટેના અથાગ પ્રયત્નો પછી પણ પરિણામ ન આવે એટલે એમ કે પ્રયત્નો ખોટી દિશામાં થઈ રહ્યા છે. કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ પ્રતિભાની જરૂર નથી, ઈચ્છા, ઈરાદા અને તમન્નાની જરૂર છે. ઈરાદા કભી બદલ નહીં સકતા હૈ, આ શબ્દો જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના મેડિસિનના ડૉક્ટર ઓસ્લરના છે. સ્પર્ધાત્મક અભિગમ અપનાવતી વખતે લોકો વધુ પડતું વિચારી નાખે છે. જે ઘટના થઈ નથી, થવાની શક્યતા નથી, તેના પર વિચાર કેન્દ્રિત કરે છે. આજની સમસ્યા ક્યાં ઓછી છે કે તમે લાંબા ભવિષ્ય વિશે વિચારોમાં વિલીન થઈ જાઓ છો? સચોટ નિર્ણય એ લક્ષ્ય સિદ્ધિના પાયાની પહેલી ઈંટ છે. સમગ્ર જીવન એક શિક્ષણની ગત્યાત્મક ક્રિયા છે જેમાં વ્યક્તિ શીખતી રહે છે. શું શીખે છે તેનો આધાર તેના જીવન પ્રત્યેના અભિગમ પર છે. જે લક્ષ્ય પ્રાપ્તિ સાથે સ્પર્ધા કરવાની છે તે લક્ષ્યની જાણકારી, માહિતી એકત્રીકરણ, માહિતીનું વિશ્લેષણ તથા તેની સાથે સંકળાયેલા ગૌણ અને મુખ્ય પરિબળો જેવા કે બુદ્ધિશક્તિ, આવડત, અનુભવોમાંથી શિક્ષણ, મનોવૈજ્ઞાનિક શારીરિક ક્ષમતા, વિચારની અને પ્રયત્નોની દિશા, ધૈર્ય, પ્રયત્નોમાં સાતત્ય, સહિષ્ણુતા, અસર કરતું સામાજિક ભૌતિક વાતાવરણ, કૌટુંબિક જીવન, આર્થિક પરિબળો, માનસિક તત્પરતા અને દ્રઢતા, પરિણામની વખતો વખત જાણકારી, પ્રયત્નોમાં પરિવર્તન, અવરોધોથી ઊભી થતી અડચણ, સમસ્યા સુધારણા અને ઉકેલના સંભવિત માર્ગ, જીવનમાં આવતી અણધારી ઘટના, આ બધી બાબતોનો એક નકશો દોરો.

0: જરૂરી છે. ઉકેલની દિશા વિશે વિચારીએ તો અબ્રાહમ લિંકન કહે છે કે પ્રત્યેક સમસ્યા કે લક્ષ્ય તેના સંભવિત ઉકેલ સાથે આવે છે. તમારું મન ક્યાં ખેંચાય છે, ઉકેલને શોધવામાં કે સમસ્યાને ગૂંચવી નાખવામાં? સ્પર્ધાત્મક અભિગમની દિશા તરફ પ્રયાસ કરવો હોય તો ટકી રહેવું ખૂબ આવશ્યક છે. ઝાડની ડાળી વંટોળ વચ્ચે પણ નમે છે પણ ટકી રહે છે. અવરોધો વચ્ચે ટકી રહેવું, ધ્યેયને છોડી ન દેવું, એ અભિગમ અપનાવનાર વિજેતા બને છે. એક યુવતી એક નહેર તરવા માટે તૈયાર થઈ. રાત્રિનો સમય હતો, ઉપર હેલિકોપ્ટર નજર રાખી રહ્યું હતું. પવન જોરદાર ફૂંકાયો. બચાવ માટે તેણીએ સંકેત આપ્યો. હેલિકોપ્ટરે જ્યારે તેને ઉચકી લીધી ત્યારે પાણી તરફ જોયું તો તે માત્ર ને માત્ર 5 ફૂટ કિનારાથી દૂર રહી ગઈ હતી. ઘણા લોકો જ્યારે વિજયની નજીક પહોંચે છે ત્યારે જ હારીને ધ્યેય છોડી દે છે. સ્પર્ધાત્મક અભિગમનું અનિવાર્ય અંગ હોય તો ટકી રહેવું જરૂરી છે. જે ટકી રહ્યો તે જીતી ગયો. કુટુંબમાં કટોકટી, બેકારી, નોકરી છૂટી જવી, છૂટાછેડા, ભૂખમરો, ઘરમાંથી હકાલપટ્ટી જેવા સંજોગો સામે ટકી રહેવું એ આગવી સમજ અને દીર્ઘદ્રષ્ટિ પર આધાર રાખે છે. સ્પર્ધાત્મક અભિગમ અપનાવતા લોકોનું ધ્યાન નિષ્ફળતા તરફ કેન્દ્રિત રહે છે. જે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે તેઓનો ઇતિહાસ અનંત નિષ્ફળતાઓથી ભરેલો છે. નિષ્ફળતા નિષ્ફળતા, પરંતુ તેઓ ટકી રહ્યા અને આખરે વિજેતા બન્યા. નિષ્ફળતા એ ભૂલ છે અને ભૂલ અને શિક્ષણ એ અને સમજ એ શક્ય નથી. અમેરિકાની IBM સંસ્થા જણાવે છે કે જ્યારે તમે નિષ્ફળ જાઓ ત્યારે તે નિષ્ફળતાને ડબલ કરી દો. ડબલ યોર ફેલ્યોર્સ. ફેલ્યોર્સ ઇઝ અ હાઈવે ઓફ સક્સેસ. લગે રહો. જ્યારે સ્પર્ધાત્મક અભિગમ તરફ જઈએ છીએ ત્યારે યાદ રાખવું કે ભય અને શંકાસ્પદ પરિસ્થિતિ તમારા મનને લકવાગ્રસ્ત પરિસ્થિતિ તરફ ખેંચી જાય છે. નિષ્ફળતા સ્વયં સફળતાનો રાજમાર્ગ છે. જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ અપનાવતી વખતે વ્યક્તિએ પોતાની બધી જ મનોશારીરિક શક્તિઓને કામે લગાડવી જોઈએ. હેનરી ફોર્ડ કહે છે કે આપણે માત્ર 10% શક્તિનો જ ઉપયોગ કરીએ છીએ, જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે છે કે આપણે માત્ર 50% શક્તિનો જ આપણા કાર્યને શોધ માટે ઉપયોગ કરીએ છીએ. શક્તિનો ઉપયોગ જરૂરી પણ વ્યય નહીં, શક્તિને બચાવો કામ લાગે છે. શક્તિ સ્વયં તમને તમારા લક્ષ્ય તરફ દોરી જાય છે. અવરોધો આવે ત્યારે લોકો ધ્યેય છોડી દે છે. હેનરી ફોર્ડ કહે છે કે જ્યારે તમે ધ્યેય તરફથી આંખ ખેંચી લો છો ત્યારે જ અવરોધો નડવાની શરૂઆત કરે છે. જીવન એક વિઘ્ન દોર છે જેમાં આપણે ખુદ વિઘ્નવાન બનીએ છીએ. ત્યાં અર્જુનની દ્રષ્ટિનો ઉપયોગ જરૂરી છે. જે પ્રયત્નોથી નિષ્ફળતાનો અનસાર આવે ત્યારે પ્રયત્નોમાં પરિવર્તન યોગ્ય માર્ગ તરફ લઈ જઈ શકે. જીવનમાં દરેક ક્રિયાની શરૂઆત એક વિચારથી થાય છે. વિચારની દિશા જ વ્યક્તિને જે તે માર્ગે વર્તન કરવા માટે પ્રેરિત કરે છે. વિલિયમ જેમ્સ કહે છે કે માનવીનું મોટામાં મોટું શસ્ત્ર વિચાર છે. સ્વામી વિવેકાનંદ કહે કે સ્પર્ધાત્મકતા એટલે ઠોકર ન લાગવી એમ નહીં, પરંતુ દરેક ઠોકર પછી બમણા જોરથી ઉઠવાની ક્ષમતા. જો ઠોકર ન ખાએ નહીં જીત ઉસકી, જો ગીર કે સમર જાય હૈ જીત ઉસકી. દરેક બાબતમાં હુંને કેન્દ્રમાં ન લાવું, મને અને હું એ ભૂલી જાઉં. એમ થાય તો ભાવના કે પ્રતિષ્ઠાને ઠેસ નહીં લાગે, કારણ કે પ્રત્યેક ઘટનાઓનો આધાર પ્રકૃતિમાં રહેલા અસંખ્ય પરિબળો પર રહેલો છે. વાંસની જેમ વર્તા શીખો. સ્પર્ધાત્મક અભિગમ અપનાવનારા કેટલાક જરૂર કરતાં વધુ વિચારી નાખે છે. પરિણામ એટલું ભયાનક નથી આવતું જેટલા ભયાનક વિચારો હોય છે. વિચાર વાવો કર્મ લણો, કર્મ વાવો આદત લણો, આદત વાવો ચરિત્ર લણો, ચરિત્ર વાવો નસીબ લણો. જીવનમાં દરેક બાબતની શરૂઆત એક નાનકડા વિચારથી થાય છે. નક્કર વિચારણા એ સ્પર્ધાત્મક અભિગમની અનિવાર્ય શરત છે. સાથે સાથે જે વિચારીએ છીએ તેનો અમલ તેથી વધુ મહત્વનો છે. પ્રસન્નમુખ હસતો ચહેરો એ ઉચ્ચ ચારિત્રની નિશાની છે. સ્પર્ધાત્મક અભિગમનો અનિવાર્ય અંગ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા, જે જીવનની દિશા નિર્દેશ કરે છે અને મનોશારીરિક મક્કમતાને માધ્યમ બનાવી તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
1: મિત્રો, જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ વિશેની વાતો પ્રાધ્યાપક SR રોય પાસેથી આપણે સાંભળી. ખૂબ જરૂરી છે કે જીવનમાં સ્પર્ધાત્મક વાતાવરણ દ્વારા આપણે કેટલીક પ્રગતિ

કરી શકીએ એમ છીએ અને કેટલા આગળ વધી શકીએ એમ છીએ. કારણ કે પ્રયત્નો અને કર્મ એ મનુષ્ય સાથે જોડાયેલી એક એવી બે અગત્યની બાબતો છે કે જેના દ્વારા એણે પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું હોય છે. ખ્વાહિશો સે નહીં ગીરતે ફૂલ ઝોલી મેં, ખ્વાહિશો સે નહીં ગીરતે ફૂલ ઝોલી મેં, વક્ત કી શાખ કો હિલાના હોગા, કુછ નહીં હોગા અંધેરો કો બુરા કહેને સે. જી હા દોસ્તો, કુછ નહીં હોગા અંધેરો કો બુરા કહેને સે, અપને હિસ્સે કા દિયા ખુદ હી જલાના હોગા. માત્ર આપણે અંધકારને અભિશાપ આપતા રહીએ અને એના વિશે પ્રતિકૂળ વાતો કહેતા રહીએ, એના બદલે એક નાનકડો દીપ પ્રગટાવી લઈએ તો અંધારું આપોઆપ દૂર થઈ જાય છે.

तो दोस्तों आता પ્રોફેસર એસ આર રોય કે જેઓએ જીવનમાં સ્પર્ધાત્મક અભિગમનું કેટલું મહત્વ છે તેના વિશેની ઘણી બધી વાતો કરી છે, ઘણી બધી માહિતી આપણને આપી છે. આશા રાખું છું કે આજનો આપણો કાર્યક્રમ છે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમે લોકો પણ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આવા સ્પર્ધાત્મક અભિગમોને અનુસરવાની કોશિશ કરશો, જેથી કરીને તમારું જીવન અને તમારી આસપાસ રહેલ તમારા સ્નેહીજનોનું જીવન પણ ખૂબ જ આરામદાયક બની રહે. દોસ્તો આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ તે પહેલાં માણીએ સાંભળીએ એક મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે જિંદગી તુજસે, ફિલ્મ છે દર્દ, ગીત ગાયું છે રાજ બર્મને, સંગીત અને લિરિક્સ લખ્યા છે અરાફત મહેમૂદે. તો પ્રસ્તુત છે મસ્ત મજાનું આ ગીત જેના શબ્દો છે જિંદગી તુજસે.

તો મિત્રો આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: वर्क फ्रॉम होम हाई सैलरी बस एक क्लिक मा अरे वाह
1: ओसानी
2: अजाने लिंक्स पर क्लिक ना करो आरबीआई कहे छे
1: जानकार बनो सतर्क रहो
3: શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ ગીતો, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: સાંભળીએ રોકુમાર રાઠોડે ગયેલી ગુલઝારની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાધના સરગમના કંઠમાં હવે સાંભળશો ગુલઝારની રચના.

0: અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી.
1: ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને, ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદી નો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ.
0: શ્રી વાઘાણીએ કહ્યું કે સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા, બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા માટે પણ જણાવાયું છે.
1: કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે.
0: સરકારી કર્મચારીઓને ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ વાહન તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કરી હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું હતું.
1: પર્યાવરણને ઇંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ, જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે.
0: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે કરકસર અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ સહિતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વના પગલાંની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસો દોડાવાશે. ગાંધીનગરમાં અંગેની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખીને ઉદ્ઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા સરકારે નિર્ણય કર્યો છે.
2: राज्य के गांधीनगर अहमदाबाद के बाहर से किसी भी व्यक्ति को गांधीनगर तक बैठकों में ना बुलाया जाए उसके लिए खास दबाव रखा गया है और साथ साथ जो बैठक वर्चुअल हो पाए ऐसी सभी बैठकों को वर्चुअल करने के लिए भी निर्देश दिए गए. उसी के साथ जो लोग बाहर के शहर से या दूर दराज से आते हैं उन पे टोटली रोक लगाई गई है.
0: પ્રધાનમંત્રી મોદીએ ઇંધણ બચાવવા અંગે કરેલી અપીલને દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે વલસાડમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી છે. દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અફવાથી દૂર રહેવા અને જરૂર મુજબ પેટ્રોલ ભરાવવા લોકોને અપીલ કરી છે. તેમણે તંત્ર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન સાધીને જિલ્લામાં ઇંધણનો પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપી છે. સાથે જ ભરૂચમાં પણ જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન આપવા આજથી જીએસઆરટીસી દ્વારા વિલાયત, સાયખા અને ભેરસમ જીઆઈડીસી વિસ્તાર માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કરતા તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા, જ્યારે વિવિધ મંત્રીઓ પણ ઇલેક્ટ્રિક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરશો.

0: દેશભરમાં મેડિકલ કોલેજો માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા જાહેર કરાયેલી નવી તારીખ અંગે માહિતી આપતા કહ્યું કે આગામી 14 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર ઉપલબ્ધ કરાવાશે. આવતા વર્ષથી નીટ પરીક્ષા કમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટી પદ્ધતિથી લેવાશે તેવી પણ શ્રી પ્રધાને જાહેરાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ અનિયમિતતા અટકાવવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવાના પગલાં લેવાશે. બીજી તરફ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો છે. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો છે. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ માહિતીના આધારે મુંદ્રા બંદર પર આ કાર્યવાહી કરી છે. એનસીબીએ મુંદ્રા કસ્ટમ વિભાગના એસઆઈઆઈબી શાખાની મદદથી એક જેટી પર આયાતી કન્ટેનરમાં તપાસ કરતા આ કેફી પદાર્થ મળી આવ્યો હતો.
1: અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે મુંદ્રા પોર્ટ પર હાથ ધરેલી કાર્યવાહીમાં 140 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુરુવારે મોડી સાંજે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે તપાસ આદરી હતી અને આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી જે માલ દર્શાવાયો હતો તેના બદલે ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી છે. હિમાંગ પટણી, આકાશવાણી સમાચાર.
0: ગાંધીનગરના કલોલમાં 3 શ્રમિકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે કલોલમાં સહેજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસીની એક કંપનીમાં ગતરાત્રે જમીનની અંદરની ટાંકી સાફ કરતી વખતે 3 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર હોવાથી હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ અંગે અધિકારીઓએ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને જવાબદારો સામે જરૂરી પગલાં લેવાશે તેમ જણાવ્યું છે. માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જૂનાગઢ એસટી બસ મથકની મુલાકાત લીધી. દરમિયાન તેમણે મુસાફરો માટે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓ તેમજ બસ મથકની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું. આ સાથે જ મંત્રીશ્રીએ મુસાફરો અને બસ મથક પર વિવિધ દુકાનદારો સાથે સંવાદ કર્યો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, તેમ છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. દરમિયાન લોકોને બપોરે બિનજરૂરી બહાર ન જવાની પણ સલાહ અપાઈ હોવાનું શ્રી શર્માએ જણાવ્યું.
2: लोअर लेवल्स में पश्चिमी से अंतर कच्छ में हवाएं चल रही है. सौराष्ट्र कच्छ में वेस्टर्ली कंपोनेंट ज्यादा है, जबकि गुजरात रीजन में देखते हैं तो वेस्टर्ली से नॉर्थ वेस्टर्ली कंपोनेंट है. इसकी वजह से कुछ विंड स्पीड भी ज्यादा है, जिस वजह से टेम्परेचर डाउन होने की संभावना है. सबसे ज्यादा तापमान दर्ज किया गया भावनगर में 45.2 डिग्री सेल्सियस.
0: રાજકોટ ગ્રામ્યમાં આવતા તમામ મુસાફરોની પથિક પોર્ટલ પર નોંધણી કરવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવા રાજકોટ ગ્રામ્યની હોટલ, ધરમશાળા, સમાજવાડી, ક્લબ હાઉસ, રિસોર્ટ કે કોઈપણ વ્યક્તિને ભાડે આપે તો તેની જાણ માલિક કે સંચાલકે પથિક વેબ પોર્ટલ પર કરવાની રહેશે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલો શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સ્નેચમાં 96 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 121 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ તેઓએ મેળવી છે. આ શ્રેણીમાં ડીપીઆર કોરિયાના સોંગ કુક હ્યાંગે 112 કિલો સ્નેચ અને 151 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે સુવર્ણચંદ્રક જીતીને વિક્રમ બનાવ્યો છે, જ્યારે ચીની તાઇપેઈના ચેન વેન હુઈએ કુલ 239 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. તેમજ જાપાનના મિયાગો યુઈએ 219 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભારતીય ડાક વિભાગ દ્વારા એક રાજ્ય એક જીએસટીના અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં કાર્યશાળા યોજાઈ. તેનો પ્રારંભ કરાવતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે, એટલે હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થોનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

0: એ રામ રામ અટલ બેન, રામ રામ.
1: વિરલભાઈ રામ રામ.
0: અટલ બેન કેમ છો?
1: બસ જો મજા. હું એમ કહું બધાને હો
0: હા
1: કે
0: હા
1: જીવનમાં રસ હોય ને તો મજા આવે.
0: વાહ, મેં કહેવાય છે ને કે જીવનમાં રસ છે ને એ જરૂરી છે. અને અટલ બેન,

0: માં મીઠા રસ નો પ્રસાદ થાય, બરાબર? એટલે મીઠા રસ નું ખુબ મહત્વ છે, અને એમાં એ રસ જો કુદરતી હોય, બરાબર, તો એનું વિશેષ મહત્વ છે.
1: બિલકુલ
0: બરાબર. અને એમાં વાત લઈ લઈએ તો માની લ્યો કે કુદરતી મીઠાશ એમાં હોય તો કે ખજૂર.
1: હા, સૌથી પહેલું નામ ખજૂર નું આવે.
0: હા,
1: અને કોઈને વીકનેસ થઈ ગઈ હોય, કમજોરી લાગતી હોય તો ડોક્ટર શું સલાહ આપે કે થોડા ખજૂર ખાતા જાઓ.
0: એટલે ખજૂર છે એ કુદરતી મીઠાશ આપતો પદાર્થ છે. એટલે અટલબેન, આપણે તો પછી ખજૂર હોય તો એની ખેતી શેની થાય, એ આપણે તરત વિચાર આવે
1: એનું મૂલ્યવર્ધન કેવી રીતે
0: થાય. એટલે વાત મૂળ ઉપર ખજૂર છે એટલે ખારેક ઉપર વાત આવે. તો આજે તમે સમજી ગયા હશો કે ચોરે છે ને કઈ ખારેક વિશે વાત
1: મીઠી મધુરી વાત કરવાની છે.
0: વાહ ભાઈ વાહ. એટલે ખારેકના મૂલ્યવર્ધનથી વધતી આવક એક નવો અવસર, આવો સરસ મજાનો એક વિષય છે. અને આજે ચોરે વિષય નિષ્ણાંત તરીકે ડોક્ટર અભિષાબેન સિંગાળા, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આવેલ પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગ જૂનાગઢના મદદનીશ પ્રાધ્યાપક છે, તેઓ ગામના ચોરે ખાસ મહેમાન થયા છે. બેન જૂનાગઢ થી આવી ગયા છે, તો સૌથી પહેલા છે ને બેન નું સ્વાગત કરીએ. બેન ને કહીએ રામ રામ.
2: રામ રામ. રામ રામ બધાને.
0: હવે અભિષાબેન, હું ને અટલબેન વાત કરતા હતા કે મીઠો રસ છે એટલે ખજૂરની વાત આવે, ખારેકની વાત આવે, તો ખારેકના મૂલ્યવર્ધન થી વધતી આવક આ વિષય ઉપર આપણે વિસ્તૃત તો વાત કરીશું, પણ પ્રાસ્તાવિક અમને માહિતી આપો આ વિષય માટેની.
2: આજે આપણે રણની કુદરતી મીઠાશ વિશે વાત કરવી છે, જે હવે માત્ર ગુજરાત કે ભારત પૂરતી સીમિત નહીં રહી.

0: પણ વિશ્વના બજારોમાં ધૂમ મચાવી રહી છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખારેક એટલે કે ખજૂરની, જેની સોડમ મીઠાશ આખા વિશ્વમાં જાણીતી છે એવી આપણી કચ્છી ખારેકને હવે જીઆઈ ટેગ દ્વારા વૈશ્વિક ઓળખ મળી છે. પણ મિત્રો, આજે વાત માત્ર ખેતીની નથી કરવી, પણ ખેતીથી એક ડગલું આગળ વધીને પાકને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પ્રોસેસિંગ અને નિકાસના સ્તર સુધી કેવી રીતે લઈ જવો અને ખારેકનું મૂલ્યવર્ધન કરીને ખેડૂત મિત્રો પોતાની આવક બમણી કેવી રીતે કરી શકે એ વિશે આજે માર્ગદર્શન લેશું.
1: વાહ, એટલે સરસ મજાની પ્રાસ્તાવિક વાત અભિષાબેન તમે કરી. હવે વિષયમાં આગળ વધીએ તો ખારેક છે, સૌથી પહેલા તો એનું મહત્વ શું અને બાગાયતી પાકોમાં એનું જે વર્ચસ્વ વધતું જાય છે એના વિશે અમને થોડી વિશેષતાઓની વાત કરો.
0: આજે આપણે ખારેકની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ખારેક હવે માત્ર ફળ નથી પણ ગુજરાતના કૃષિ અર્થતંત્રનો મજબૂત સ્તંભ બની રહ્યું છે. તેના મહત્વ વધવા પાછળના મુખ્ય ચાર કારણો છે. પહેલું કારણ જોઈએ તો એ પ્રતિકૂળતામાં અનુકૂળતા. ગુજરાતનો ઘણો ઘણો વિસ્તાર સૂકો અને અર્ધ સૂકો છે, જ્યાં પાણીની અછત અને જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. અન્ય પાકો જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં ખારેક રણ પ્રદેશમાં પણ મીઠાશ રેલે છે. એટલે કે જે જમીન અન્ય પાકો માટે નકામી ગણાતી હતી તેને ખારેકે સોનાની ખાણ બનાવી દીધી છે. બીજો કારણ જો આપણે જોઈએ તો આર્થિક વળતરની ક્ષમતા. જો આપણે એક એકરના વળતરની ગણતરી કરીએ તો મગફળી કે કપાસ જેવા પરંપરાગત પાકોની સરખામણીએ ખારેકનું લાંબા ગાળાનું વળતર અનેક ગણું રહે છે. એકવાર સ્થપાયેલો ખારેકનો બગીચો ખેડૂતની આગામી પેઢી સુધી આવકનો સ્ત્રોત બની રહે છે. ત્રીજું કારણ જો જોઈએ તો ગ્લોબલ ડિમાન્ડ અને કચ્છી ખારેકની બ્રાન્ડ. અગાઉ આપણે આરબના દેશોની ખજૂર ઉપર નિર્ભર હતા, પણ આજે ગુજરાતની ખારેક વિદેશોમાં નિકાસ થઈ રહી છે. તાજેતરમાં જીઆઈ ટેગ મળવાના કારણે હવે ખારેક એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ગઈ છે, જેનાથી તેની માર્કેટ વેલ્યુમાં ધરખમ ઉછાળો આવ્યો છે. જો ચોથું કારણ જોઈએ તો મૂલ્યવર્ધનની અપાર શક્યતાઓ. ખારેક એક એવો પાક છે જેનું વેચાણ માત્ર ફળ તરીકે જ નહીં પરંતુ પ્રોસેસિંગ તરીકે કરીને પાવડર સિરપિંગ તરીકે કરીને પાવડર સિરપ કે ચોકલેટ બનાવીને તેને ઇન્ડસ્ટ્રીયલ ક્રોપ તરીકે વિકસાવી શકાય છે. ટૂંકમાં કહીએ તો ગુજરાત માટે ખારેક માત્ર ખેતી નથી પણ ડેઝર્ટ ડેવલપમેન્ટનું એક ઉત્તમ મોડેલ છે. એટલે જ આજે આપણે આ અમૃત ફળ વિશે વાત કરવી અનિવાર્ય બની છે. ખજૂરનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે તે ઓછી પાણીની જરૂરિયાત ધરાવે છે, જે ઊંચા તાપમાને પણ સારી ઉપજ આપે છે અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. એટલે ખજૂરને ક્લાઇમેટ ચેન્જ ફ્રેન્ડલી ક્રોપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2: વાહ, ખૂબ સરસ અને વિસ્તૃત રીતે માહિતી આપી અભિષાબેને. હવે બેન, ખારેકનું મૂલ્યવર્ધન આપણે બધું સાંભળીએ છીએ પણ એનો સાચો અર્થ શું છે એ સમજાવો.
0: ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અટલબેન, કારણ કે અહીંથી આખી વિચારધારા બદલાય છે. ખેડૂત મિત્રોને સરળ ભાષામાં કહીએ તો ખારેકનું મૂલ્યવર્ધન એ ખારેકને આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રોસેસ કરીને તેની સેલ્ફ લાઈફ, ગુણવત્તા અને બજાર કિંમતમાં વધારો કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જ્યારે ખેડૂત ખારેકને સીધી બજારમાં વેચે ત્યારે ભાવ એક જ સમયે મળે અને પછી આખું વર્ષ આવક બંધ રહે છે. પરંતુ જ્યારે ખારેકમાંથી પેસ્ટ, પાવડર, સિરપ, એનર્જી ફૂડ બને છે ત્યારે આવક આખું વર્ષ ચાલે છે અને આ જ મૂલ્યવર્ધન છે.
1: હવે બેન, ખજૂરના જે પાકવાની અલગ અલગ અવસ્થાઓ છે અને તેનો ઉપયોગ છે એના વિશે થોડી વિગતે વાત કરો.
0: ખજૂરના ફળને સમજ્યા વગર એનું વેલ્યુ એડિશન શક્ય નથી. તેની ચાર અવસ્થાઓ મુખ્ય રૂપે જોવા મળે છે. કિમરી અવસ્થા કે જેમાં ફળ કાચું અથવા કડવું હોય છે પરંતુ તેમાં ફિનોલિક કમ્પાઉન્ડ વધુ હોય છે જે ન્યુટ્રાસિટિકલ ઇન્ડસ્ટ્રી માટે ઉપયોગી છે. ત્યારબાદની જે અવસ્થા છે એ ખલાલ અવસ્થા છે, એટલે કે ખારેક. આ સ્ટેજ પર ખારેક તાજી ખાવા માટે ઉત્તમ છે અને મિનિમલ પ્રોસેસિંગ માટે યોગ્ય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખલાલ અવસ્થા એ હાર્વેસ્ટિંગ કરવું સૌથી શ્રેષ્ઠ છે કારણ કે ત્યારે ખાંડનું સ્તર મહત્તમ હોય છે. ત્યારબાદની જે પાકવાની અવસ્થા આવે છે એ રૂતાબ અવસ્થા છે, જેમાં ફળ થોડું નરમ પડે છે, સુગરનું નેચરલ ઇન્વર્ઝન થાય છે, એટલે પેસ્ટ

0: અને સિરપ બનાવવા માટે આ અવસ્થા શ્રેષ્ઠ છે. ત્યારબાદની જે અવસ્થા છે એ તામર અવસ્થા કહેવાય છે, જેમાં ફળ થોડું સૂકું થાય છે. ભેજ ઓછો હોવાથી તેને પાવડર અથવા ડાઇસ્ડ ડેટ અથવા એક્સ્ટ્રુડેડ પ્રોડક્ટ બનાવવા માટે આદર્શ છે. એટલે દરેક અવસ્થા એક નવી આવકની તક ઉભી કરે છે.
1: એટલે વિરલભાઈ, આપણે સમજી વિચારીને કરીએ ને તો દરેક અવસ્થાએ આપણે કંઈક ને કંઈક મૂલ્યવર્ધન કરી શકીએ. હવે બેન, ખારેક હાર્વેસ્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ ઘણા બધા કરતા હોય છે, તો આ શા માટે અનિવાર્ય હવે બન્યો છે અને આ માટેની આધુનિક પદ્ધતિઓ કઈ કઈ છે?
0: આધુનિક પદ્ધતિઓની આપણે વાત કરીએ તો ખારેકના હાર્વેસ્ટિંગ માટે પહેલી જે પદ્ધતિ છે મિકેનાઇઝ્ડ પ્લેટફોર્મ. ખજૂરીના ઝાડ સમય જતા ઘણા ઊંચા થાય છે અને હાઇડ્રોલિક લિફ્ટ અથવા ટ્રેક્ટર માઉન્ટેડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી શ્રમિકોની સુરક્ષા વધે છે અને ફળને નુકસાન પહોંચાડ્યા વિના ઝડપથી કામ પૂરું થાય છે. ત્યારબાદ જો વાત કરીએ તો હાર્વેસ્ટિંગનો સચોટ સમય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખારેકને ખલાલ અવસ્થાએ ઉતારવી સૌથી ફાયદાકારક છે. આ સમયે ફળમાં ભેજનું પ્રમાણ યોગ્ય હોય છે અને ખાંડનું પ્રમાણ પણ મહત્તમ હોય છે. જો હાર્વેસ્ટિંગમાં મોડું થાય અને વરસાદ પડે તો ફળમાં ચીરા ક્રેક પડી જાય છે અને ફૂગ લાગવાનું જોખમ રહે છે. પછી ત્રીજી જો પદ્ધતિની વાત કરીએ તો એ ક્લસ્ટર અથવા સિલેક્ટિવ હાર્વેસ્ટિંગ છે, જેમાં આખા લૂમખાને એકસાથે કાપવાને બદલે આધુનિક પદ્ધતિમાં માત્ર પાકેલી ખારેકને જ ચૂંટવામાં આવે છે. આનાથી કાચી ખારેકને ઝાડ પર જ પાકવાનો પૂરો સમય મળે છે. બજારમાં મોકલતી વખતે ફળોને કદ અને રંગોમાં સમાનતા રહે એ રીતે પ્રીમિયમ પેકેજિંગ માટે અનિવાર્ય છે. ત્યારબાદ જો ચોથી પદ્ધતિની આપણે વાત કરીએ તો ફાર્મર ફ્રેન્ડલી અન્ય સાધનો વિકસાવવામાં આવ્યા છે, જેમાં પહેલું છે વાઇબ્રેટર્સ. તો મોટા ફાર્મમાં ઝાડને હળવું વાઇબ્રેશન આપી પાકેલા ફળોને નીચે પાથરેલી નેટમાં પાડવામાં આવે છે. આ રીતે એનું હાર્વેસ્ટિંગ થાય છે. અથવા તો હાર્વેસ્ટિંગ બેગ, તો કે લૂમખાને ધૂળ અને પક્ષીઓથી બચાવવા માટે પ્લાસ્ટિક કે જાળીદાર બેગનો ઉપયોગ થાય છે, જે હાર્વેસ્ટિંગ વખતે કામ સરળ બનાવે છે.
2: અટલબેન, આપણે બેનને કહી કે ભાઈ આ ખારેકની ખેતી વિશે તો સરસ મજાની વાત કરી, પણ ખારેક છે એ ખાવાથી શું શું ફાયદા થાય એના વિશે થોડીક વાત કરો.
0: ખૂબ જ સરસ પ્રશ્ન છે. જુઓ, ખારેક એક કુદરતનું એક એવું સુપરફૂડ છે જે પોષક તત્વોથી છલોછલ છે. તેમાં આયરન લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માં લોહીની ઉણપ એટલે કે એનિમિયા દૂર કરવામાં રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત તેમાં રહેલું પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ જરૂરી છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં નેચરલ સ્યુગર, કુદરતી શર્કરા રહેલી હોય છે, જે આર્ટિફિશિયલ સ્વીટનરની જેમ નુકસાન નથી કરતી પણ શરીરને ત્વરિત ઉર્જા આપે છે. પ્રોસેસિંગની દ્રષ્ટિએ જોઈએ તો ખારેક એક આદર્શ રો મટીરિયલ છે. તેનું કારણ એ છે કે તેમાં નેચરલ બાઇન્ડિંગ પ્રોપર્ટી હોય છે. તેનો પલ્પ ઘટ હોવાથી તેમાં ડેટ સિરપ કે ડેટ પેસ્ટ કે હેલ્થ બાર બનાવવા માટે ખૂબ જ સરળ છે. વળી તેમાં ફાઇબરનું પ્રમાણ પણ ઊંચું હોય છે, જે પાચન શક્તિ માટે આશીર્વાદરૂપ છે. જે લોકો ડાયાબિટીસ કે હેલ્થ પ્રત્યે સજાગ હોય છે તેમના માટે ખારેક પાવડર ખાંડના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે વાપરી શકાય છે. અને ખારેકમાં ભેજનું પ્રમાણ અને નેચરલ ગમ જેવું ટેક્સચર તેને બેકરી ઉદ્યોગ માટે પણ શ્રેષ્ઠ બનાવે છે. આમ પોષણ અને પ્રોસેસિંગ બંને રીતે ખારેક એક બહુમૂલ્ય પાક છે.
1: અને મને તો સાચે ને કહું ને તો ઓલી લાલ પીળી ખારેક બજારમાં મળવા માંડે ને તો મને તો મજા પડી જાય.
2: બરોબર,
1: અને જમીએ નહીં ને ખારેક થોડીક ખાઈ લીધી હોય ને તો મને તો મજ પડી જાય. તો હવે બેન, એ વાત કરો કે ભાઈ ખારેકનું પ્રોસેસિંગ છે એ શા માટે જરૂરી છે અને કયા કયા તબક્કા હોય છે એમાં?
0: ખારેકની હાર્વેસ્ટિંગ પછી તેની સેલ્ફ લાઈફ મર્યાદિત હોય છે. પ્રોસેસિંગ કરવાથી તેની આવરદા એટલે કે સેલ્ફ લાઈફ વધે છે. બજારમાં તેની કિંમતમાં 2-3 ગણો વધારો થાય છે. ખારેકને ખેતરમાંથી ઉતાર્યા પછી તેને પ્રીમિયમ પ્રોડક્ટ બનાવવા માટે વિવિધ તબક્કાઓમાંથી પસાર કરવામાં આવે છે. પહેલો તબક્કો જોઈએ તો એ વોશિંગ અને ક્લીનિંગ. ખેડૂત મિત્રો, આપણે ઘણી વાર જોઈએ છીએ કે બજારમાં ચમકતી અને સાફ દેખાતી વસ્તુનો ભાવ હંમેશા વધુ મળે છે. ખારેકને જ્યારે આપણે ખેતરમાંથી ઉતારીએ છીએ ત્યારે તેના પર કુદરતી રીતે જ ધૂળ

0: રજકણ અને જંતુનાશકોના અંશ રહી ગયેલા હોય છે. જો આને દૂર કર્યા વગર જ પેક કરવામાં આવે તો તેની ગુણવત્તા પણ બગડે છે અને લાંબો સમય ટકતી નથી. સટી ઉપર ચોટેલી અશુદ્ધિઓ દૂર કરી અને રાસાયણિક અવશેષોને દૂર કરવો એ આ એક પાયારૂપ તબક્કો છે. અને તેના માટે વપરાતી ટેકનોલોજીની વાત કરીએ તો બબલ વોશર ટેકનોલોજી, જેના દ્વારા આ મશીન પાણીમાં એર બબલ્સ અથવા તો પરપોટા પેદા કરે છે, જે ખારેકની નાજુક ત્વચાને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વિના ઊંડાણપૂર્વક સાફ કરે છે. અને હાઇજેનિક પ્રોડક્ટ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાફ કરેલી ખારેક આંતરરાષ્ટ્રીય બજારમાં, ખાસ કરીને યુરોપના દેશોમાં નિકાસ કરવા માટે અપેડા APEDA ના કડક માપદંડોને પણ પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સોર્ટિંગ અને ગ્રેડિંગ. બધા જ ફળ એક સરખા હોતા નથી. ગ્રાહક હંમેશા દેખાવમાં સમાન ફળના વધુ ભાવ આપે છે. ગ્રેડિંગ મશીન સેન્સર આધારિત હોય છે, જે ખારેકને તેના કદ, રંગ, પોચાપણા મુજબ અલગ પાડે છે. ત્યારબાદની જો તબક્કાની વાત કરીએ તો એ ડ્રાઇંગ એટલે અથવા તો સુકવણી છે. તાજી ખારેકમાં ભેજ વધુ હોય છે અને જલ્દી બગડી શકે છે. તો સોલાર ડ્રાયર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પરંપરાગત રીતે ખુલ્લા સુકવવાને બદલે સોલાર ટનલ ડ્રાયરનો ઉપયોગ થાય છે. આનાથી અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવ થાય છે, વિટામિન્સ જળવાઈ રહે છે અને હાઇજેનિક પદ્ધતિથી ફળનો રંગ પણ કાળો પડતો નથી. ત્યારબાદ વાત કરીએ તો ડીસીડિંગ અથવા તો સ્ટફિંગ. આ એક ઉચ્ચ સ્તરનું મૂલ્યવર્ધન છે. થળિયા કાઢવાના મશીન દ્વારા ખજૂરને તોડ્યા વગર અંદરથી થળિયો કાઢી લેવામાં આવે છે. અને સ્ટફ્ડ ખજૂરની વાત કરીએ તો થળિયો કાઢ્યા પછી જે તેમાં કાજુ, બદામ, અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સ ભરી પ્રીમિયમ ગિફ્ટ બોક્સ તરીકે વેચવામાં આવે છે, જેના ભાવ બજારમાં ખૂબ ઊંચા મળે છે.
1: તો અટલબેન, બહુ સરસ વાત જે ખારેકની પ્રોસેસિંગ છે એના વિશે બેને કરી. હવે અભિષાબેન, ખારેક પ્રોસેસિંગથી ક્યાં ક્યાં વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ બની શકે એની અને એના બનાવવા માટે કઈ કઈ ટેકનોલોજી વપરાય એના વિશે પણ અમને થોડી વાત કરો.
0: ખેડૂતો ત્રણ કેટેગરીમાં પ્રોડક્ટ બનાવીને બજારમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે. પેલી જોઈએ તો એ સેમી ફિનિશ્ડ પ્રોડક્ટ, કે જેમાં પ્રોડક્ટ અન્ય ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સામગ્રી તરીકે વપરાય છે. એમાં પેલું જે પ્રોડક્ટ છે એ ડેટ પાવડર. હેમર મિલ ટેકનોલોજી દ્વારા સૂકી ખારેકને અત્યંત બારીક દળવામાં આવે છે અને તે સફેદ ખાંડ જે આપણે ખાઈએ છીએ એના નેચરલ વિકલ્પ તરીકે વાપરી શકાય છે. બીજું જોઈએ તો એ ડેટ પેસ્ટ, તો કે મિન્સર મશીન દ્વારા ખજૂરને ગ્રાઇન્ડ કરી મુલાયમ પેસ્ટ બનાવવામાં આવે છે, જે બેકરી અને કન્ફેક્શનરીમાં કુદરતી બાઇન્ડિંગ એજન્ટ તરીકે કામ કરે છે. ત્યારબાદની જો બીજી પ્રોડક્ટ જોઈએ તો એ રેડી ટુ યુઝ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ સીધી બજારમાં વેચી શકાય છે અને તેના ભાવ સૌથી વધુ મળે છે. એમાંની જો એક પ્રોડક્ટની વાત કરીએ તો એ ડેટ સિરપ. વેક્યુમ ઇવેપોરેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચા તાપમાને ખજૂરના અર્કને ઘટ કરવામાં આવે તો ડેટ સિરપ બને છે. આનાથી ફળના પોષક તત્વો અને સ્વાદ જળવાઈ રહે છે. ત્યારબાદની પ્રોડક્ટ આપણે જોઈએ તો એ સ્ટફ્ડ ખજૂર છે. પીટિંગ મશીન, બીજ કાઢવાનું મશીન દ્વારા ખજૂરનો આકાર બગાડ્યા વિના થળિયો કાઢી તેમાં ડ્રાય ફ્રૂટ્સ ભરીને પ્રીમિયમ ગિફ્ટ પેક તરીકે વેચવામાં આવે છે. ત્યારબાદ જો ત્રીજી પ્રોડક્ટ વિશે વાત કરીએ તો એ ઝીરો વેસ્ટ બાય પ્રોડક્ટ છે. ખારેક પ્રોસેસિંગમાં કશું જ ફેંકી દેવાની જરૂર નથી.
2: અચ્છા,
0: ડેટ સીડ કોફી એટલે કે ખજૂરના થળિયાને શેકીને તેનો પાવડર બનાવવામાં આવે છે. આ પાવડર કેફીન મુક્ત કોફી તરીકે ઓળખાય છે, જે કચરાને પણ કમાણીમાં ફેરવે છે. આજનો ગ્રાહક નેચરલ સ્વીટનર શોધે છે, એટલે ડેટ સિરપ, ડેટ પાવડર, ડેટ એનર્જી બાર, ડાયાબિટીક ફ્રેન્ડલી પ્રોડક્ટ્સની માંગ વધી રહી છે.
2: વિરલભાઈ, આને હિન્દીમાં ખબર શું કહેવાય? આમ કે આમ ગુઠલીઓ કે દામ, એટલે થળિયા પણ નકામા
1: નથી.
2: હવે અભિષાબેન, કોઈ ખેડૂત છે એને પોતાની જે ખારેક છે એનું નિકાસ કે એક્સપોર્ટ કરવું હોય તો એ કઈ બાબતોનું પાલન કરવું જોઈએ?
0: ખારેકની નિકાસ માટે અપેડા APEDA એટલે કે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા

0: દ્વારા ઘણા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. તેમાંનું પહેલું ધારાધોરણ જોઈએ તો એ ગુણવત્તા, તો કે ફળ એક સરખા કદનું, વજન અને ડાઘ રહિત હોવું જોઈએ, જેમાં જંતુનાશક દવાઓના અવશેષો એટલે કે પેસ્ટિસાઇડ રેસિડ્યુ નિર્ધારિત મર્યાદાથી વધુ ન હોવા જોઈએ. જો પેકેજિંગની વાત કરીએ તો લાંબા અંતરના પરિવહન માટે MAP મોડિફાઈડ એટમોસ્ફિયર પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં નાઇટ્રોજન ફ્લશિંગ દ્વારા ફળની તાજગી જાળવવામાં આવે છે. તો કે પ્રમાણપત્રો ખેડૂતો પાસે કઈ રીતના હોવા જોઈએ? નિકાસ માટે અપેડા રજીસ્ટ્રેશન અને ફળ રોગમુક્ત હોવાના ફાયટોસેનિટરી સર્ટિફિકેટ અનિવાર્ય છે. કચ્છી ખારેક માટે GI ટેગનો ઉપયોગ બ્રાન્ડ વેલ્યુ વધારશે. અને જો કોલ્ડ ચેઇનની વાત કરીએ તો લણણીથી લઈ પોર્ટ સુધીની સફરમાં ફળને 0°C થી 4°C તાપમાને રેફ્રિજરેટેડ કન્ટેનરમાં રાખવું જરૂરી છે.
1: હવે અભિષાબેન, તમે સરસ એક્સપોર્ટ માટેના ધારા ધોરણો ક્યાં ક્યાં હોય એના વિશે વાત કરી. હવે બીજો એક પ્રશ્ન થાય કે ભાઈ, જે ખારેક ઉત્પાદન કરતા ખેડૂતો છે અને પોતાની આવક વધારવી છે, તો ખાસ અગત્યનું અત્યારના સમય પ્રમાણે તો એની જે માર્કેટિંગ કરવું પડે, તો એ માર્કેટિંગ બધી જે સ્ટ્રેટેજીસ છે એ કેવી કેવી હોય, અથવા તો એને કેવી અપનાવવી જોઈએ?
0: માર્કેટિંગ સ્ટ્રેટેજીની વાત કરીએ તો ડિજિટલ માર્કેટિંગ એટલે કે ખેડૂત પોતાની બ્રાન્ડ બનાવી વેચાણ શરૂ કરી શકે છે. ત્યારબાદ પ્રદર્શન એક્ઝિબિશનમાં, તો કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના કૃષિ મેળામાં ખેડૂત ભાગ લઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો FPO ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, નાના ખેડૂતો ભેગા મળી પોતાનું પ્રોસેસિંગ સેન્ટર ખોલે તો ખર્ચ ઘટે અને નફો વધે. ત્યારબાદ વાત કરીએ તો નેચરલ અને નો સ્યુગર એડેડ એવા લખાણો જો પ્રોડક્ટ ઉપર લખવામાં આવે તો ગ્રાહક આકર્ષાય છે.
1: અટલબેન, અત્યારે સુગર ફ્રી ઓલી બધી સ્વીટ આવતી હોય તો એ લખેલું હોય તો એ તરત એના ભાવ પણ વધારે.
2: આજકાલ બધાને નેચરલ વસ્તુ, ઓર્ગેનિક વસ્તુ એવી જોતી જ હોય છે. બેન, ખૂબ સરસ આપે અમને માહિતી આપી. હવે છેલ્લે પ્રશ્ન પૂછવાનો એ મન થાય કે ખજૂરની ખેતી અને જે પ્રોસેસિંગ કરતા ખેડૂતો છે એ માટે ગુજરાત સરકારની કઈ મુખ્ય સહાય યોજનાઓ ખરી?
0: અટલબેન, હાલમાં ગુજરાત સરકારની ઘણી યોજનાઓ ચાલુ છે, જેમાંની આપણે પહેલી સહાય યોજનાની વાત કરીએ તો નવી વાવેતર સહાય, જેમાં ખજૂરના ટિશ્યુ કલ્ચર છોડના વાવેતર માટે ખર્ચના 50% સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો કોલ્ડ સ્ટોરેજ સહાય, નાના અને મધ્યમ કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે 35%-50% સુધીની સબસિડી આપવામાં આવે છે. ત્યારબાદ પ્રોસેસિંગ યુનિટ ખોલવું હોય તો ખેડૂતોને ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે 35% સબસિડી અથવા મહત્તમ 10 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. અને પેકેજિંગ મટીરિયલની વાત કરીએ તો આધુનિક પેકેજિંગ માટે પણ બાગાયત ખાતા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. પણ ખાસ નોંધ અહીંયા એ લેવી જરૂરી છે કે આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.
1: એટલે અટલબેન, આજે મીઠી મધુરી સરસ મજાની વાતો ખારેક ખજૂર વિશે બેને આપણને કરી, ખારેકના મૂલ્યવર્ધનથી વધતી આવક, એક નવો અવસર, આ વિશે વિસ્તૃત ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણા બધા મુદ્દાઓ બેને આવરી લીધા. તેમ છતાંય વિશેષમાં કોઈ વિગતો ખેડૂત મિત્રોને જાણવી હોય, બેન સાથે વાત કરવી હોય તો એમનો મોબાઈલ નંબર એક મિત્રોને આપી દઈએ. ડોક્ટર અભિષાબેન શિંગાળા, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગ કોલેજ છે એના મદદનીશ પ્રાધ્યાપક છે, એમનો મોબાઈલ નંબર છે
2: 7691 52866.
1: અંગ્રેજીમાં કહું તો 7069152866. તો અટલબેન, સરસ મજાની વાત થઈ છે, ડાયરો જાયમો છે, મીઠી મીઠી વાતો થઈ છે, તો એક મીઠું મધુરું લોકગીત સાંભળી અને પછી છૂટા પડીએ. અભિષાબેન ને અને સૌ મિત્રોને કહીએ રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ જવા રવાના. પ્રધાનમંત્રીએ તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાની ટીકા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિમાં અન્ય દેશ પર નિર્ભર ન રહી શકે. દેશભરમાં નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીમાં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાતચીત કરી. તેઓ યુએઈ અને યુરોપને આવરી લેતા 5 દેશના પ્રવાસના પ્રથમ તબક્કામાં આજે સવારે યુએઈ પહોંચ્યા હતા. વિમાન મથક યુએઈના રાષ્ટ્રપ્રમુખ દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડાયેલા વૈશ્વિક પુરવઠા વિક્ષેપ વચ્ચે ઉર્જા સહયોગ અને દ્વિપક્ષીય વેપારમાં વધારો અંગે ચર્ચા કરી હતી. તેમના પ્રારંભિક સંબોધનમાં શ્રી મોદીએ યુએઈ પર તાજેતરના હુમલાઓની સખત ટીકા કરી અને તેમને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યા હતા.
1: યુએઈ પર હુએ હમલો કે હમ કઠોર નિંદા કરતે હૈ. યુએઈ કો જિસ તરહ નિશાના બના લિયા હૈ, યે કિસી ભી રૂપ મે સ્વીકાર કરના હી. ઇન કઠિન પરિસ્થિતિયો મે આપને જિસ સંયમ કરે ઓર વિલ્લન કા પરિચય દિખાયા હૈ, યે બહોત હી સરાહનીય હૈ. રાષ્ટ્રીય એકતા, સુરક્ષા ઔર ક્ષેત્રીય અખંડતા બનાએ રખને આપકે નેતૃત્વ મે ઉઠાયે ગયે કદમો કા હમ અભિનંદન કરતે હૈ.
0: મુલાકાત દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને શ્રી મોદીને સેરેબ્રાસ ચિપ ભેટમાં આપી હતી. આ અદ્યતન ચિપ્સ ભારતની આગામી 8 એક્સાફ્લોપ સુપર કોમ્પ્યુટિંગ સુવિધાને શક્તિ આપવા તૈયાર છે. સાથે જ શ્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદને વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. યુએઈની મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી હવે તેમની મુલાકાતના બીજા તબક્કામાં નેધરલેન્ડ જઈ રહ્યા છે. ત્યારબાદ શ્રી મોદી 6 દિવસના પ્રવાસ દરમિયાન સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત આરબ અમીરાત યુએઈના પ્રવાસ દરમિયાન બંને દેશે ઉર્જા અને આર્થિક સહકારને નવી શક્તિ આપવા અનેક મહત્વના કરાર અને પહેલ પર સંમતિ દર્શાવી. અબુધાબીમાં પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનની બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ બંને નેતાઓએ ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ અને અબુધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે થયેલા વ્યૂહાત્મક સહકારના કરારનું સ્વાગત કર્યું. તે અંતર્ગત ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં યુએઈની ભાગીદારી વધારીને 30 મિલિયન બેરલ કરાશે. દરમિયાન યુએઈની સંસ્થાઓ દ્વારા ભારતમાં 5 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન કોચીન શિપયાર્ડ લિમિટેડ અને ડ્રાય ડોક્સ વર્લ્ડ દુબઈ વચ્ચે ગુજરાતના કોરિડોરમાં જહાજ સમારકામ ઘટક સ્થાપિત કરવા અંગે પણ સમજૂતી કરાર કરાયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સાથે આજે શ્રી સત્યસાઈ જિલ્લાના પુટુપર્થી ખાતે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ સુવિધાનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે આંધ્રપ્રદેશ ભારતના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ વિઝનના મુખ્ય સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નવા શરૂ કરાયેલા સંરક્ષણ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને વેગ આપશે અને યુવાનો માટે મોટા પાયે રોજગારીની તક ઉભી કરશે. શ્રી સિંહે કહ્યું કે ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિમાં અન્ય દેશ પર નિર્ભર રહી શકે નહીં. તેમણે ભાર મૂક્યો કે સાચી રાષ્ટ્રીય સુરક્ષા આત્મનિર્ભરતા પર આધારિત હોવી જોઈએ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન હેઠળ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વિકસાવવામાં આવી રહેલી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ સુવિધા ભારતના સ્વદેશી 5મી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામ માટે એકીકરણ વિકાસ અને ફ્લાઇટ પરીક્ષણ કેન્દ્ર તરીકે સેવા આપશે.
2: ફ્યુઝ જો હોતા હૈ વહ કિસી ભી ગોલા બારૂદ કા સબસે યહ ઇમ્પોર્ટેન્ટ હિસ્સા હોતા હૈ. ચાહે આર્ટરી શેલ હો, બોમ્બ હો યા કોઈ ભી યુદ્ધ સામગ્રી હો, બિના ભરોસેમંદ ઇલેક્ટ્રિક ફ્યુઝ કે સબ બેકાર હૈ. યહાં બનને વાલે અત્યાધુનિક ફ્યુઝ હમારી સેનાઓ કો તાકત દેંગે ઓર યહ પ્રોજેક્ટ હમારી એમ્યુનિશન મેન્યુફેક્ચરિંગ મે સેલ્ફ રિલાયન્સ આત્મનિર્ભરતા કા એક નયા ચેપ્ટર જોડેગા.
0: નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ ઇન્ડિયા 2026 વિદેશ મંત્રીઓની બેઠકના બીજા દિવસે આજે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર યુગાન્ડાના તેમના સમકક્ષ ઓડોંગો જે અબુબકરને તેમજ મલેશિયાના વિદેશ મંત્રી મોહમ્મદ હસનને મળ્યા. ડોક્ટર એસ જયશંકરે બેઠક દરમિયાન ઈરાન, યુગાન્ડા અને ક્યુબાના વિદેશ મંત્રીઓને પણ મળ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે લાંબા સમયથી ચાલતો ભારત યુગાન્ડા સહયોગ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ ખાદ્ય અને આરોગ્ય સુરક્ષા તેમજ ટેકનોલોજીના ઉપયોગ અને ભારતીય સમુદાય અને વ્યવસાય દ્વારા સક્ષમ મજબૂત સંબંધ સહિત અનુભવ અંગે ચર્ચા કરી હતી. મલેશિયાના તેમના સમકક્ષ સાથે કરેલી વાતચીત અંગે શ્રી જયશંકરે કહ્યું તેમણે બંને દેશ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી, જેમાં આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર

0: મોદીની મલેશિયાની મુલાકાતના પરિણામો અંગેની ચર્ચાનો સમાવેશ થાય છે. બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચેલા ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી અરાગચીએ કહ્યું કે ઇરાન હોર્મુઝ સમુદ્રધુનીમાંથી બધા જહાજોને પસાર કરવામાં મદદ કરવા તૈયાર છે. શ્રી અરાગચીએ કહ્યું કે હોર્મુઝ સમુદ્રધુનીમાં પરિસ્થિતિ હવે ખૂબ જ જટિલ બની ગઈ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટનો વાતચીત સિવાય હવે કોઈ ઉકેલ રહ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્ર સરકારમાં અમદાવાદ ધોલેરા વચ્ચે દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલવે કોરિડોર બનાવવાને મંજૂરી આપી છે. હવાઈ માર્ગ, રેલવે અને બંદરના સંગમથી ધોલેરાનો સર્વાંગી વિકાસ થશે. ગુજરાતના ગાંધીનગરમાં આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ગુજરાતના મુખ્ય સચિવ MK દાસે આ પરિયોજના ધોલેરા સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું અંદાજીત 20,667 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત થનાર 134 કિલોમીટરના આ રેલવે કોરિડોરથી નમો ભારત ટ્રેનનું સંચાલન કરાશે. આ પરિયોજના આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે કહ્યું આ પરિયોજનાથી મુસાફરોને ઝડપી, સલામત અને આધુનિક મુસાફરી સુવિધા મળશે, તેમજ વિસ્તારમાં ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગારમાં પણ નવી ગતિ મળશે. ઉલ્લેખનીય છે આ પરિયોજનાથી અંદાજીત 284 ગામ અને 5 લાખથી વધુ વસ્તીને લાભ થશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટ UG 2026ની પુનઃ પરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું કે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે.
1: CBI તહ તક જાયેગી કહાં વો કમાન્ડ ચેન પે બ્રીચ હુઈ હૈ. રાધા કૃષ્ણ કમિટી કો પૂરા પાલન કરને કે ઉપરાંત ભી કહાં વો બ્રીચ હુઈ હૈ, ઉસ બ્રીચ કો મેરા પૂરા વિશ્વાસ હૈ CBI કે ઉપર, સરકાર કી પૂરા નેતૃત્વ, સભી વિભાગ ઉસમેં સે ગંભીરતા ચીજ કો લેતે હુએ, શીર્ષે તો નેતૃત્વ ઉસકી લેકે ખૂબ દાયિત્વ લિયા હૈ, ચિંતા કર રહા હૈ, હમ ઇસ બાર માલ પ્રેક્ટિસ હોને નહીં દેંગે.
0: શિક્ષણમંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. કોલકાતા પોલીસના ભૂતપૂર્વ કમિશનર વિનીત ગોયલ, ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખર્જી અને ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર અભિષેક ગુપ્તાને આજે ફરજમાં બેદરકારી દાખવવા, પીડિતાના માતા પિતાને પૈસા ઓફર કરવા અને સરકારી પરવાનગી વિના મીડિયા બ્રીફિંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે મીડિયાને માહિતી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા તેમની સામે વિભાગીય તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024માં પીડિતા ડોક્ટર પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી, જે અંગે રાજ્ય, દેશ અને વિદેશમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે લખનૌના અટલ બિહારી વાજપેયી લખનૌ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સે 4 ઓવરમાં 1 વિકેટે 31 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ 5મા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સ 10મા સ્થાને છે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ જવા રવાના. પ્રધાનમંત્રીએ તાજેતરમાં UAE પર થયેલા હુમલાઓની ટીકા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિઓમાં અન્ય દેશ પર નિર્ભર ન રહી શકે. દેશભરમાં નીટ UGની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતો કાર્યક્રમ સૂર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું શંકર માધવન અને અલકા યાજ્ઞિકે ગાયેલા અરમાન ફિલ્મના ગીતથી.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું રસબિહારી દેસાઈએ ગાયેલી જયંત પાઠકની રચનાથી. ભલે પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે તૈયાર છો? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવ.

થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકરે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે અને કિશોર કુમારે ગાયેલા આનંદાશ્રમ ફિલ્મના ગીતથી. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર શ્યામલ મિત્રા.

અને હવે સાંભળશો આશા ભોંસલે અને કિશોર કુમારે ગાયેલું અપરાધ ફિલ્મનું ગીત, જેને લખ્યું છે ઇન્દી વરે અને સંગીતે મળ્યું છે કલ્યાણજી આનંદજીએ.

ફિલ્મ છે બેદાગ, કલાકારો મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર, શબ્દો શકીલ બદાયુનીના, સંગીત રોશનનો.

અને હવે સાંભળશો રાજેન્દ્ર કિશને લખેલું, લક્ષ્મીકાંત પ્યારેલાને સંગીતબદ્ધ કરેલું કાતિલ ફિલ્મ ગીત, લતા મંગેશકરના સ્વરમાં.

કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકરે ગાયેલું રઝિયા સુલતાન ફિલ્મનું ગીત, શબ્દો જાનીસર અખ્તરના, સંગીત ખૈયામનું.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: causes. The ministers stressed their commitment to uphold multilateralism as necessary to address challenges threatening their shared planet and future, such as climate change. External Affairs Minister Dr. S. Jaishankar today addressed the open session on the second day of the BRICS Foreign Ministers meeting. He said India remains committed to working with all partners in advancing the goal of reformed and effective multilateralism. Dr. S. Jaishankar also met foreign ministers of Iran, Malaysia, Uganda, Cuba on the sidelines of the meeting. Prime Minister Narendra Modi has said that government remains committed to improving ease of doing business and ease of living for the countrymen. In a social media post, Mr. Modi rejected a report of a media house on cess or tax or surcharge on foreign travel. He said the report is totally false and there's not an iota of truth in it. The Prime Minister said there's no question of putting such restrictions on foreign travel. The Central Bureau of Investigation has arrested the kingpin in connection with alleged irregularities in paper leak related to NEET UG 2026 examination. The agency said that P.V. Kulkarni has been arrested at Pune after thorough interrogation. P.V. Kulkarni is a chemistry lecturer involved in the process of examination on behalf of National Testing Agency. He had access to the question papers. Lok Sabha Speaker Om Birla has constituted the Empowerment of Women Committee. BJP MP from Lok Sabha, Dr. D. Purandeswari, will be the chairperson of the committee. The committee comprises of 18 members from Lok Sabha and 10 members from Rajya Sabha. The members of the lower house include prominent personalities like Hema Malini, Harsimrat, Kumar Badal and Ikra Chaudhary. In IPL cricket, chasing a target of 188 runs set by Chennai Super Kings, Lucknow Super Giants were 164 for 3 in 16 overs at Ighana Cricket Stadium, Lucknow, when reports last came in. Chennai Super Kings scored 187 for 5 in stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો પર. મિત્રો, આવતીકાલે શનિવાર તારીખ 16 મે 2026 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં હૃદયની ભાષા વિશે બળવંત ઓઝાનો ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ, શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7 સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 પણ આપ સાંભળી શકશો સદાબહાર ગીત, 9 સવારે 9:30 ગુજરાતી ગીતો, 10:02 ગુજરાતી ફિલ્મ સંગીત, 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, કલાકાર આદિત્ય નાયક, 11:02 ફિલ્મ સંગીત, 11:30 આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ, 12:02 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, કલાકાર પારુલ પંડ્યા, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો કંચનબેન સોલંકી અને ભાવનાબેન નાયક, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 9:30 અને 10:00 સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં પંડિત કૈવલ્યકુમાર ગૌરવનું ખયાલ ગાયન સાંભળશો. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.1 डिग्री

સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન 27.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 25% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ ઉષ્ણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય

છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 અને 10 સેકન્ડ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીશું પ્રાચીન ભજનો ગ્રીષ્મા શ્રીમાળીના સ્વરમાં.

ಶಾಂತೀಕರಣ ಜಗ ಭರಣತು ಘಡಣ ಗಣಾಭವ್ ಘಾಟ್ ಆದಿ ನಮ್ಮ ನಾರಾಯಣಿ ಮಾತನೆ ವಿಶ್ವರೂಪಿ ವಿರಾಟ್ ಸಂಬರ್ಗಡನು ರಾಜ್ ಅನ್ನ ಸಂಬರ್ಗಡನಿ ಅಂದರ್ ಹೊರಜ್ಞಾನ ಭಗವಾನ್ ಎಂ ಕೋರ್ ಕಾಢಿ ಹೋಯ್ 50 ಕರೋಡ್ ಪೃಥ್ವಿನ ಜಳಾಹಳ ಜಳಾಹಳ ಕರೀ ರ್ಯಾ ಹೋಯ್ અને આખાય નગરમાં ઢોલ નગારા શરણાયું વાગતો હોય, માનવ મેરામણ ઉમટ્યો હોય, હૈયે હૈયું દળાતું હોય, જાણે સંબરગઢના રાજવી સંબરગઢના રાજકુમાર ગોગાજી ચૌહાણ અને ગોગાજી ચૌહાણનો રૂડો પ્રસંગ હોય, કુંવરના લગ્ન લીધેલા હોય સંબરગઢની અંદર, અને માનવ મેરામણ હૈયે હૈયું દળાતું હોય, એકબીજા હળી મળી વાતું કરતા હોય, લગ્નને એમ કહેવાય ટાણે આનંદ કરતા હોય, ઢોલ નગારા વાગતા હોય, બેનું દીકરીઓ ઢોલે રમતી હોય, અને ઈ ગોગાજી ચૌહાણ કે ચૌહાણોની ચલણી ચલી ના શકે કોઈ, માથા પડે ધડલડે એહી પટંદર હોય, ઈ ચૌહાણ વંશની વાત કરીએ એટલે બાપ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવતા હોય. ગોગાજી મહારાજ

ના રૂડા લગ્ન નું ટાણું અને લગ્ન નું ટાણું ને ગોગાજી મહારાજ એમ કે ભાઈ કે જાજેરી જાણ જોરી સંબર ઘડતી એમ કહેવાય ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનુ ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને જાનુ ઉતરી હોય અને એ ગોગાજી મહારાજના લગ્ન ગીતુ ગવાતા હોય પોખણા થાય રાજ દરબાર ની અંદર અને પોખણા કરી ગોગાજી મહારાજ જેવા ચોરી ની અંદર આવીને ઉભા હોય બાપ આસન ના મત આમ આવીને ઉભા રહી આમ આસન વિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવની સાક્ષીએ મંત્ર ઉચ્ચાર કરતા હોય મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય ઠકરાણા એમ કહેવાય આમ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવાનો સમય આવે અને રાજકુમારી ધીરા ડગ માંડતા માંડતા માંડતા ચોરીની અંદર આવ્યા હોય અને ચોરીની અંદર આવેલા બેનો દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય અને એ લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ફેરા ફરવાની ઘડી આવે સપ્તપદીના ફેરા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવન ગેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો હાથ જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી પછી ભાગ્યમાં એ ના લખ્યું સૈવું એવા પંચ રાજપૂત ના વીર અભૂત ને જીવવું તે પછી ત્યાં જેવું બાપ રાજપૂત નો દીકરો હતો આમ મંગળ ફેરા ફરી રહેલો હોય અને એમ કહેવાય વર મારા પહેરાયું હોય મંગળ ફેરા ફરતા હોય પહેલું મંગળ બીજું ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય અને ત્યાં તો બાપ ઝાલાવાડ ના પાદર માં હળવદ ના પાદર માં બુંગ્યો ઢોલ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ આમ ઢોલ નો નાદ થાય અને ઢોલ નો નાદ થતા થતા એમ કહેવાય જ્યાં ગોગાજી ચૌહાણ ની ચોરી છે ને બાપ લગ્ન ની એ કુટુંબના હગા વાલા ભાયા તું બેઠા હોય અફણ કહુંબા ગોળાતા હોય કે બડી પીપલ કી જાવ સોબત બડું કી રગડ કસુંબલ ગોટ મુઠ્ઠી ચણું કી મરગા નેણી નાર દો બેટા ધાવણા આમ જ્યાં ખરલ ની અંદર કહુંબા ગોળાતા હોય એકબીજાના હમ દઈને ધોવા દેતા હોય કહુંબા ના અને ત્યાં તો બુંગિયા ઢોલનો અવાજ એકબીજા રાજપૂતોના કાને પડવા લાગ્યો કાને પડે એકબીજા રાજપૂતો ત્યાં માંડવામાં બેઠા બેઠા વાતો કરે કે કોણ વારે ચડે ઢોલ વાગ્યો સાનો વાગ્યો આમ વાતો કરતા હોય ને ત્યાંથી વાત છૂટે અને ફેરા ફરી રહ્યા ચોથું મંગળ ફરતા હોય ને એ ગોગાજી ચૌહાણના કાને એ વાતનો વાત જાય કે ગામના પાદરમાં બુંગિયો ઢોલ વાગ્યો અને બુંગિયો ઢોલ વાગ્યા પછી તો બાપ કે તારે કીધે મેં ચંદ છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયો રાડ પડે રજબૂત છુપે નહીં દાતા છુપે નહીં મંગની આયો ચંજન નારીકો નેન છુપે નહીં પ્રીત છુપે નહીં પૂંડ દીકાયો કે કવિ ગંગ કહે સુન સાઈ અકબર કે કર્મ છુપે નહીં ભભૂત લગાય એમ રાજપૂત નો દીકરો હતો બાપ એના લક્ષ્મણ છાના ના રે હુરજ જાણે ભગવાન કોર કાઢે કે નમુ યાદી આદિત દે હાથ જોડી પ્રભુ કર્મ ના બંધનો નાક તોડી રવિ બાવથી તુજ શીસ નમાવું કૃપા દ્રષ્ટિ જીજો મુજ રંક સામું અહો કેમ હું વર્ણામુ વાત તારી રહ્યો માનવી અલ્પ બુદ્ધિ છે મારી બધા દેવ નેક્રોડ 33 માઈ રવિ તુજથી ઉપરી કોણ થાય આમ હુરજ જાણે કોર કાઢે અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ છતાંય હુરજ ભાણ છાના નો રે છુપે છુપાય નહીં એમ રાજપૂત નો દીકરો બાળ હોય તોય યુવાન હોય તોય અને વૃદ્ધ હોય તોય ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ તેથી ધર્મની ખાતર કે ધર્મ જાતા ધર્મ જાતા ધરા પલડતા અને ત્રિયા પળંદા તાવ ત્રણેય ટાણા મરણના પછી કોણ રાજા કોણ રાવ અને ધર્મની ખાતર થઈ બેન દીકરીઓની ખાતર થઈ ગૌ માતાની ખાતર થઈ અને બુંગિયો ઢોલ વાગતાના હારે એમ કહેવાય ઘોડાના માથે સવાર થઈ જાય ને એ રાજપૂત અને બુંગિયા ઢોલનો અવાજ સાંભળી વાત પૂછી કે ઢોલ સાનો વાગ્યો અને કોઈ આવીને કહ્યું કે બાપ આજ હળવદના પાદર ની અંદર એમ કહેવાય યૌનો ગાયો હરી જાતા હોય ગાયો ને લઈ લૂંટેરા જાતા

અને એની વાર કરવી છે. અને આટલી વાત થાય ને બાપ, પછી તો રાજપૂત નો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન. એની પોતાની જનેદાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય. અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવાન ગેલો, ગીત મંગળ તણા ગાઈને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો, હાગ જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી ભાગ્ય મેં એ ના લખ્યું છે. એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણ્યા હોય એની ચિંતા નથી, અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય. ભયા તું રોગે કે ગોગાજી રવા દો, ગોગાજી રવા દો, અત્યારે મંગળનું ટાણું છે. આ નોધારીને માયરાની અંદર મૂકી અને આમ જવાય નહીં. છતાંય રાજપૂતનો દીકરો બાપ ઘોડાના માથા સવાર થઈ આત્મા સમજે ઉગાડી લે, તલવાર ઉગાડી લે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ના નાદ કરતો કરતો એમ કે ભાઈ, જે ગાયોને લૂંટારા લૂંટીને જે માર્ગે ગયા હતા ને બાપ, એ માર્ગે હાલી નીકળ્યો મારતા ઘોડે. અને મારતા ઘોડે બાગડતા ધમા બાગડતા ધમા પડ ધમા પડ ધમા પડ કરતા કરતા એમ કહેવાય દુશ્મનો હામાં દેખાણ્યા. અને દુશ્મનો ને દેખ્યા, ગાયું ને દેખી, ગવોત્રી ને દેખી. અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો ન રહ્યો, પટકાર નાખ્યો ગુફારો. અને પટકાર નાખતા ના હંગાતે દુશ્મનો સાબદા થયા હોય, આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય, લુટેરાઓ સાબદા થયા હોય. અને રાજપૂત નો દીકરો એક પછી એક, એક પછી એક, એક પછી એક એમ કહેવાય દુશ્મનો ના મધ્ય તલવાર ના ઘા કરવા માંડ્યો, તલવારે તોરણો બંધાવવા લાગ્યા હોય કે ભૂજા બળે ભાન મરવા મેદાન બન્યો, બબરાન ઝુલોક કરી, એ દારૂમાં દીવાન પીધો બે પ્રમાણ કર મેં કુરબાન કુરબાન કરી, ઉતર્યો સુરાન ભર્યો અભિમાન, એ ભૂપત હાથ બટુકા ભરે કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહીં ડાક ધરે, ચરડાક ચીરે ચામડી નકતી ત્યાં તો બત્રીસી દાંત છૂટી પડે, ગાંડો બની ગયો બાપ. અને એ ગોગોજી ગાંડો બની દુશ્મનો ને એમ કહેવાય માથા ઉતરવા માંડ્યો. કોઈના હાથ પડ્યા હોય, કોઈના પગ કપાયા હોય, કદાચ કોઈના માથા પડી ગયા હોય. અને ગાયોને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા. દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા, ગાયોને હંકારીને પાછા આવવા લાગ્યા. ગાયોને લઈને આવી પાછળ આખું ગામ આવેલું, ત્યાં ઝાલોર ની અંદર, આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર એક રાજપૂતો દીકરો પરણવા આવ્યો હોય, ચૌવાણ વસ્તો કુળદીપક પરણવા આવ્યો, અને આજ ગાયોની વારે ચડ્યો અને આખું ગામ પાછળ થયું હોય. અને આવતા ગાયોને વારીને આવતો હોય કેવો રૂડો લાગતો હશે બાપ. આમ તલવાર ની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક, જ્યાં રુદ્રના ટીપા પડતા હોય ધરતીના માથે, માં વસુંધરા કદાચ ઘડીકના માથે હરક ખાતી હોય. અને એવું રૂપ દેખીને ગોગાજીને આવતા દેખ્યા, બધી ગાયુ આવી, પણ એક રોડી રોડબાઈ, એક વિધુરબાઈ, અને વિધુરબાઈ ની એક ગાવડી નો આવેલી, એક વાછડી નો આવેલી. અને વાછડી ને આવી ને, અને એ વખતે બાઈ માલધારી ની દીકરી લાછુએ એટલું જઈને કહ્યું કે રાજપૂત બાપ, સવા શેણની તો હું ગાયું પાછી વાળ, પણ આ રોડી રોડ બાઈની, આ નાના છોકરાને છાસુ પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ? અને આટલી વાત કરી કે સવા શેણની ગાયું હું પાછી લાવ, પણ રોડી રોડની ગાય કોણ પાછી લાવ વાછડીઓને? અને આ વાત સાંભળીને ગોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ, ફરી મારતા ઘોડે પાછો. અને પાછો જો વાછડીને બચાવવા જાય ને, અને વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યૌવનો ઉભેલા, અને યૌવનો ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો. અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને, એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું, જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહેવાય પિંડ ઉતારી લે, માટીનો માટીનો પિંડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજીનું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું. અને પછી તો ગાંડો બનેલો રાજપૂત પોતાના કુળની એક એક વાતોને યાદ કરે, સંબરગઢનો ધણી પોતાના રાજનું ભાન હોય. અને સંબરગઢના ધણીએ બાપ નાદાત વાળી નાખ્યો દુશ્મનો નો, યૌનો નો નાદાત વાળ્યો. આ મોગલો ભાગવા માટે

ત્રાહી માં થઈ ગયા. વાછડી લઈને આવું તો હતો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું. આજ પણ મસ્તક ઈ રણની અંદર બાપ મોજુદ પડ્યું છે ગોગાજીનું. અને ત્યાંથી જોડીની અંદર કે રજ ટપકતી સો સો જોડી સમરા ગણતી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય એની આંખની અંદર એમ કેવા હરગના પોરા હોય, અને ઈ સબ લઈ ઈ જોડી લઈ અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હળવદ દરબારમાં આવ્યા. ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યા રાજપૂત સ્વર્ગા પરના એમ કહેવાય પોખડા થવા લાગ્યા હોય. રાજપૂતાણીએ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અધવચ, પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંભળગઢ તરફ આવવા માંડ્યા. અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય મહેશભાઈ જ્યાં જ્યાં એ ગોગાજીનું સબ જન બાપ ધરતી માં તો પછી મુકાય નહીં, વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા. કે ત્રણ સાગ રાજપૂતની જગમાં ઉંચેરી જાણ, ચુવાણ સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય. આવો બાપ રાજપૂત સમાજ એક એક વાતું કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એને હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે. અને સબ લઈને જયારે આવતા હતા ને રાજવાહો થાય, કોઈ ઝાડની માથે કોઈ વરગડીના માથે આમ સબ ભરાવી અને રાતવાહો કરે. અને જે સબ હતી જે જોડી હતી ને એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડે ધરતી માથે, રક્તના ટીપા પડે ને ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ. અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા પોતાના વતન સંભરગઢની અંદર આવ્યા. અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈયા તો હે પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી અગ્નિ દાહ દીધો. અને રાજપૂતાની ભેળી સતી થતી હોય અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય. અને એ વખતે લાછલે કહ્યું હતું કે ગોગા ગોગા ગોગ સલામ, લાછલ ભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા બળે અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી ઓકારો દેજો. અને જમણી બોલાવું ને તો બાપ ડાભી ઓકારી દેજો. હે લાછલના વીરા બાપ, વાટે ઘાટે મારા ધણી બાપ તું રકોપા મારા કરજે. આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહણા કરાવી અને સંભરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય, એની પ્રાર્થનાઓ કરતા હોય અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજનો મહિમા ગવાતો હોય. બાપ આજે સંભરગઢમાં અખંડ પૂજાતી હોય દાદાની જો ગોગાજી મહારાજ.